0: નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે છે દ્વિતીય જ્યેષ્ઠ માસની વદ 14 તિથિ, એટલે કે 13મી જુલાઈ ઈસવીસન 2024. આજે છે સોમવાર. અત્યારે સવારના 5:57 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં સૌનું સ્વાગત. પ્રસારણના આરંભે ગીતપાઠ.
1: અશોચાનન્મશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. નત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમિ જનાધિપા ન ચૈવ ના ભવિષ્યામ સર્વે વૈ મતા પરમ. દેહિનોસ્મિન યથા દેહે કૌમારં યૌવનં જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યાસ્તાંતિ તિક્ષસ્વ ભારત. યમ હિ ન વ્યથયન્તે તે પુરુષં પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. ઉભયોરપિ દ્રષ્ટું ત્વસ્ત્વનયોસ્તત્વદર્શિભિ. અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્ કર્તુમર્હતિ. અંતવંત ઇમે દેહા.
0: થોડી જ ક્ષણોમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મનોજ. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल आज से 17 जुलाई तक स्पेन, बेल्जियम और फिनलैंड की यात्रा पर रहेंगे. इस दौरान वे उच्च स्तरीय भारतीय व्यापार प्रतिनिधि मंडल का नेतृत्व करेंगे. वाणिज्य और उद्योग मंत्रालय ने कहा है कि इस यात्रा का उद्देश्य व्यापार, निवेश, प्रौद्योगिकी, नवाचार और स्थिरता पर ध्यान केंद्रित करते हुए यूरोप के साथ भारत की आर्थिक साझेदारी को मजबूत करना है. अपनी यात्रा के पहले चरण में श्री गोयल आज स्पेन जाएंगे. वे स्पेन के चैम्बर ऑफ कॉमर्स CEOE और ICEX स्पेन ट्रेड एंड इन्वेस्टमेंट के साथ व्यापार गोलमेज सम्मेलन में हिस्सा लेंगे. श्री गोयल 14 और 15 जुलाई को बेल्जियम की यात्रा के दौरान थेल्स और सिलॉक्स समूह

0: આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: શ્રી રામચરિત માનસ ગાન ભાગ 248.

0: आप सुन रहे थे श्री रामचरितमानस गान भाग 248।
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે, મીડિયા વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે કૃષિ માહિતી. ખેતીમાં જળનું મહત્વ આ વિષય પર કૃષિ માહિતી આપી રહ્યા છે ખાનન છાયા.
2: વહેલી સવારના રામ રામ સાથે કૃષિ માહિતીમાં આજે વાત કરીએ ખેતીમાં જળના મહત્વ વિશે. કોઈપણ પાકને કે કોઈપણ પ્રકારની જમીનમાં જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં પાણી આપવામાં આવે ત્યારે ફાયદાને બદલે કિંમતી પાણીનો વ્યય થાય છે અને બીજા અનેક ગેરલાભો થાય છે. સિંચાઈના કિંમતી પાણીનો વ્યય થાય છે. જમીનની ભેજ ધારણ શક્તિ કરતાં વધારે પાણી જ્યારે આપવામાં આવે છે ત્યારે તે વધારાનું પાણી નિતાર દ્વારા પાકના મૂળ વિસ્તારથી નીચે ઉતરી જાય છે અને પાકને મળતું નથી. જમીનની નિતાર શક્તિ નબળી હોય તો પાણી જમીનની સપાટી પર તેમજ પાકના મૂળ વિસ્તારમાં લાંબો સમય ભરાઈ રહે છે. આથી જમીનના અવકાશમાં હવાનું પ્રમાણ

0: પ્રાણ બિલકુલ નહીવત રહે છે, પરિણામે છોડને પ્રાણવાયુ અને પોષક તત્વો પૂરતા નહીં મળવાથી વૃદ્ધિ નબળી રહે છે અને ઉત્પાદન ઘટે છે. વળી જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવવાથી કેશાકર્ષણ નળીઓ દ્વારા જમીનની નીચેના પડના દ્રાવ્ય ક્ષારો ઉપરના પડમાં જમા થાય છે અને લાંબે ગાળે જમીન ક્ષારયુક્ત બને છે. પાણી વધુ ભરાઈ રહેવાથી જમીન ઠંડી પડી જાય છે. જમીનનું ઉષ્ણતામાન જરૂરિયાત કરતાં ઘણું નીચું જતું રહેવાથી છોડનો વિકાસ સંતોષકારક રીતે થતો નથી. જમીનના ઉપયોગી સૂક્ષ્મ જીવાણુના વિકાસ પર પણ માઠી અસર થાય છે. વધારે પડતા પાણીથી ખેતરનું હવામાન ભેજવાળું રહે છે, જે રોગ અને જીવાતના ઉપદ્રવ માટે અનુકૂળ હોય છે. જમીન જલ્દી સુકાતી નથી, તેથી તેમાં વાવણી, આંતરખેડ, નિંદામણ, કાપણી આ બધા પ્રકારના ખેતીકામો કરી શકાતા નથી. નિંદામણનો ઉપદ્રવ પણ ખૂબ વધી જાય છે. સેન્દ્રિય પદાર્થના કોહવાણની ક્રિયા મંદ થઈ જાય છે. છોડ ઉપર લોહ, મેંગેનીઝ અને ગંધક જેવી ધાતુઓની ઝેરી અસર થાય છે. છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વોની સમતુલા જમીનમાં જળવાતી નથી. વધારે પડતા પાણીના નિકાલ સાથે પાકને જરૂરી પોષક તત્વો, સેન્દ્રિય ખાતર અને જમીનના ઉપલા ફળદ્રુપ પડનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને લાંબે ગાળે જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. વળી ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થાય છે. એક વખત પાકનું વાવેતર કરી લીધા પછી ખેતીમાં જળની કાળજી કેવી રાખવી જોઈએ તો એ વિશે વાત કરીએ તો, વાવેતર કરેલ પાકના બીજનું સ્ફુરણ પૂરતા પ્રમાણમાં થઈ શકે તે રીતે શરૂઆતની અવસ્થાએ હલકું પિયત આપવું. કેટલાક પિયત પાકોના પૂરતા સ્ફુરણ માટે બે પિયતની જરૂરિયાત રહેતી હોય છે, તો બંને પિયત હલકા આપવા. જુદા જુદા પાકની પાણીની જરૂરિયાત જુદી જુદી હોય છે. પાણીની જરૂરિયાતનો આધાર ખાસ કરીને આબોહવા, પાકનો જીવનકાળ અને જમીનની જાત ઉપર હોય છે. આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખવા. દરેક પાકની પાણીની જરૂરિયાત માટે કટોકટીની અવસ્થાઓ હોય છે. આ અવસ્થાઓએ પાકને અવશ્ય પિયત મળી રહે તે અગત્યનું છે. પાકની પિયતની જરૂરિયાત અંગે થયેલી સંશોધનની ભલામણો પ્રમાણે પાણી આપવું જોઈએ. પાણી આપવાની યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પિયત પાણીના પૂરતા પુરવઠામાં વધુ પિયત ન આપવું. પાકની સંપૂર્ણ પરિપક્વ થવાની અવસ્થા ધ્યાનમાં રાખી એ અવસ્થા પહેલા યોગ્ય સમયે પિયત બંધ કરવું જોઈએ. જેમ કે ઘઉંમાં 10મા દિવસે અને રાયડામાં 20મા દિવસે પિયત બંધ કરવું જોઈએ. હવે જે પિયત પાણી છે તેના વપરાશની કાર્યક્ષમતા વધે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, તો જે તે વિસ્તારની આબોહવાને અનુરૂપ પાક અને તેની જાતોની યોગ્ય પસંદગી કરવી જોઈએ. વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું જોઈએ. યોગ્ય પ્રમાણમાં ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. પાક સંરક્ષણના પગલાં સમયસર લેવા જોઈએ અને મર્યાદિત પાણીના જથ્થામાં ફુવારા અને ટપક પિયત પદ્ધતિ અનુકૂળ પાકમાં વાપરવા જોઈએ. તો આજે કૃષિ માહિતીમાં ખેતીમાં જળનું મહત્વ વિશે આપણે વાત કરી. ફરી મળીએ ત્યાં સુધી સૌને રામ રામ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, જેમાં ખેતીમાં જળનું મહત્વ આ વિષય પર માહિતી આપી રહ્યા હતા કાનન જયા. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર. હવામાન સમાચાર. હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા અથવા તો ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા જણાવાઈ છે. આ સિવાયના વિસ્તારમાં વાતાવરણ સૂકું અને સામાન્ય રહેશે. માછીમાર ભાઈઓ માટે હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, ઉત્તર અને દક્ષિણ જૂનાગઢ તો કચ્છ અને પોરબંદરના દરિયામાં 4 થી 4.1 મીટરની ઊંચાઈના મોજાને લીધે હાઈવેવની આગાહી દર્શાવવામાં આવી છે, જે અંતર્ગત નાની બોટ ધરાવતા માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે, તેમજ દરિયાકિનારાની અન્ય પ્રવૃત્તિઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવે છે. આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રોને જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 સુગમ સંગીતમાં આજે સાંભળશો કવિ રમેશ પારેખની રચનાઓને. પર્યાવરણ વિષયક 5 મિનિટ 7:55 આજનો વિષય છે ઓક્સિજન, પ્રસ્તુતિ પ્રેરણા બુચ. 8:30 ભજનો માટેનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં, જેમાં આજે સાંભળશો કલાકાર બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં ભજનો. 8:50 ગુજરાતી વાર્તાલાપ પ્રેમાનંદ ભાગ 2 રજૂ કરશે શ્રી લાભશંકર પુરોહિત. અને 9:15 મનોરંજન કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, સવારે 10:30 લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આજે સાંભળશો લોકવાર્તા સુરવીરની શરણાગતિ. કલાકાર નરહનદાન કુંચલા અને દોહા છંદના કલાકાર રાબા રમેશભાઈ. શ્રોતા મિત્રો, અમારે 11 વાગ્યાથી કાર્યક્રમો સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી, જેમાં બપોરે 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, આજે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. બપોરે 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી જવાનો માટેનો કાર્યક્રમ જય

બપોરે 2:40 એ ગુજરાતી નોન ફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છોયા ગીત. 6 ભજનોમાં આજના કલાકાર નરેન્દ્ર ટીલાવત. 6:30 યુવા મિત્રોનો કાર્યક્રમ યુવાણી આજે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો જેમાં આજે વડોદરા કેન્દ્રનું પ્રદાન. મિત્રો, આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સપ્રસારિત થશે. 8:00 ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ સારેગામાં.

0: રાત્રે 9:15 દિલ્હી કેન્દ્ર પરથી સ્પોટલાઇટ. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમો અંતર્ગત આજે 9:30 આજ કે ફનકાર, જેમાં આજના ફનકાર રહેશે અભિનેતા પ્રાણ. અને રાત્રે 10:00 છાયા ગીત, તો 10:30 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ ક્ષણોમાં બરાબર 6:55 સંસ્કૃત ભાષામાં સમાચાર, ત્યારબાદ તુરત જ હિન્દી ભાષામાં સમાચાર અને અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી.
1: પીએમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચિકા નિધિ ઝા. अथ वार्ताः. भारतीय अंतरिक्ष अनुसंधान संघटनेन उद्घोषितं यत् तेन गगनयान अभियानस्य क्रू मॉड्यूल तंत्राणां त्रयाणां प्रमुख परीक्षणानां सफलं निष्पादनं विहितम्. प्रथम परीक्षणं समुद्रे अवतरणानन्तरं क्रू मॉड्यूल इत्यस्य स्थितिं सुनिश्चेतुं सम्बद्धम् आसीत्, यत् अंतरिक्ष यात्रिणां सुरक्षायाः दृष्ट्या अत्यन्तं महत्वपूर्णं मानदण्डं मन्यते. द्वितीय परीक्षणे अम्ब्लिकल तंत्रस्य पृथक्करण प्रक्रियायाः परीक्षणं विहितम्. तृतीय परीक्षणे तावत् शीर्ष आवरण पृथक्करण क्षणे क्रू मॉड्यूल इत्यस्य संरचनात्मक अखण्डतायाः

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વવિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે NFSU ખાતે ઇન્ટરપોલ DFEG મીટિંગનું અને દહેગામમાં APMCના શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે. પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ તાલુકાઓમાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અને અમદાવાદના સ્વરિત જોશીએ કોલંબિયા ખાતે યોજાયેલ 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી

0: એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગઈકાલે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત આશરે 91,000 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા અભિયાનમાં 25,000થી વધુ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાતા વિશ્વવિક્રમ સર્જાયો છે. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ અંતર્ગત 1 કલાકમાં 3.61 લાખથી વધુ વૃક્ષારોપણનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ સ્વયંસેવકો તેમજ વિસ્તારના રહેવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા. આ વિશ્વવિક્રમ સ્થાપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને અભિનંદન આપીને આ કામગીરીને બિરદાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટિંગનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશોના પ્રતિનિધિ, કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સલન્સ એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે. આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે. શ્રી શાહ AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદઘાટન કરશે. સહકાર મંત્રી અમિત શાહ આજે દહેગામમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના અમૃત મહોત્સવ દરમિયાન એક નવા શાકભાજી પેટા યાર્ડનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ એક છોડ રોપશે અને અમૃત મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરાયેલ એક વિશેષ પ્રકાશનનું વિમોચન કરશે. આ પ્રસંગે શ્રી અમિત શાહ દહેગામ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના બોર્ડ સભ્યો સાથે પણ વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો. તેમણે વૃક્ષો વાવવાથી પર્યાવરણને અને માનવજીવનને થતા ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી શાહે વધતા જતા કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા માટે વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ માટે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી, જેથી વધતા તાપમાન અને ઓઝોન સ્તરના નુકસાન સામે આવનારી
1: ગાબડા પડ્યા છે એ ગાબડા પૃથ્વીનું તાપમાન ઊંચું લઈ જાય છે, વરસાદ ઓછો કરાવે છે. અને મિત્રો, આવનારા દિવસોમાં 4 પેઢી પછી જો પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય તો ઉપર જતો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો પોતાના ખોરાક તરીકે લઈ લે અને ઓઝોનના પડમાં નવા ગાબડા ના પડે એ ખૂબ જરૂરી છે.
0: ચાંદીપુરા વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને દવાનો છંટકાવ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી 300 જેટલી સફેદ માખી પકડીને તેને તપાસ માટે મોકલાઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BK પટેલે જણાવ્યું હતું.
2: પુરા વાયરસને લગતી એક્ટિવિટીમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ફીવર સર્વેલન્સ, ટેસ્ટિંગની કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 300 જેટલી સેન્ડ ફ્લાય કલેક્શન કરવામાં આવેલ છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવે છે.
0: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. સારવાર હેઠળના બંને દર્દીઓ નાના બાળકો છે, જેમાં એક બાળક સાબરકાંઠા જિલ્લાનું અને બીજું ખેડા જિલ્લાના કપડવંજનું છે. બંને બાળકોને વિશેષ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થયા બાદ તેમને તાત્કાલિક આઇસોલેશનમાં રાખીને નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે. હાલમાં એક બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે, જ્યારે બીજા બાળકને વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને સારવાર આપવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
3: अगले 7 दिनों में

0: हल्की से मध्यम बारिश कहीं कहीं अपने गुजरात राज्य में हो सकती है। सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में मछुआरों के लिए भी 3 दिन के लिए नॉर्थ गुजरात कोस्ट पर वार्निंग दी गई है शिवालिक विंड्स की, जिसमें की स्पीड 45 से 55 और गस्टिंग 65 किलोमीटर पर आवर के आसपास रहने की उम्मीद है, वो नॉर्थ गुजरात के लिए एवं डे 2 डे 3 के लिए। और दूसरा अगर बात करते हैं मानसून की अभी तक की, तो जो साउथ वेस्ट मानसून का जो नॉर्मल है उसके अकॉर्डिंग हमारा जो गुजरात रीजन है उसमें लगभग हमारा 13% कम रहा है नॉर्मल से, और सौराष्ट्र कच्छ में 28% कम रहा है।
1: સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક સહાય આપવામાં આવી રહી છે। સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકામાં કુલ 3,690 અસરગ્રસ્ત લાભાર્થીને કુલ 83.93 લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનની સહાય ચૂકવવામાં આવી છે। અત્યાર સુધીમાં શહેરના 6 તાલુકામાં કુલ 20,945 અસરગ્રસ્તોને કુલ 4.68 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે। જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભસંસ્કાર ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે ગર્ભસંસ્કાર એક પવિત્ર સંસ્કાર છે। કાર્યક્રમના આયોજક ડોક્ટર હિતેશ જાનીએ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું।
2: ગર્ભના સળ ભાવ, માતૃજ ભાવ, પિતૃજ ભાવ જે આયુર્વેદમાં વર્ણન છે, એ જે ફેક્ટર્સ છે પ્રેગ્નન્સીના, એના ઉપર રીલ કોમ્પિટિશન પણ હતી અને બે બહુ મોટા વક્તાઓ ડોક્ટર કરિશ્મા નારવાણી અને વૈદ્ય વિનય વેલાંકર, એકનું ઇન્ફર્ટિલિટી ફિમેલનું અને મેલ ઇન્ફર્ટિલિટી ઉપર વ્યાખ્યાન થયું। ખૂબ સરસ કાર્યક્રમ થયો અને 200 જેટલા પાર્ટિસિપન્ટ્સે આખા દેશમાંથી ભાગ લીધો।
1: દરમિયાન રાજ્યપાલે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા। તેમણે લતીપર ગામમાં વૃક્ષારોપણ અને ગામની સાફ સફાઈ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સ્વચ્છતા કર્મીઓનું સન્માન પણ કર્યું। આ મુલાકાત દરમિયાન તેમણે ગામના સામાન્ય પરિવારના ઘરે સાદગીપૂર્વક ભોજન ગ્રહણ કરી સામાજિક સમરસતાનું પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું। અમદાવાદની સ્વરિત જોશીએ કોલંબિયાના બુકારા મંગા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે। 5 સુવર્ણચંદ્રક વિજેતાઓમાં પુણેના કનિષ્ક જૈન, ઇન્દોરના રિદ્ધેશ અનંત બેન્ડેલ, નવી દિલ્હીના રોષિત ગર્ગ, મુંબઈના શ્રેષ્ઠ સુરૈયાનો સમાવેશ થાય છે। આ સિદ્ધિ સાથે ભારતે 87 દેશોના 381 વિદ્યાર્થીઓમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે। લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે। ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે। ભારતના બોલરોએ ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે। બીજા દિવસની રમત 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ થતાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો। આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડ સ્ટમ્પ સુધી 6 વિકેટે 130 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેમાં એમી જોન્સ 52 રન બનાવીને અણનમ રહી હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર, મિયાવાકી પદ્ધતિથી 1 જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વવિક્રમ, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે NFSU ખાતે ઇન્ટરપોલ DFEG મીટીંગનું અને દહેગામમાં APMCના શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે। પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીઓને પકડીને તપાસ માટે મોકલાઈ। સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકામાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ અને અમદાવાદના સ્વરિત જોશીએ કોલંબિયા ખાતે યોજાયેલ 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીત્યો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
3: મીડેવે 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આજે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સમય થયો છે 7:20 મિનિટનો. રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ.

ફિલ્મી ભક્તિ સંગીતના આ કાર્યક્રમના આરંભમાં આપે સાંભળ્યું દશેરા ફિલ્મનું ગીત. સ્વર મળ્યો મોહમ્મદ રફીનો, સંગીતકાર હતા એન દત્તા અને ગીતકાર પ્રદીપ.

ફિલ્મી ભક્તિ સંગીતના કાર્યક્રમના અંતમાં આપે સાંભળ્યું ક્રોધ ફિલ્મનું આ ગીત. સ્વર હતો મોહમ્મદ અઝીઝ અને સાથીઓનો, સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર હતા અંજન. આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. અત્યારે સમય થયો છે 7:30 નો. રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં સાંભળીએ કવિ રમેશ પારેખની રચનાઓને. આ પ્રથમ

સુગમ સંગીતમાં હમણાં જ આપે સાંભળી કવિ રમેશ પારેખની રચના. ગાયક કલાકાર હતા ઉષ્માળ મેર. સંગીત હતું સુરેશ જોશીનું.

0: આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. આ સાથે જ આપે સાંભળ્યો હિમાલી વ્યાસ નાયકનો સ્વર. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં ગુજરાતી ભાષામાં સમાચાર અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મિટિંગનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ. નોંધણી માય ભારત પોર્ટલ પર શરૂ. બેંકોકના બારમાં લાગેલી આગમાં 27 લોકોના મોત, 60 લોકો સારવાર હેઠળ. અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલા શરૂ કર્યા. અને યાસિદા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મિટિંગનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશોના પ્રતિનિધિ, કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે.
2: इस अवसर पर केंद्रीय गृहमंत्री अमित शाह 3 अत्याधुनिक सेंटर ऑफ एक्सीलेंस का लोकार्पण करेंगे, जो AI आधारित वित्तीय अपराध जांच, मीडिया फॉरेंसिक और क्राइम सीन मैनेजमेंट पर केंद्रित है. इसके साथ ही ऑनलाइन साक्ष्य जुटाने में सक्षम एशिया की पहली स्वदेशी साइबर फॉरेंसिक इन्वेस्टिगेशन वैन को भी हरी झंडी दिखाई जाएगी. इस सम्मेलन में गूगल और सेलेब्राइट जैसी 30 से अधिक वैश्विक कंपनियों की अत्याधुनिक तकनीकों की प्रदर्शनी भी आकर्षण का केंद्र रहेगी. इसके बाद दोपहर को सहकार से समृद्धि का संकल्प आगे बढ़ाते हुए गृहमंत्री दहगाम में कृषि उपज मंडी समिति के अमृत महोत्सव के दौरान नवनिर्मित सब यार्ड का उद्घाटन करेंगे. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.

0: આજે ગુજરાતના ગાંધીનગરમાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસીના અમૃત મહોત્સવ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ નવા શાકભાજી પેટાયાર્ડનું ઉદ્ઘાટન કરશે. ગઈકાલે અમદાવાદમાં શ્રી શાહની ઉપસ્થિતિમાં હરિયાળું અને પ્રદૂષણ મુક્ત અમદાવાદ બનાવવા માટે સામૂહિક વૃક્ષારોપણનો આરંભ કરાયો હતો. શ્રી શાહે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી આ મહિનાની 17મી તારીખ સુધી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડના ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ મુલાકાતનો હેતુ વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉપણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને યુરોપ સાથે ભારતની આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી ગોયલ આજે સ્પેનની મુલાકાત લેશે, જ્યાં તેઓ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ સ્પેન CEOE અને ICEX સ્પેન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે મેરા યુવા ભારત માય ભારત દ્વારા રાષ્ટ્રવ્યાપી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાનનો આગળનો તબક્કો શરૂ કર્યો છે. તેના અંતર્ગત સ્પર્ધામાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એમ 3 સ્તરીય ફોર્મેટમાં યોજાશે. આ સ્પર્ધામાં 15-29 વર્ષની વયના યુવાનો ભાગ લઈ શકે છે અને તેઓ હિન્દી, અંગ્રેજી અથવા કોઈપણ પ્રાદેશિક ભાષામાં તેમની રચનાઓ જમા કરી શકે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ માટે નોંધણી આજથી માય ભારત પોર્ટલ પર શરૂ થશે. માય ભારત 5 સર્જનાત્મક શ્રેણીઓમાં જિલ્લા સ્તરીય સ્પર્ધાનું આયોજન કરશે, જેમાં નૃત્ય, સંગીત, રીલ અને શોર્ટ ફિલ્મ, નુક્કડ નાટક અને સ્લેમ કવિતાનો સમાવેશ થાય છે. ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ મેમ્બરને લઈ જઈ રહેલા વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલા બાદ નવી દિલ્હીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તણાવ તાત્કાલિક ઓછો કરવા માટે હાકલ કરી છે.
1: ભારત ને તનાવ કો તુરંત કમ કરને ઓર કૂટનીતિક સમાધાન કે લીએ બાતચીત કો શીઘ્ર નિષ્કર્ષ તક પહોંચાને કી માંગ દોહરાઈ હૈ તાકી ઇસ ઇલાકે મે શાંતિ ઓર સ્થિરતા કાયમ કી જા સકે. ભારત ને ઓમાન તટ કે પાસ વાણિજ્યિક પોત GFS ગેલેક્સી પર હમલે કી કડી નિંદા કી હૈ. પોત પર સવાર 11 ભારતીયો મે સે 10 કો સુરક્ષિત બચા લિયા ગયા હૈ, જબકિ 1 લાપતા હૈ. ઓમાન મે ભારતીય દૂતાવાસ સ્થિતિ પર લગાતાર નજર રખે હુએ હૈ ઓર ખોજ તથા બચાવ અભિયાન મે ઓમાન કે અધિકારીઓ કે સાથ સમન્વય કર રહા હૈ. की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
0: થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક બારમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા છે. મૃતકોમાં 9 પુરુષો અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. 60થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઈકાલે મધ્યરાત્રે આગ લાગતા અગ્નિશમન દળોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. થાઇલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચારનવીરાકુલે મીડિયાને જણાવ્યું હતું કે 27 મૃતદેહો મળી આવ્યા છે. આગનું કારણ હજુ તપાસ હેઠળ હોવા છતાંય ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની શંકા છે. આ બાર બેંગકોકના ચતુચક જિલ્લામાં આવેલું એક લોકપ્રિય રેસ્ટોરન્ટ અને મનોરંજનનું સ્થળ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું ગઈકાલે અવસાન થતાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સમગ્ર ભારતમાં તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ લહેરાવાયો છે અને તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો રદ કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમણે કતારને વિકાસ અને સમૃદ્ધિના ઉચ્ચ સ્તરે પહોંચાડ્યું છે. ભારત સરકાર વતી સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ શોક વ્યક્ત કરવા કતાર પહોંચ્યા છે. અમેરિકાએ ઇરાન સામે લશ્કરી હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા નાગરિક, નાવિકો અને વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેને રોકવાના પ્રયાસ રૂપે છે. સાંભળીએ એક અહેવાલ.
2: अमरीका की सेना ने कहा है कि हमले राष्ट्रपति डोनाल्ड ट्रंप के निर्देश पर किए गए हैं. इस बीच ईरान ने होर्मुज जलडमरू मध्य को अगली सूचना तक बंद कर दिया है. ईरान की नौसेना ने कहा कि इस इलाके में अमरीका का दखल खत्म होने तक किसी भी जहाज को इस रास्ते से निकलने की अनुमति नहीं दी जाएगी. नौसेना ने कहा कि होर्मुज जलडमरू मध्य की इस घटना को लेकर अमरीका की किसी भी कार्रवाई का कड़ा जवाब दिया जाएगा. अमरीका ईरान से सार्वजनिक रूप से होर्मुज जलडमरू मध्य से गुजरने वाले जहाजों पर हमला नहीं करने का आश्वासन चाहता है. इस बीच अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि तनाव के बावजूद ईरान के साथ बातचीत जारी रहेगी. ईरान ने कहा कि होर्मुज जलडमरू मध्य

0: के नियंत्रण में ही रहेगा और इस मार्ग से गुजरने वाले जहाजों को शुल्क देना होगा। ओमान ने होर्मुज जलडमरू मध्य से जहाजों की आवाजाही के लिए दो अलग अलग रास्तों का प्रस्ताव दिया है, लेकिन ईरान ने इस तरह के प्रस्ताव को पहले ही खारिज कर दिया था। समाचार कक्ष से मैं मुकेश कुमार।
1: ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી છે અને 4-5 દિવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે। 18 જુલાઈ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વ્યાપકથી વ્યાપક વરસાદની સંભાવના છે। ઉત્તરાંતરિક કર્ણાટક, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને તેલંગાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 6-7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે। ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યત્સિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે। ભારતના બોલરોએ ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે। બીજા દિવસની રમતમાં 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ કરતા ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો। આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડ સ્ટેમ્પ સુધી 6 વિકેટ 130 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેમાં એમી જોન્સના 52 રન બનાવીને અણનમ રહી હતી। કોલંબિયાના બુકારામંગા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં 5 ભારતીય વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક જીત્યા છે। આ યુવા ભૌતિકશાસ્ત્રીઓએ અસાધારણ પ્રદર્શન કરી દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે। 5 સુવર્ણચંદ્રક વિજેતાઓમાં અમદાવાદની સ્વરીત જોશી, પુણેના કનિષ્ક જૈન, ઇન્દોરના રિદ્વેશ અનંત બેન્ડલે અને નવી દિલ્હીના ઋતિ ગર્ગ, મુંબઈના શ્રેષ્ઠ સુરૈયાનો સમાવેશ થાય છે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા।
2: આજે અખબારોમાં અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે। દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ અને ફૂલછાબ લખે છે કે અમેરિકાનો ઈરાન પર હુમલો, 140 મથકો તબાહ, યુદ્ધ ચાલુ, હોર્મુઝ ફરી બંધ, જહાજ પર હુમલામાં 1 ભારતીય ગુમ, 10ને બચાવી લેવાયા। અને નવ ગુજરાત સમય લખે છે કે અમદાવાદમાં કલાકમાં 3.61 લાખ વૃક્ષોનો રેકોર્ડ, કુલ 1.26 કરોડ વૃક્ષો રોપાયા।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગનું ઉદઘાટન કરશે। કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે। નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ, નોંધણી માય ભારત પોર્ટલ પર શરૂ। બેંકોકના 12માં લાગેલી આગમાં 27 લોકોના મોત, 60 લોકો સારવાર હેઠળ। અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલા શરૂ કર્યા। અને યત્સિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર પ્રસ્તુત છે કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ।
4: પાંચ મિનિટમાં આજે વાત કરીએ ઓક્સિજન વિશે। પૃથ્વી પરના દરેક જીવો શ્વાસ દ્વારા હવામાંથી ઓક્સિજન લઈને જીવે છે। આથી જ ઓક્સિજનને પ્રાણવાયુ કહેવામાં આવે છે। આપણા શરીરનો સૌથી મોટો ઘટક પાણી પણ ઓક્સિજનના સંયોજનથી બનેલો છે। તેની સંજ્ઞા O2 છે। આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય, પ્રાણી, પક્ષીઓ ઓક્સિજન શરીરમાં ભરી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, તો વનસ્પતિ સૃષ્ટિ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી ઓક્સિજન બહાર કાઢે છે। આમ વનસ્પતિ અને પ્રાણીઓના શ્વાસોચ્છ્વાસથી વાતાવરણમાં ઓક્સિજનનું 20% પ્રમાણ જળવાઈ રહે છે। વનસ્પતિ મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આ વાયુ ઉત્પન્ન કરે છે। આ કુદરતી ચક્ર છે। ઓક્સિજન રંગ અને ગંધ વિનાનો વાયુ છે। કોઈ ધાતુને કાટ લાગવો, કોઈ વસ્તુનું સળગવું કે વેલ્ડિંગની જ્યોતમાં પણ ઓક્સિજન વપરાય છે। ઓક્સિજન -183 ડિગ્રી સેલ્સિયસ પર ઠરીને ભૂરા રંગનું પ્રવાહી બને છે। તેનો ઉપયોગ રોકેટના ઇંધણ તરીકે થાય છે। ઓક્સિજન પૃથ્વી પર પુષ્કળ માત્રામાં છે। પૃથ્વીના ઉત્પત્તિકાળથી જ તેનું અસ્તિત્વ છે, પરંતુ તેની ઓળખ ઈસવીસન 1700

0: 1974માં જોસેફ પ્રિસ્ટલી નામના વિજ્ઞાનીએ કરાવેલી. લેવોઇઝિયટ નામના વિજ્ઞાનીએ તેનું નામ ઓક્સિજન રાખેલું. ગ્રીક ભાષામાં ઓક્સી એટલે ખાટું કે એસિડ અને જીનસ એટલે પેદા કરવું. વિજ્ઞાનીઓ માનતા હતા કે દરેક એસિડ પેદા કરવામાં ઓક્સિજન જરૂરી છે. આ રીતે તેનું નામકરણ થયું. હવામાંથી ક્રાયોજેનિક ડિસ્ટિલેશન પદ્ધતિથી ઓક્સિજન છૂટો પાડી શકાય છે, જેનો ઉપયોગ હોસ્પિટલમાં કરવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણમાં 21% ઓક્સિજન હોય છે. તે જલનશીલ વાયુ નથી, પરંતુ તેની હાજરી અન્ય જલનશીલ પદાર્થોને ઉત્તેજન આપે છે. પૃથ્વીના પેટાળમાં સિલિકોન, એલ્યુમિનિયમ, લોખંડ, કેલ્શિયમ અને ઓક્સિજનનો સૌથી વધુ જથ્થો છે. મિત્રો, કોરોના કાળમાં આપણે જોયું કે ઓક્સિજનની અછતને કારણે મનુષ્ય જીવોનો વિપુલ પ્રમાણમાં હ્રાસ થયો. જો વધારેમાં વધારે વૃક્ષો ઉગાડવામાં આવ્યા હોત તો ઓક્સિજનની આટલી અછત ન સર્જાત. આમ ઓક્સિજનની જરૂરિયાત, વૃક્ષોની જરૂરિયાત અને એ રીતે પર્યાવરણ સંવર્ધન પર પણ ભાર મૂકે છે. આજે જાણીએ કે એવા કયા કયા વૃક્ષો છે જે આપણને વિપુલ માત્રામાં ઓક્સિજન પૂરો પાડે છે. સૌથી પહેલા નંબરે આવે છે વડનું ઝાડ. તેને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પણ કહે છે. આ ઝાડ બહુ લાંબુ થઈ શકે છે અને તેના છાયા પર નિર્ભર કરે છે કે તે કેટલો ઓક્સિજન ઉત્પાદિત કરી શકશે. પીપળાનું ઝાડ, જેને બુદ્ધ ધર્મમાં બોધિવૃક્ષ કહેવામાં આવે છે, કારણ કે આ વૃક્ષ નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પીપળાનું વૃક્ષ 60 થી 80 ફૂટ લાંબુ થઈ શકતું હોવાથી સૌથી વધારે ઓક્સિજન આપે છે. આથી જ પર્યાવરણવિદો પીપળાનું વૃક્ષ ઉછેરવાનું કહે છે. લીમડાનું વૃક્ષ એવરગ્રીન વૃક્ષ અને નેચરલ એર પ્યોરિફાયર છે. પ્રદૂષિત ગેસ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર અને નાઇટ્રોજનને હવામાંથી ગ્રહણ કરી વાતાવરણમાં ઓક્સિજન છોડે છે. એ જ રીતે જાંબુડો પણ તેના ફળ સહિત ઝેરી ગેસ અને અન્ય દૂષિત કણોને પણ હવામાંથી શોષી લે છે. તે 50 થી 100 ફૂટ લાંબુ હોય છે. શુકનમંતુ ગણાતું આસોપાલવ ઓક્સિજન છોડવા ઉપરાંત તેના ફૂલ પર્યાવરણને સુગંધિત રાખે છે. આ વૃક્ષ ઝેરી વાયુ અને દૂષિત કણોને હરી લેવા ઉપરાંત બીમારીને પણ દૂર રાખે છે. તો અર્જુન વૃક્ષ વિશે એવું કહેવામાં આવે છે કે તે હંમેશા લીલુંછમ રહે છે. તેના આયુર્વેદિક ફાયદા પણ ઘણા છે. આ વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય દૂષિત વાયુઓને ગ્રહણ કરી તેને ઓક્સિજનમાં ફેરવે છે. મિત્રો, 5 મિનિટમાં આજે આટલું જ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ, પ્રસ્તુત કરી રહ્યા હતા પ્રેરણા ભુજ. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં હિન્દી ભાષામાં સમાચાર, ત્યારબાદ તુરત જ અંગ્રેજી ભાષામાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી.
2: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
3: જલ હૈ તો હમ હૈ. આઈએ ઘરો ઓફિસો મેં રેન વોટર હાર્વેસ્ટિંગ તકનીક અપનાએ. રિચાર્જ પિટ ઓર શાફ્ટ બનવાએ. અનુપયોગી બોરવેલો કો ઠીક કરે. જલાશયો સે ગાદ નિકાલે. અધિક સે અધિક પેડ લગાએ. ઇસ બારિશ આઈએ જુડે કેચ ધ રેન અભિયાન સે.
4: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં વિશાલ શર્મા. મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પારિત 2 નયે અપરાધરોધી કાનૂન આજ સે રાજ્ય મેં હોંગે લાગુ. ઇસરો ને ગગનયાન ક્રૂ મોડ્યુલ સિસ્ટમ કે 3 પ્રમુખ પરીક્ષણ સફળતાપૂર્વક પૂરે કિયે. 56મે અંતરરાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડ મેં 5 ભારતીય વિદ્યાર્થીઓ ને સ્વર્ણ પદક જીતે. વિશ્વ રેન્કિંગ મેં ભારત અન્ય દેશો કે સાથ સંયુક્ત રૂપ સે પહેલે સ્થાન પર. મોસમ વિભાગ ને અગલે 2 થી 3 દિનો મેં દેશ કે ઉત્તરી ઓર પૂર્વી હિસ્સો, પશ્ચિમ બંગાળ ઓર બિહાર મેં મૂસલાધાર બારિશ કા અનુમાન વ્યક્ત કિયા. અમેરિકા ને ઈરાન પર ફિર સે હમલે શરૂ કિયે ઓર યાનિક સિનર ને અલેક્ઝેન્ડર ઝ્વેરેવ કો હરા કર વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સ ખિતાબ બરકરાર રખા. અબ સમાચાર વિસ્તાર સે. પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પારિત 2 નયે અપરાધરોધી કાનૂન આજ સે રાજ્ય મેં લાગુ હો ગયે હૈ. ઇસ વર્ષ જૂન મેં રાજ્ય વિધાનસભા ને પશ્ચિમ બંગાળ સાર્વજનિક સુરક્ષા ઓર અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ વિધેયક 2026 ઓર પશ્ચિમ બંગાળ સાર્વજનિક વ્યવસ્થા રખરખાવ સંશોધન વિધેયક 2026 પારિત કિયે થે.

0: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5,000 બચી ગયા. તું નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી હવે જા ભાઈ.
1: RBI કહે છે,
2: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: આ હતી તુલસીદાસની રચના, કલાકાર હતા બાલકૃષ્ણ વૈષ્ણવ. આ સાથે જ આજનો નિરખની ગગનમાં કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.
1: आकाशवाणी की आवाज एक सच्चे साथी के रूप में है. पूरा पश्चिम उत्तर दक्षिण में आकाशवाणी की अपनी एक अलग ही पहचान है.
2: पश्चिम क्षेत्र के महाराष्ट्र, गुजरात, राजस्थान और गोवा राज्य के सभी कार्यक्रमों को आप कहीं भी हो न्यूज ऑन एयर ऐप के जरिए सुन सकते हैं.
1: तो आज ही डाउनलोड करें
2: ऐप न्यूज ऑन एयर.
3: उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी.
4: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से.
3: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान.
4: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग.
3: डायल कीजिए 8700014242.
4: नंबर एक बार फिर नोट करें 8700014242.
5: રાજકોટ અને
6: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રિસીવર માં ફ્રીક્વન્સી
7: 801 કિલોહર્ટ્ઝ
6: મેળવવાની રહેશે.
5: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજન ની મજા માણી શકશો.
6: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટર માં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
5: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
6: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख।
1: आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प।
0: और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग।
1: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता।
0: बुकिंग है तो संपर्क करें 8700001-4242 पर।
1: 8700001-4242।
2: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે, પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી વાર્તાલાપ।
3: સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટનું પ્રસારણ। મહુવા ખાતે યોજાયેલ અસ્મિતા પર્વ 2005માં મહાકવિ પ્રેમાનંદ જોશી શ્રીલાભ શંકર પુરોહિતે આપેલ પ્રવચનના અંશ।
4: વર્ષો સુધી આખ્યાન કરેલા, ખાસ કરીને ઉખારણ, વામેરું, સુદામા ચરિત વગેરે, પણ 1960 પછી મારી બાની મમતા એના માટે ઓછી થયા પછી એ છૂટી ગયું। એને વળગી રહ્યું તો મારી માને કારણે। હું જાજા ભણતરે આપણી પાસેથી ઘણું બધું ઝૂંટવી લે છે। સમજણ પણ માપમાં હોય ત્યાં સુધી સારી, વધારે પડતી સમજણ માટે આપણી તળપદી ભાષામાં દોઢ ડાયા શબ્દ છે, એટલે પછી છૂટી ગયું। આજે એનું તર્પણ થઈ રહ્યું છે। જે કવિ, જે રચનાકાર, જે શબ્દકર્મી માત્ર ભણેલા ગણેલા સુધી જ નહીં પણ અભણ, અબોધ, અભોટ અને સાહિત્ય સાથે જેને જીવાદોરીનો સંબંધ ન હોય, આજીવિકાનો સંબંધ ન હોય, એને છતાં શ્વાસોચ્છ્વાસ બની જતું હોય। મધ્યકાળનો બાપુ બહુ અત્યંત પ્રિય શબ્દ છે વિશ્વાસ। મેં જોયું આ નિમિત્તે પ્રેમાનંદમાં પસાર થતા કેટલી ટકા એને વિશ્વાસ શબ્દ વાપર્યો છે। આ બરાબર શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો, પણ મધ્યકાળની જે આખો જે તબક્કો છે એને માટે એક અત્યંત મોટો શબ્દ હોય તો વિશ્વાસ। વિશ્વાસ અવિશ્વાસ હોય ન કર્તવ્ય, એમ શ્રીમદ વલ્લભે કહ્યું વિવેક દરિયા શ્રીમદ, અવિશ્વાસ ન કરવો એમ। અને પ્રેમાનંદ તો મામેરામાં 8 વખત કહે છે દીકરી રહેજો વિશ્વાસે, ઓડિટ કર્યું છે। 7 વખત તો મસ્તક મૂકો હાથ, આપણે ભણાવતી વખતે આના ઉપર ગંભીરતાથી ધ્યાન નથી દેતા। શંકરે હાથ મૂક્યો મહેતા ઉપર, મસ્તક મૂક્યો હાથ, પછી કૃષ્ણે એના મસ્તક ઉપર હાથ મૂક્યો, એટલે મેં કૃષ્ણ તીર્થને કાવ્ય તીર્થ કહ્યું હતું। કેટલાના માથા ઉપર દેવતાના હાથ છે, કોના નથી તો તેવા જેવી વાત નથી। પછી મૂકે છે નરસિંહ પોતે, એ આખી જે એની બહુ અદભુત કાવ્ય છે, સમય રહેશે તો એની વિશે વાત કરીશું। પણ આ દેશ અને કાળ, આ દેશ એટલે આ ગુરુકુળ, એની સાથે સંગત છે રણયજ્ઞ, એટલે એમાંથી થોડોક અંશ લઈશ। અને કાલની સાથે સંગત છે ઉખારણ, ચૈત્ર મહિનામાં જ ગવાય, વર્ષો સુધી મેં ચૈત્ર મહિનામાં કર્યું છે, એ વિશ્વાસનો પ્રદેશ હતો, શ્વાસ

અને ઉચ્છવાસ એ અસ્તિત્વની જીવંતતા કે પ્રાણપ્રદતા ને સૂચવે છે, શ્વાસ અને ઉચ્છવાસ. પણ વિશ્વાસ એ તો વિશિષ્ટ શ્વાસ છે, વિશેષ શ્વાસ છે. અસ્તિત્વમાં સંવેદન જ્યાં આવે છે, સંવેદના જ્યાં આવે છે ત્યાં વિશ્વાસ ઉભો થાય છે. શ્વાસોશ્વાસ તો આપણે પ્રાણી માત્ર લેતા હોય છે ને, શ્વાસોશ્વાસની ક્રિયા છે ત્યાં સુધી આપણે ધબકીએ છીએ. એટલે શ્વાસ અને ઉચ્છવાસનું હોવું એ હોવાપણાની નિશાની છે, ચૈતન્યની નિશાની છે, સંવેદનશીલતાની નિશાની નથી. સંવેદનશીલતાની નિશાની છે વિશ્વાસ. વિગત શ્વાસ ઇતિ ન તો વિશ્વાસ, વિશિષ્ટ શ્વાસ ઇતિ વિશ્વાસ. એટલે માત્ર મામેરામાં જ કહ્યું છે નહીં, નળાખ્યાનમાં પણ કહ્યું છે, સુધન્વાખ્યાનમાં પણ કહ્યું છે, શ્રાદ્ધમાં પણ કહ્યું છે, અને વિવાહમાં કહ્યું. વિશ્વાસની વાત ત્યાં છે. અને માત્ર આ એક પ્રેમાનંદ અપવાદ છે નહીં, એમ એમ નહીં માનજો. સુર તો કહી ગયો, દૃઢઈને ચરણ કેરો, ભરોસો દૃઢઈને ચરણ કેરો. તમે વિશ્વાસે નરને ના વેળો, માણા રાજ રે કે તારો રે ભરોહો મુને ભારી, એવો ગરવો દાતાર ગિરનારી કે તારો રે ભરોહો મુને ભારી રે. આ ભરોસાની વાત. ભરોસો માત્ર ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ નથી, મનુષ્ય વચ્ચેનો સંબંધ તે પણ ભરોસો છે. શ્રદ્ધા એ મનુષ્ય આત્મા અને પરમાત્મા સાથેની એક દોસ્તી છે. સવારે વાત નીકળી હતી, નગીનભાઈએ કહ્યું કે મૈત્રીનું કાવ્ય છે સુદામાચરિત અને ભક્તિનું કાવ્ય નથી. પણ પ્રેમાનંદ સુધીના પ્રદેશમાં ભક્તિ મૈત્રી એ ભક્તિનો પ્રકાર હતો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ અર્ચનમ દાસ્યમ સક્ષમ આત્મનિવેદનમ. મૈત્રી એ ભક્તિ નથી એવું તો આપણે 20મી સદીમાં સમજતા થયા. જેમ દાંપત્ય એ ભક્તિ નથી તેવું સમજતા થયા તેને કારણે. એ મૈત્રી સખ્ય છે, સુદામાની વાત સાચી જ, પણ સખ્ય પણ આખી ભક્તિનો જ. અને એ સખ્ય પછીનું તરતનું પગનું આત્મનિવેદન આવી જાય અને પછી સ્વરૂપતા શુદ્ધાદ્વૈતનું અલગ શરૂ થઈ જાય. આ ભક્તિના બધા પ્રદેશો, ભક્તિના બધા સ્પંદ છે. એટલે સુદામાચરિતને ભક્તિનું કાવ્ય કહો કે મૈત્રીનું કાવ્ય કહો, એની ભક્તિ એ મૈત્રી છે અને મૈત્રી એ ભક્તિ છે. પ્રેમાનંદ વિશે જે કંઈ કહેવાયું છે એની વિશેની દંતકથાઓ વગેરેની મારે વાત કરવી નથી. મોટાભાગે પ્રેમાનંદની વસ્તુ નિરૂપણ કળા, પ્રેમાનંદની પાત્ર નિરૂપણ કળા, પ્રેમાનંદમાંના પાત્રોનું હિનીકરણ અથવા પ્રેમાનંદના પાત્રોની ગુજરાતીકરણ, આપણે માત્ર પૂર્વાપર સંદર્ભ આપીને સમજાવો એટલા પૂરતી પ્રેમાનંદની પર્યાપ્તતા રહી છે. આ જે શબ્દ આવે છે એ નેત્રયજ્ઞનો પદાર્થ નથી. માત્ર મૂંગી આંખથી મીંધા શબ્દને વાંચીએ અને જેટલું આપે જેટલું પમાડે, જેની અંતઃશ્રુતિ દીક્ષિત નથી એમને માટે આખી ને આખી મધ્યકાલીન પરંપરાનો કોઈ અર્થ નથી. એકેડેમિક એક્સરસાઇઝ એક ઠીક છે, વિદ્યાર્થી વ્યાયામ આપણે કરીએ. હમણાં ભાઈ સાથે વાત થતી ત્યારે કે આની ગાયકી એ શાસ્ત્રીય ગાયકી નથી, આજે આપણે એના પર આક્રોશ ઠાલવીએ છીએ. આ તાલ નિર્ભર ગાન કલા હતી. કમનસીબે બન્યું છે એવું છેલ્લા 50-60 વર્ષમાં આપણી આખી જે ભજનવાણી, એ ભજનવાણીના મૂળ જે સંગતકારો કે સંગતો હતી ચાલી ગઈ અને એ બધે એટલા બધા અથાણા એના પર ઘૂસી ગયા કે સૂક્ષ્મદર્શક કાચ લઈને તમારે જોવું પડે કે સ્ટેજ ઉપર ભજન ગાનારો બેઠો છે કે આજુબાજુ તો ઘેરો વળીને બધા બેઠા છે જાત જાતના વાજિંત્રો લઈને. એટલે મનોરંજન બની ગયું, ચિત્તરંજન અટકી ગયું. સ્વર તાનપુરો છે, તાનપુરો સ્વરની લાંબી રમણા કે ના આપે એની આટીઘૂટી નહીં સર્જે. એટલે શબ્દ પ્રધાન છે, સ્વર સંગતમાં ચાલે છે. આગે આગે શબ્દ છે, પીછે પીછે સ્વર છે. શબ્દ રામ છે, સ્વર લક્ષ્મણ છે, અને વચ્ચે આવતો સંપુટ જાનકી છે. આ આખું જે આખ્યાનની પરંપરા છે. એટલે મારે જે વાત કરવાની તે, એટલે બન્યું છે શું કે આખ્યાન આપણે ત્યાં છેલ્લા 50 વર્ષમાં એ રીતે પ્રસ્તુત થતા રહ્યા કે એમાં સંગીત રાગદારી સંગીત ને એની અડાભીર ને સ્વરોના એવા આટાપાટા ને એવી મીંડ ને એવા તાન ને એવા પલટા ને એવા આલાપ ને, એમાંથી પ્રેમાનંદનું જે આખ્યાન હતું તે ચાલ્યું ગયું અને 20મી સદીની નવી નિપજ, નવું પ્રોડક્શન એ આપણી પાસે આવ્યું. જરૂર મામેરું અને સુદામાચરિત એની બહુ અદ્ભુત કૃતિઓ છે, પણ બાકીના આખ્યાનો પણ, ખાસ કરીને ઊંડી અને શ્રાદ્ધ, મને કદાચ એવું લાગે છે કે નરસિંહ બહુ એનો ઢૂકડો હગો છે પ્રેમાનંદનો સમયની દૃષ્ટિએ. એક બીજી વાત આ આખી પ્રદેશમાં સમજવા માટે બહુ સતત ખ્યાલમાં રાખવી જોઈએ તે એ કે પ્રેમાનંદના મધ્યકાલીન આખ્યાનો પાસે જાનારો આજનો 21મી સદીનો વાચક, એની પાસે પીપાસા છે, જિજ્ઞાસાની વાત કાઢી નાખો. બીજું શું એનું એની એની એનું એના સાધનો કયા છે, એના ઓજારો કયા છે, કઈ રીતે જાય છે,
એમણે જે ટીવી સિરિયલોમાં

0: જોયું છે અને એને આધારે હવે પ્રેમાનંદ જે ચિત્ર મૂકે છે, ધારો કે અભિમન્યુ આખ્યાન લો કે ચંદ્રહાસ આખ્યાન લઈએ આપણે, આ નરસિંહ મહેતાના જીવન આધારિત સુદામા ચરિત્રને લો, એ જે આખ્યાનો લે છે એનું કથાનક પ્રાચીન છે, એટલે પ્રાક્તન છે, પુરાતન. એ જે મૂકે છે એટલે એ આખી ફ્રેમ છે એની પાસે, પુરાતન ફ્રેમ, પ્રાચીન પુરાણોમાં મળે છે તે. એને લે છે ક્યારે? તો કે 16મી-17મી સદીનો જે કાળ છે એનું જે સંસાર જીવન છે એ સંસાર જીવનની વચ્ચે એને મૂકે. શા માટે? તો કે એમને ક્યાં અભ્યાસક્રમમાં ચોપડી મુકાવવાની હતી, એમની પાસે પેલું જીવતું ઓડિયન્સ હતું, મેં જે તમને કહ્યું ને તે. આ આખી આ પુરાણોનું જે એક પ્રાચીન વાસ્તવ છે, યાદ રાખજો, પ્રાચીન વાસ્તવ. પછી જે મધ્યકાળના કવિઓ આવ્યા એમણે મધ્યકાળનો જે સંસાર રંગ છે એમાં ઉમેર્યો. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આને પ્રાકૃત બનાવ્યા પાત્રોને, કૃષ્ણને આવા ચિત્ર, આને આવા ચિત્ર, નળને આવું ચિત્ર, દમયંતીને. પણ એમને ખબર નહોતી કે આ આ વિવેચકોના હાથમાં પડવાનું છે. એને તો પેલી શ્રદ્ધાળુ જે જનતા, યાદ રાખજો, વાચકો નહોતા, શ્રોતા હતા. અને શ્રોતા એટલે મેં કહ્યું જેની અંતઃશ્રુતિ દીક્ષિત છે એવા હાબદા કાનવાળા શ્રોતા હતા. જો એ અંતઃશ્રુતિ દીક્ષિત નહીં, મને ઘણી વખત સવાલ થાય, જે જે પોઝિટિવલી થિંકિંગ કે તો સર્જનની અનિવાર્યતાની એક ધગસથી એ પૌરાણિક પાત્રોમાં નિગૂઢપણે, પ્રછન્નપણે ભંડારેલા અનેક પરિમાણો, અર્થઘટનના અનેક પરિમાણોની જે સંભાવના છે, એ સંભાવનાઓને ખોલવાના પ્રયત્ન કે એક ધ્યેય સાથે કદાચ આ પુરાણ કથાઓમાં ફેરફારો કરીને ચિત્રોને, જે મહાવીરેશ્વરમાં કે પ્રાચીનામાં ઉમાશંકરે કર્યું ને તે, પછી જે રીતે જટાયુમાં જે રીતે આપણે સીતાંશુએ કર્યું, એની સામે મારે મારે મારે પ્રશ્ન નથી. પણ પ્રશ્ન આ છે કે કશું નિપજાવ્યા વગર કેવળ વિડંબના માટે જ આ પૌરાણિક પાત્રોને કે આપણી માયથોલોજીને આ રીતે આપણે, અને સશક્ત માણસો, હું નપાવટ માણસોની વાત નથી કરતો, જેનું સર્જકતાના ક્ષેત્રે મોટું નામ છે એવા માણસો જ્યારે કરતા હોય ત્યારે એની અનિવાર્યતા સિદ્ધ કરવી જોઈએ, સર્જનાત્મક અનિવાર્યતા એની સિદ્ધ થવી જોઈએ અને પ્રતીત થવી જોઈએ. એટલે મને હંમેશા એમ લાગે છે કે પહેલું પુરાતન, પછી યસ્તન અને આવે છે અદ્યતન.
1: મહુવા ખાતે યોજાયેલ અસ્મિતા પર્વ 2005માં મહાકવિ પ્રેમાનંદ વિશે શ્રી લાભશંકર પુરોહિતે આપેલ પ્રવચનના અંશ આપે સાંભળ્યા.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં હિન્દી ભાષા.
3: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વિશાલ શર્મા. પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પારિત 2 નયે અપરાધ રોધી કાનૂન આજ સે રાજ્ય મેં લાગુ હો ગયે હૈ. ઇસ વર્ષ જૂન મેં રાજ્ય વિધાનસભા ને પશ્ચિમ બંગાળ સાર્વજનિક સુરક્ષા ઓર અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ વિધેયક 2026 और पश्चिम बंगाल सार्वजनिक व्यवस्था रखरखाव संशोधन विधेयक 2026 पारित किए थे. राज्यपाल आर एन रवि की स्वीकृति के बाद ये विधेयक अब कानून बन गए हैं. नया कानून असामाजिक गतिविधियों, दंगों, पुलिसकर्मियों पर हमलों और संगठित अपराध के खिलाफ त्वरित और सख्त कार्रवाई को सक्षम बनाएगा. भारतीय अंतरिक्ष अनुसंधान संगठन इसरो ने गगनयान क्रू मॉड्यूल सिस्टम के 3 प्रमुख परीक्षण सफलतापूर्वक पूरे कर लिए हैं. एक रिपोर्ट.
4: पहला परीक्षण समुद्र में उतरने के बाद क्रू मॉड्यूल की सीधी स्थिति सुनिश्चित करने से संबंधित था, जिसे चालक दल की सुरक्षा के लिए सबसे महत्वपूर्ण आवश्यकताओं में से एक माना जाता है. दूसरे परीक्षण में अंतरिक्ष यात्रियों का कैबिन, क्रू मॉड्यूल और बिजली देने वाले सर्विस मॉड्यूल के बीच कड़ी का काम करने वाले अम्बिलिकल मैकेनिज्म के अलगाव की जाँच की गयी. तीसरे परीक्षण ने एपेक्स कवर के अलग होने की घटना के दौरान क्रू मॉड्यूल की संरचनात्मक अखंडता को सत्यापित किया. अपने तीनों परीक्षण से इसरो ने यह पक्का कर लिया है कि अंतरिक्ष यात्रियों का केबिन सही समय पर अलग होगा, उसके पैराशूट सही से खुलेंगे और पानी में गिरने के बाद वह डूबेगा या उल्टेगा नहीं. समाचार कक्ष से प्राची वाजपेयी.
3: रक्षा मंत्री राजनाथ सिंह, सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ आज 6-लेन लखनऊ कानपुर एक्सप्रेसवे का उद्घाटन करेंगे. 63 किलोमीटर लंबा ये देश का सबसे दूसरा लंबा एलिवेटेड कॉरिडोर एक्सप्रेसवे है. इस एक्सप्रेसवे से लखनऊ और कानपुर के बीच यात्रा समय घटकर केवल 35 से 45 मिनट रह जाएगा. बिहार में आज से हेलीकॉप्टर और हवाई पर्यटन सेवाएं शुरू की जा रही हैं. मुख्यमंत्री सम्राट चौधरी पटना से इस योजना का उद्घाटन करेंगे. योजना के पहले चरण में पश्चिम चंपारण जिले का वाल्मीकि नगर, कैमूर जिले का मां मुंडेश्वरी और नालंदा जिले का राजगीर शामिल हैं. छत्तीसगढ़ विधानसभा का मानसून सत्र आज से शुरू हो रहा है. ये सत्र 17 जुलाई तक चलेगा. सत्र के दौरान कुल 5 बैठकें आयोजित की जाएंगी. इस दौरान वित्तीय मामलों पर चर्चा होगी.

0: Minister of Road, Transport and Highways, Nitin Gadkari, along with Uttar Pradesh Chief Minister Yogi Adityanath, will inaugurate the Lucknow-Kanpur Expressway today afternoon. They will inspect the expressway and inaugurate it at kilometer 49 in Unnao. The 63-kilometer, 6-lane Lucknow-Kanpur Expressway, with India's second longest elevated corridor, is also country's first expressway, built with automated and intelligent machine-guided construction technology. India has declared one-day national mourning today as a mark of respect for Father Emir of Qatar, Sheikh Hamad bin Khalifa Al Thani, who passed away yesterday. The national flag will be flown at half-mast on the day of mourning throughout India on all buildings where the national flag is flown regularly. There will be no official entertainment on the day. Prime Minister Narendra Modi has expressed condolences at the demise of Father Emir Sheikh Hamad bin Khalifa Al Thani, noting that he was a visionary leader who led Qatar to great levels of development and prosperity. The mortal remains of the 15 Indian tourists who lost their lives in boat capsize incident near Phu Quoc Island in Vietnam will be repatriated from Ho Chi Minh City to India today via Vietnam Airlines flight VN979. The Indian Embassy in Vietnam, in a social media post, said that the flight is scheduled to depart from Ho Chi Minh City at 6 p.m. local time and is expected to arrive at Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport at 9:35 p.m. Indian Standard Time. The embassy said that the respective state governments have been requested to coordinate with the affected families for the onward journey of the mortal remains to their final destinations. In tennis, top seed Italy's Jannik Sinner retained his Wimbledon men's singles title, beating second seed Germany's Alexander Zverev 6-7, 7-6, 6-3, 6-4 in the final at the All England Club London last night. This is Sinner's second consecutive Wimbledon men's singles title and his fifth Grand Slam crown. Sinner became the 10th player to successfully defend the Wimbledon men's singles title. In the women's singles, in the women's doubles final, 10-seeded Chinese-French pair of Guo Hanyu and Kristina Maldanovic defeated the 2nd-seeded Canadian-Brazilian duo of Gabriela Dabrowski and Luisa Stefani. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
2: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
3: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
2: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
3: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
2: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
3: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
2: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
3: તો દરરોજ બપોરે 12:30 વાગ્યે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
0: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
0: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-281-244-39-31, એટલે કે 0-281-244-39-31.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. સમય થયો છે 9:15. રજૂ કરીએ છીએ ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.

મનોરંજન કાર્યક્રમના આરંભમાં આપે સાંભળ્યા શૈલેન્દ્રના બોલને શંકર જયકિશનના સંગીતમાં. સીમા ફિલ્મમાંથી સ્વર હતો મન્ના દે અને સાથીઓનો.

મોહમ્મદ રફીના સ્વરમાં આ હતું ગોપી ફિલ્મનું ગીત. સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર હતા રાજેન્દ્ર કિશન.

લતા મંગેશકરનો સ્વર સાંભળ્યો આપે ભાભી કી ચૂડિયા ફિલ્મમાંથી. સુધીર ફડકેનો સંગીતમાં આ હતા શબ્દો પંડિત નરેન્દ્ર શર્માના.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. આ હતું ખાનદાન ફિલ્મ ગીત, જેને સ્વર મળ્યો મોહમ્મદ રફી અને સાથીઓનો. રવિના સંગીતમાં ગીતના શબ્દો હતા રાજેન્દ્ર કિશોરના. કાર્યક્રમમાં સાંભળીએ કેટલીક જાહેરાતો.

0: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ?
1: હા,
0: 5,000 બચી ગયા. તું નવી સાડી લઈએ?
1: ના,
0: ગયા મહિને જ તો લીધી હતી.
1: હજી
0: નહીં. પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ.
1: આવી મોટી. હવે જા ભાઈ.
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
5: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

लता મંગેશકરના સ્વરમાં આ હતું હમ દોનો ફિલ્મનું ગીત. ગીતકાર હતા શાહિર લુધિયાનવી અને સંગીતકાર હતા જયદેવ.

વસંત દેસાઈના સંગીતમાં લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં આપે સાંભળ્યું દો આંખે બારા હાથ ફિલ્મનું ગીત. મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું અશીર્ષક ગીત.

લતા મંગેશકરના સ્વરમાં, નરેન્દ્ર શર્માના સંગીતમાં, માફ કરશો, નરેન્દ્ર શર્માના શબ્દોને સંગીત આપ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે. કાર્યક્રમમાં હવે સાંભળીએ મગરૂર ફિલ્મનો આ ગીત, જેને સ્વર મળ્યો છે મહેન્દ્ર કપૂર, અનુરાધા પોડવાલ અને સાથીઓનો. સંગીતકાર શ્રી લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી.

તેરી પૂજા કરે સંસાર. આ ફિલ્મમાંથી આપે સાંભળ્યો મહેન્દ્ર કપૂર અને સવિતા સાઠીનો સ્વર. સંગીત હતું એસ મદનનું. મનોરંજન કાર્યક્રમના આપ સાંભળી રહ્યા છો

આ પારંપરિક રચના હતી પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મમાંથી, મહેન્દ્ર કપૂર, બ્રિજભૂષણ, શ્યામ ચિત્તર અને સાથીઓના સ્વરમાં. સંગીતકાર હતા કલ્યાણજી આનંદજી.

નૌશાદના સંગીતબદ્ધ કરેલા આ ગીતને શબ્દો મળ્યા શકીલ પદાયુનીના. મોહમ્મદ રફીના સ્વરમાં આ હતું બૈજુ બારવા ફિલ્મ ગીત.

નરસિંહ ભગત ફિલ્મમાંથી. આ તો હેમંતકુમાર, સુધા મલ્હોત્રા અને સાથીઓનો સ્વર. રવિના સંગીતમાં ગીતકાર હતા જી એસ નેપાલી.

સંત જ્ઞાનેશ્વર ફિલ્મનું આ ગીત તમે સાંભળ્યું મુકેશના અને સાથીઓના સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ગીતકાર હતા ભરત વ્યાસ.

મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ અંકુશ ફિલ્મમાંથી પુષ્પા પડગરે અને સુષ્મા શ્રેષ્ઠાનો સ્વર. કુલદીપસિંહના સંગીતમાં શબ્દો છે અભિલાષના.

અંકુશ ફિલ્મના આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયા વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમમાં આજે સાંભળીએ લોકવાર્તા સુરવીરની શરણાગતી. લોકવાર્તા રજૂ કરે છે કલાકાર નરહનદાન કુંચલા. કાર્યક્રમ શરૂ કરતા પહેલા આ જાહેરાત.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: एक जूनो दोहो छे के ये बातां सब घटपटी ई झटपट न समझ आए, खोटी खटपट तजी दे तो वट थी वातों थाए। ये बातां सब घटपटी झटपट न समझ आए, खोटी खटपट तजी दे तो वट थी वातों थाए। वातड़ियों वगताड़ियों जण जण जुजवियों, जड़ा जड़ा मानवी तेवी तेवाड़ियों। एम वातों तो घणी પણ કહેવા જેવી અને સાંભળવા જેવી, જાણવા જેવી અને સમજવા જેવી વાતું તો આંગળીને વેઢે ગણાય એવી, થોડી પણ નકર અને લોઢા માથે જેવો લીંટો હોય એવી। કારણ કે તું બોલો પ્રે ગજિયો, ઈ તડવડ તમાચી લખા હર લોપે નહીં જેમ લોઢા મથે લી। ઔરંગઝેબ બાદશાહ અને શિવાજી મહારાજના વખતની 17મા સૈકાની વાત છે। ઔરંગઝેબ પાસે બરકમદાર લડાયકો હતા, તેમજ કવિ ભૂખણ પણ હતા। કવિ ભૂખણ કવિરાજ બહુ સાચું કહેવા વાળા હતા, અને જેવી રીતનું કહેતા એવી રીતનું કરી પણ બતાવતા। જેની રહેણી કરણી એકધારી, કહેણી મિશરી ખાંડ હે અને રહેણી તાતી ધાર, પણ જેની કહેણી રહેણી એક હે વો લાખો મે ચાર। કહેણી મિશરી ખાંડ હે રહેણી તાતી ધાર, કહેણી રહેણી એક હે વો લાખો મે ચાર। એમ કૃત જાણે ખોટું જરા તો તાણે કરે ટકોર, એવા કોઈ ચારણ બડો ચકોર ના છતુવત ધારી શંકરા। ઔરંગઝેબ બાદશાહની પાસે કવિ સિવાયના બાકીના દુર્ભાગ્ય પાંચ પૂંછડે હોય બે ચાર પાજી, એમ બીજા ફાજલિયા અને ખટપટિયા અને અવળચંડા તેજો

વેશી માણસ પણ હતા, જુલમના ઝાડ જેવા, ગજબના ફળ જેવા, આફતના પડીકા જેવા, પાણી તાપ કરે એવા અને ભીંડાના શાકમાં પાણી ભેળવે એવા, ઊંડા કુવામાં ઉતારીને માથેથી વ્રત કાપી નાખે એવા પણ ભેગા ઘણા, અને ઘીહરાને માર્ગે બીજાને ચડાવી દે, ભેખડે ભરાવી દે, આમ બધી ભામ પણ થોડીક ભેગી થયેલ. આ બધાને પોતાનામાં કાંઈ બોણી ન મળે એટલે ગુણવાન કવિ ભૂખનને ભાળે ત્યાં ઈર્ષાના ઝાળા આંખીઓમાં આવવા માંડે. એટલે ટાઢે પાણીએ ખહ કાઢવાની વાત કરી. શુક્રવારનો સવારનો દિવસ ઔરંગઝેબની હેકડાઠાટ કચેરી ભરાણી જ, જેમાં ખખો દોતિયો ને મેતા મુસદ્દી ખાતો ખાઈ ને ભરતો ભરે, જીવતાને લાખ ને મુવા ને સવા લાખ ને એવા મોતીશાન હીરાશાન રોમીન રોયલાન પઠાણ ને ખુરાસાન આરબ ને ચાવુસ ને મિયાળા ને મકરાણી ને મેવાડા ને મારવાડી ને

નો દિવસ ઔરંગઝેબની હેકડાઠાટ કચેરી ભરાણી જ, જેમાં ખખો દોતિયો ને મેતા મુસદ્દી ખાતો ખાઈ ભરતો ભરે જીવતા ને લાખ ને મુવા ને સવા લાખ ને એવા મોતીશાન હીરાશાન રોમીન રોયલાન પઠાણ ને ખુરાસાન આરબ ને ચાવુસ ને મિયાળા ને મકરાણી ને મેવાડા ને મારવાડી ને મોમદાન મોલે સલામ પિંજારા ને પિંઢાળા અને ભેગા પાછા બીજી તરફ જુઓ તો તાય ને તંબોળી ને લુવારિયાન લુણસરિયાન બહુરૂપી ભાંડ ને ભવાયાન ખાંટ ને પખાલી ને હગર ને હથવારા ને આડોળિયા ને ગામેચા ને દાંતણિયાન તુરી ને તરગાળા ને હરાણિયાન એવા એવા પણ બધા બેઠી ગયેલા અને કાંટિયાવરણ પણ પાછા હીર જેવા ખરા કે જેમાં અજમેરના અમરસંગ ને કરદેજના કહલુભાન બિલખાના બાપલભાઈ ને વરતેજના વાઘાભાઈ ને અમદાવાદના અણદુભાન મેમદાવાદના મંગળસિંહ ને બેટના બહાદુરભાઈ ને કચ્છનો કાયોજી એવા સારા સારા માણસો પણ બેઠેલા. એમાં વચ્ચે બે ચાર અદક પહાળા જેવા માણસો કે અધકા પાત્ર પણ બેઠેલા, ફાંકું પડેલ દડીયો હોય ડાળનો અને જેમાંથી કાંઈ વસ્તુ રહે નહીં બધી હરી જાય, કે જૂનાગઢના કાળવાના નેરામાં જેમ ઘડીકમાં પાણી આવે ને છલકાઈ જાય એવાથી છલકાઈ જાય થોડી થોડી વાતમાં એવા માણસો પણ ખરા, એનાથી આ સહન ન થયું. એટલે બાદશાહ સલામતને વાત કરી કે અત્યારે કોઈ સાચું કહેવા વાળો હોય તો એક કવિ ભૂખન કવિ છે. હાજી હાજી ના હા કહે અને નાજી મુખસે નોય, પાજી ઇત રાજી વિના ભય કબૂન રાજી હોય. હાજી હાજી હા કહે નાજી મુખસે નોય, પાજી ઇત રાજી વિના કબૂન રાજી હોય. એમ કરીને વાત મૂકી. એટલું સાંભળતા ઔરંગઝેબના સ્વભાવની તો આપણને બધાને ખબર છે. આગે ઊંટને ઉકરડે ચડ્યો, વઢકણી વહુન કે દીકરો જણ્યો, વીંછી ઠાકરીઓ ને છાણે ચડ્યો, બાંધેલો હાંઢ ને ચોમાસું ચર્યો, વગડાવ વાંદરો ને પીઠામાં ગર્યો, શેત્રુજી બે કાંઠામાં વે ને એમાં ગાગડીઓ ભળ્યો. આવા બધા સમજાવ્યા સમજે નહીં, ચડ્યા હઠે જણ ચાર, રાજા વાજા ને વાંદરા અને ચોથી ઘરની નાર. એમ સમજાવ્યા સમજે નહીં, ચડ્યા હઠે જણ ચાર, રાજા વાજા ને વાંદરા ઈ ચોથી ઘરની નાર. ઈ જો હઠે ભરાણા હોય ને સારંગીના તરફના સૂર બધા જો મળવામાં વાંધો આવી ગયો અને તાંત ને પાણી લાગી ગયું હોય અને કદાચ મેળવતા વાર લાગે તો દોઢ કલાક તો મેળવતા થાય એટલે જલસા જલસા ઠેકાણ રહે અને સંગીત શરૂ થાય એ પહેલા તો પૂરું પણ થઈ જાય અને શાકના પાણીમાં બધામાં નાખો તો શાક સોંગું થાય સહેલું થાય, પણ એક ભીંડાના શાકમાં જો પાણી નાખ્યું હોય તો પછી જોઈ લ્યો મજા. એટલે ઔરંગઝેબને તુરત ભૂખન કવિને કીધું કે ભૂખન કવિ, આજે તો આપણું રાજ કેવું ચાલે છે એની તમે સત્ય હકીકત મારી પાસે કહી દો અને જે સત્ય હોય તે સંભળાવી દો. આટલું સાંભળતા ભૂખન કવિના મોતિયા મરી ગયા. કારણ કે એને છું કે આનું સાચું રાજ કેવી જાતનું છે એ કીધા જેવી વાત નથી. કપાળમાં પરસેવાની ઝરિયું આવી ગઈ અને અંધારા આવવા માંડ્યા. અંતરના ઊંડાણની કોક વેધુને જ કહેવાય, બધી ભઈ ચોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા. અંતરના ઊંડાણની કોક વેધુને જ કહેવાય, ઈ બધી ચોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા. કવિરાજને થયું કે ભારે ભૂંડી થઈ, ઔરંગઝેબનું રાજ જરાસંધને હારો કહેવરાવે એવું અને રાવણને સજ્જન ગણાવે એવું અને દુર્યોધનને દયાનો સાગર કહેવરાવે એવું હતું. કાળી ચૌદશની મેઘલી રાત હોય, એકડાટાટ હબસીના માથા જેવી ગટાટોપ જામી ગઈ હોય અને હબસી કાળી રાતે કાળી ઊનનો કામળો માથા માથે ઓઢી શીશમના ચાટવાથી કાળા હાંડલામાં કાળા અડદની ડાળ હલાવતો હોય એમાં ધોળું તલકું ક્યાંથી મળે એવું ઔરંગઝેબનું રાજ. ઔરંગઝેબના વખતની રિયાસતની હાલાકીને હેરાનગતિની હોવને ખબર. અને આ વાત સાચી કહેવાનો વખત કફરો આવી પડ્યો કવિને, પણ કવિ ભૂખન એમ ડગે એવા નહોતા. કારણ કે વાવાઝોડા વખતમાં જેણે ધીરજ ધ્યાન ધરેલ ઈ અરા પરી કી બાત નહીં વો તો ખરા ખરી કા ખેલ. વાવાઝોડા વખતમાં જેણે ધીરજ ધ્યાન ધરેલ વો અરા પરી કી બાત નહીં વો તો ખરા ખરી કા ખેલ. દેહ શમશાન કિનો રામ બન જાન દીનો પણ વતન ન જાન દીનો વહી દશરથ હે. એમ સત્યને કહેવા વાળા માણસો પણ આ જગતની અંદર પડ્યા છે. કવિને થયું કે હવે સત્ય કહી નાખવું. આવી કફરી ઘડી આવી ગઈ પણ ભૂખણ કવિ જેવા તેવા નહોતા. એક વાત બધી કચેરી વચ્ચે કીધી કે હું રાજ છે એવી વાત તો કરીશ પણ ન કરે નારાયણને ક્યાંક જો અવળી ઉતરી જાય શું કરવું. એટલું સાંભળતા બધા અમીર ઉમરાવ જે બેઠા હતા એ બાદશાહ સલામતના ફરમાનથી તમે બોલો છો માટે તમને કોઈ પણ જાતનો વાંધો નહીં આવે અને તમારો વાળ પણ વાંકો નહીં થાય એવી જાતની બાંયધરી આપી અને કીધું કે તમે જે કહેવું હોય કહો ખુશીથી. આ રાજ્યો નોકરી કરવા મળે
રાજા પણ બીજા

ત્યાં મળે, પણ અમારા જેવાને તમારા જેવા કવિરાજ ક્યાંથી મળે? એને ઊની હાથ પણ ન આવવા દઈ અને તમારો વાળ પણ વાંકો ન થવા દઈ. કારણ કે અમારા જો એ પ્રમાણે તમારું વટ ન રાખી તો અમારો વટ જાય અને તમારા નાક સાથે અમારું નાક છે. આટલું સાંભળતા વાવાઝોડામાં જેમ ઓલવામ ઓલવામ થઈ ગયેલો દીવો હોય અને એને તેલ મળે અને હોળે કળાએ જેમ પ્રજળી ઉઠે, એમ ભૂખન કવિના હૃદયની કમળની 32 પાંખડી ઉગડી ગઈ અને કવિતાનું ઝરણ એકદમ વહેવા માંડ્યું, ખાળ ખાળ ખાળ ખાળ ખાળ. અને કવિ શરૂ કર્યું, ઔરંગઝેબના રાજની વાત કહે છે કે કિબ લેકી ઠોર બાપ બાદશાહ, શાહ જહા તાકો કઈક કેદ કિયો, માનો મક્કે આગ લગ ગઈ કે બડે ભાઈ દારા વાકો પકરી કે કેદ કિયો, રંચકર હમ આપ ઉર મેન આઈ હે, ખાઈ કે કસમતે મુરાદ કો મનાઈ લીએ, ફેર ઉન સાથ અતિ કિન હી ઠગાઈ હે, ભૂખન બનંત સાથ સુન હો ઔરંગઝેબ, એસે હી અનીતિ કર પાદશાહી પાઈ હે, કે તસવી લે હાથ ઉઠી પ્રાત કરે બંદગીસો, પણ મન કે કપટ સબ સંભારત જપકે, આગરે મે લાઈ દારા ચોક મે ચુનાઈ લીનો, છત્ર હી છિનાઈ લીનો બુઢે માર બપકે, સુજા બીચ લાઈ કૈદ કરી કે મુરાદ મારે, એસે હી અનેક હને ગોત્ર નિજ હાથ કે, ભૂખન બનંત અબ શાહ ભયે સાચે જૈસે, સો સો ચૂહા ખાઈ કે બિલાઈ બેઠી તખતે. હો હો ઉંદરડા મારી અને મિનીબાઈ કે પાઠ બેઠા હોય એવા તમે છો. તો આટલું સાંભળતા તખત ઉપર બેઠેલો ઔરંગઝેબ ગોઠણભર થઈ ગયો અને કમરમાં જે બાંધેલી તલવારની હતી એના ઉપર મૂઠ ઉપર હાથ નાખ્યો અને મારી નાખો કવિને મારી નાખો એ જાતના હકલા કરવા માંડ્યો. પણ બધા જે અમીર ઉમરાઓ બેઠા હતા એને એમ થયું કે આ ખરાબ કહેવાય, એક તો બાદશાહે વચન આપ્યું છે કે એને કાંઈ નહીં થવા દો અને પછી અમારે, એટલે એને બાંધી ધરી આપી કે બાદશાહ સલામત, આજ આપ કાંઈ નહીં કરો, પછી તમારે જે કરવું એ કરો, પણ આજ તો અમે વચ્ચે છીએ અને જો ભૂખન કવિનો વાળ પણ વાંકો થાય તો આ વંશનો એક પણ રાજા ન રહેવા દઈ અને ઘોડિયામાંથી કાઢી કાઢીને ન મારી તો મરદના દીકરા નહીં. એટલી જાણે જ્યારે વાત થઈને મામલો બગડી ગયો એવું લાગ્યું. પછી ઔરંગઝેબે કીધું કે જા આજ તો તમને જવા દઉં છું ભૂખન કવિ, ગામ મૂકીને તમે વયા જાઓ, પણ 6 મહિનાની અંદર જો કટકા ન કરી નાખું, મૂળિયા પાટમાં ત્રાટક્યો મગરમચ્છ માછલા જાય, એઠાણ મેલી બાબા કેરી બકરી એનો કોઈ ન જાલે કાન, નહીતર ઓલો ખરિયું હોતો ખાઈ જાય, ઓલો ભડલી વાળો ભાણ, બાબા કેરી બકરી એનો કોઈ ન જાલે કાન, નહીતર ખરિયું હોતો ખાઈ જાય ભડલી વાળો ભાણ. કવિરાજને તો ચૂંક ભારે કરી, કવિરાજ તો ત્યાંથી ઉપડ્યા ગામ મૂકીને. રજવાડા રજવાડા ભમા કરે છે, દરબારો ખાતર બરદાસ્ત કરે, પણ બાદશાહ સાથે બગાડીને નીકળેલા ઈ જ્યાં વાત સાંભળે ક્યાં બધાના હાંજા ગગડી જાય, કારણ કોઈ આશરો ન આપે. છેવટે ભૂખન કવિને એમ નક્કી કર્યું કે મુસલમાનને હાથને મરવું, દુશ્મનને હાથે મરવું એના કરતાં કાશીએ જઈને કરવત મુકાવવું બહેતર છે અને ગંગાની અંદર હાડક્યા હોમી દેવા. કારણ કે હકડો કટકો હાડરો જો ગંગાજી જાય તો તેના કળમાં કોઈ દી ભૂતન સરજે ભાગેરથી, ઉપરથી ઉતર્યું હોય તો પંખી પણ પાવન થાય, અંદર મંજન કરે તો વાત જુદી છે, પણ ઉપરથી ઉતર્યું હોય એનો પડછાયો પડે તો ઉર્જુગતિ થઈ જાય, તો ઉપરથી ઉતર્યા પંખી પણ પાવન થાય, પણ મનથી જો મંજન કરે પછી ભૂતન સરજે ભાગેરથી, ઉપરથી ઉતર્યા પંખી પાવન થાય, મંજન જો મનથી કરે તો ભૂતન સરજે ભાગેરથી. એમ નક્કી કરી અને હાડ ગંગાજીમાં પધરાવવાનો મનસુબો કરીને ઉપડ્યા. પુના સતારા ની સરહદ ઉપર પહોંચ્યા, ત્યાં એક જંગલ આવ્યું, એ ત્યાં જોયું તો 15 જેટલા જુવાંદડા તલવારની પટાબાજી ખેલે અને વડલાની લટકતી વડવાએ કાપે અને દાવ પેચ ખેલે. એમાં એક દાઢીવાળો જુવાન, કેરીની ફાટ ફાટ જેવી આંખ, અર્જુનના જેવા ગોઠણથી ઉતરતા હાથ, ઢાલકવા છાતી, મર્દાનગીની મૂર્તિ હોય એવા જુવાનને દેખીને થયું કે આ શિવાજી મહારાજને આની બાબતમાં પૂછવું, એટલે અત્યારે શિવાજી મહારાજ ક્યાં હશે એ બાબતની એ જુવાનને વાત પૂછવા માંડ્યા. તો એ જુવાને કીધું કે તમારે શિવાજીનું શું કામ છે? ત્યારે કવિએ આખી બધી વાત કહી સંભળાવી ટૂંકમાં કે આમ આમ બન્યું છે, પણ મારી એક છેલ્લી ઈચ્છા એ છે કે મેં શિવાજીની કવિતા બનાવી છે એ હું જો સંભળાવી અને પછી જો મરું તો અવગતે ન જાઉં અને સ્વર્ગે જાઉં, માટે એ છેલ્લી ઈચ્છા એક જ મારી છે કે એને શિવાજીની મારે વાત સંભળાવવી. એટલે એ જુવાન એને વાત સંભળાવે છે. તો આદિ કિન જાનું દેવી દેવતાન માનું સાચ કહું,
સો પીછાનો બાત કહત હો સબકી અકબર બબ્બર હુમાયુ હદ બાંધ ગયે હિન્દુઓ

0: तुरन की कुरान वेद जबकि यादि पात शाहिन में हिंदुन की चाह थी सो जहांगीर शाह जहां साख पूरे तब की भई काशी झुकी कला गई मथुरा मसीत भई एक शिवाजीन होता तो सुनत होत सबकी तो देवी गिरावते फिरावते निशान नये तो देवल गिरावते फिरावते निशान नये ऐसे समय राव राने सब गये लबकी गौरी गन यत्न आप अवरंब को देख ताप आपके मुकाम पर मार कपे डुबकी पैगंबर पीर सबे दिगंबर देख लिए सिद्ध की सिधाई गई वैते पूर डुबकी काशी हुकी कला गई मथुरा मसीत भई भई शिवाजीन होता तो सुनत होत सबकी के शिवाजीन होता तो सुनत होत सबकी एम एक पछी एक एक पछी एक एक एक गीत कवित बोलवा मांड्या एक एक गाम इनाम मां आपवा मांड्या बावन कवित बोल्या बावन गाम आप्या तो के तमे कोण छो त्यारे बीजाए कीधु के शिवाजी महाराज छे शिवाजी महाराज ने के मारा गाम नकामा छे कारण के औरंगजेब जेवो बादशाह मारी विरुद्ध नो थई गयो छे अने मने मारी नाखवाने माटेनी धमकी आपी छे त्यारे एने कीधु के तमे मारे आश्रय रहो लोढानी कोठी में बैठो छो औरंगजेब होय के एनाथी मोटो होय पण भले अहीं आवे पछी औरंगजेब ने सामे अधेरे आने राख्यो आश्रामा शिवाजी महाराजे पछी औरंगजेब ने खबर पड़ी एटले औरंगजेब एनी उपर चढ़ाई करीने आवे छे अने बटा झूठी बोले छे अने खूब घोर धींगाणो थाय छे तो खांडा बख्तर खड़खड़े वाकड़ियों वेते एक दिन गाडो आवशे खाधो रजपूते खांडा बख्तर खड़खड़े वाकड़ियों वेते एक दिन गाडो आवशे खाधो रजपूते तो कृपण जतन धनरो करे कायर जीव जतन पण शूर जतन ईणरो करे के झीणरो खाधो अन्न कृपण जतन धनरो करे कायर जीव जतन शूर जतन ईणरो करे के झीणरो खाधो अन्न आवो अड़ीखम नो आश्रो अने आश्रो आपेलो एने कोई आँच न आवे एने माटे लड़ाई थई
1: हनुमानजी महाराज विषे घणा वक्ताओए घणा कविओए घणा वक्ताओ बोल्या छे घणा कविओ लिख्यू छे पण आ भारतनी संस्कृतिमां सेवकमां हनुमानजी महाराजनुं नाम छे अने एवा हनुमानजी महाराज विषे तुलसीदासे जेम चालीसा लख्या एवी ज रीते कोई स्वामीजीए अष्टक लिख्यू छे अने अष्टकनो महिमा एवो छे कारण के हनुमानजी दयाळु देव छे ए अष्टकनो महिमा જ્યારે આપ રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે અષ્ટકનો મહિમા કેવો છે અષ્ટક જેને મળે જે વાંચે જે પઢે જેનો પાઠ કરે એની ઉપર હનુમાનજી મહારાજની એવી અસીમ કૃપા વરસે છે અને એનો લાભ મળે છે કારણ કે રામના દૂત છે સેવક સુખ સહમાન ભિખારી વ્યસની ધન સદગતિ વ્યભિચારી એવા હનુમાનજી મહારાજનું જ્યારે અષ્ટક રજૂ કરવું છે યહ અષ્ટક જો પઢે તાસ સબ સંકટ નાશે રામ દૂત હનુમાન સદા દ્રગ આગે ભાસે વિઘ્ન હો તો સબ નાશ અને મગ્ન હો હરિ ગુણ ગાવે અરે પાપ પૂંજ સબ તરત અને બહોરી ભાવ મેં નહીં આવે ધન ધાન્ય પુત્ર સંપત્તિ બઢે અને કૃષ્ણ ચરણ રતિ પાવહી મુનિ મુક્ત કહે સો ભક્ત કહે સંકટ નિકટ ન આવહી મુનિ મુક્ત કહે સો ભક્ત કહે સંકટ નિકટ ન આવહી આમાં આઠ કડીનો જે અષ્ટક છે એમાં હનુમાનજી મહારાજની આઠ આઠ કડીમાં આખી રામાયણમાં હનુમાનજી મહારાજે ક્યાં ક્યાં કામ કર્યા કેવી રીતે કર્યા છંદોમાં કવિએ દર્શાવ્યા છે એટલા માટે હનુમાનજી મહારાજનું આખું રૂપક છે કે નીતિમાં એટલા પ્રવીણ છે પોતે
2: કે નીતિ પ્રવીણ સબે નિગમાગમ શાસ્ત્ર રૂબુધિ મે બંગે અપારા એ શ્રી રઘુનાથ કે મંત્ર અને

હનુમાનજી મહારાજને કષ્ટ હરવાનું જ્યારે કીધું, પણ એ હનુમાનજી મહારાજે રામનું કષ્ટ દૂર કર્યું છે. રામનો રોવણ હાર એ તો રોતાને રાજી કરે, પણ જુઓ વાલપનો વ્યવહાર આજે રોઈ બતાવે રામજી. હે જાનકીનું હરણ થયું, હે વર્ષા ઋતુનું વર્ણન કે

राय जानकी हरण थियो ए वक्त हनुमान जी महाराज के जानक कारण श्री रघुनाथ के अंतर में भयो कष्ट अनंता ए तारन ताहि सहायक जायक हने मनुजाद महाबलवंता तो जारी निसाचर नाथ किलंक महामुनि सिद्ध प्रशंसत संता ए श्री रघुवीर के दूत महाबल संकट मोर हरो हनुमंता संकट मोर हनो हनुमंता। એથી વિશેષ ત્રીજી વખતમાં ત્રીજી કડીમાં કવિ એવું લખે છે કે જ્યારે મેઘનાથના બાણથી લક્ષ્મણને મોરચાવી અને મેઘનાથ અને હનુમાનજીની બધી યુદ્ધ થાય છે સપાકા

0: વિરોધી કાયદા આજથી રાજ્યમાં અમલમાં મુકાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેગામમાં એપીએમસીના શાકભાજી પેટાયાર્ડ શરૂ કરાવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામનું નિધન. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વવિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભસંસ્કાર, ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્યતંત્ર સતર્ક થયું. પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીઓને પકડીને તપાસ માટે મોકલાઈ. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું કે ગગનયાન ક્રૂ મોડ્યુલ સિસ્ટમ્સના 3 મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા. અને મહિલા ક્રિકેટમાં યાત્સિકા ભાટિયા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કાલાબાઝાર ફિલ્મના આ ગીતથી. સ્વર ગીતા દત્ત અને સુધાનો.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

વિશ્વાસ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા મનહરના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જગજીતસિંહના સ્વરમાં સાંભળીએ આ ગઝલ.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું
2: મહોતું
0: વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

0: गैर फिल्मी हिंदी गीतों का कार्यक्रम आप सुन रहे थे, कार्यक्रम अंतर्गत आप सुन रहे थे जगजीत सिंह ने। प्रसारण आकाशवाणी अहमदाबाद वडोदरा केन्द्र पर कर मुख्य समाचार।
1: नमस्कार, प्रस्तुत छे અત્યારના મુખ્ય સમાચાર। અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો, નિફ્ટી 60 પોઈન્ટ જ્યારે સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટ્યો। ગુજરાત એનસીસી કેડેટ મનોજકુમાર કિર્ગિઝ પ્રજાસત્તાક માટે પ્રતિષ્ઠિત એનસીસી યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માટે પસંદગી પામ્યા। ગાંધીનગરમાં નાયબ પશુપાલન નિયામક, મત્સ્ય અધિકારી અને બાગાયત નિરીક્ષકોને કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા। ભાવનગરમાં એમ્બરગ્રીસ એટલે કે વેલમાછલીની ઉલટીના ગેરકાયદે વેચાણના રેકેટમાં 5,29,00,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા। નશામુક્ત યુવા ભારત અભિયાનના આગામી તબક્કાનો પ્રારંભ, અભિયાનમાં જોડાવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી માય ભારત પોર્ટલ પર શરૂ। અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં, અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં જગન્નાથ મંદિરથી ખમાસા સુધી ફ્લેગ માર્ચ યોજાઈ। કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે 6 લેન લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરશે। ગોધરાના મણિપુર ગામે 1 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ બાદ મૃત્યુ થતાં પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 3 પર પહોંચ્યો। થાઇલેન્ડના બેંકોકમાં એક પબમાં લાગેલી આગમાં 27ના મોત, 63 લોકોમાંથી 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી। અમેરિકાનો દક્ષિણ ઇરાન પર હુમલો, મુખ્ય બંદર, શહેરો અને કેશમ દ્વીપમાં ધડાકા। રાજ્યમાં આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા યુવા આપદા મિત્ર સ્કીમ હેઠળ 4,526 યુવાનો તાલીમબદ્ધ, રાજ્યના 17 જિલ્લાઓમાં આપદા મિત્રોને અદ્યતન ઇમરજન્સી કીટથી સજ્જ કરાયા। અને પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં સમાવેશી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો। હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર। બપોરના 12:02 થઈ રહી છે। પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ। ભાનુશંકર વ્યાસની રચના સાંભળીએ, સ્વર છે પુરુષોત્તમ ઉપાધ્યાયનું।

પુરુષોત્તમ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
0: એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
0: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: આ બહેનો છે ને બહુ બોલ બોલ કરે, બહુ વાતોડી હોય, બહુ બોલકણી હોય છે, બકબકણી હોય છે, આખો દિવસ ચટરપટર કરે છે. આવું બધું બધા કહેતા જ હોય છે બહેનો માટે. પણ ક્યારેક છે ને આ વાતો, આ શબ્દો દવા બને છે, ક્યારેક હૂંફ બને છે અને ક્યારેક મન પર ચડેલો ભાર હળવો પણ કરી દે છે.
5: સાચી વાત છે લિપિ. મિત્રો, તમે પણ ધ્યાન આપ્યું હશે કે જ્યારે મનમાં કોઈ ચિંતા હોય ને અને આપણે કોઈ નજીકની વ્યક્તિ સાથે દિલ ખોલીને વાત કરીએ ત્યારે સમસ્યા ભલે એમની એમ જ રહે પણ મન ઘણું હળવું થઈ જાય છે અને મનમાં જાણે કંઈક સારું ફીલ થાય છે.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર અમારી બહેનો વાલી વાલી સખીઓ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સહયર. આજે આપણે વાત કરવાના છીએ એક એવી બાબતની જે દરેક ઘરમાં, દરેક શેરીમાં, દરેક સખી મંડળમાં અને દરેક રસોડામાં સાંભળવા મળે છે,
5: અને એ છે બહેનોની વાતો. અને લોકોને આપણે કહેતા સાંભળ્યા જ છે કે અરે આ બહેનો કેટલી વાતો કરતી હોય છે નહીં. પણ આજે વિજ્ઞાન પણ એમ જ કહે છે કે યોગ્ય વાતચીત આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે.
4: શ્રોતા મિત્રો, ઘણી વખત આપણે શરીરની તબિયત વિશે તો વિચાર કરતા જ હોઈએ છીએ, વાતો પણ કરતા હોઈએ છીએ, પણ મનની તંદુરસ્તીનું શું? મન પણ થાકી જાય છે, મન પણ દુખી થાય છે, મન પણ એકલું પડી જાય છે. અને જ્યારે મનમાં લાગણીઓ દબાઈને રહે ત્યારે ચિંતા, તણાવ, ઉદાસીનતા અને એકલતાની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.
5: અને એટલે જ કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી ખૂબ જરૂરી છે.
4: વાત, યસ, માત્ર વાત કરવાથી પણ બધું સોલ્વ થઈ જાય છે. ક્યારેક મમ્મી સાથે,
5: ક્યારેક બેન સાથે,
4: ક્યારેક ફ્રેન્ડ સાથે,
5: અને ક્યારેક તો પાડોશી સાથેની 5 મિનિટની વાત પણ આખો દિવસ ખુશ કરી દેતી હોય છે.
4: અલ્પા, પાડોશી સાથેની વાતને તો પંચાત કહેવાય ને? પણ હા શ્રોતા મિત્રો, એક મજાની વાત એ છે કે સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવામાં વધુ સહજ હોય છે,
5: અને એટલે જ ઘણી બહેનો માટે સખીઓ, સહેલીઓ, ફ્રેન્ડ્સ સાથેની મુલાકાત, ફોન પરની વાતચીત કે બપોર પછીની સાથે બેસીને પીધેલી ચા ખૂબ ખાસ હોય છે.
4: એમાં હૂંફ હોય છે,
5: સમજણ હોય છે,
4: અને ક્યારેક જીવનની બધી જ પ્રોબ્લેમ્સ

0: હલ પણ હોય છે અને ક્યારેક જીવનના બધા જ પ્રોબ્લેમ્સનો હલ પણ મળી જાય છે.
1: લિપિ, તમને ખબર છે પહેલાના સમયમાં બપોરે બહેનો ઓટલા પર ભેગી થતી,
0: કોઈ ભરતકામ કરતી હોય, કોઈ શાક સમારતી હોય ને સાથે સાથે વાતોની વાતો થતી હોય.
1: અને ત્યારે કદાચ લોકોને ખબર નહોતી કે તેઓ મેન્ટલ વેલનેસ સેશન કરી રહ્યા છે.
0: એકદમ સાચી વાત. અને શ્રોતા મિત્રો, ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ ખૂબ જ શાંત થઈ ગઈ છે,
1: કોઈ સાથે વાત કરતી નથી,
0: સાવ એકલી રહે છે
1: અને ધીમે ધીમે તણાવમાં જતી રહે છે.
0: આપણું મન પણ છોડ જેવું છે.
1: તેને પાણી જોઈએ,
0: પ્રેમ જોઈએ
1: અને સંવાદ જોઈએ.
0: નિષ્ણાતો કહે છે કે હસતા રહેવાથી, વાતો કરતા રહેવાથી તણાવ ઓછો થાય છે
1: અને મન પ્રસન્ન રહે છે.
0: એકલતાની લાગણી પણ ઘટે છે
1: અને જીવન પ્રત્યે સકારાત્મકતા વધે છે.
0: એટલે જ તો કહેવામાં આવે છે, સારી દવા અને સારો મિત્ર બંને દુઃખ ઓછું કરી શકે છે.
1: પણ લિપિ, અહીંયા એક વાત ખાસ છે, ઇમ્પોર્ટન્ટ છે, જેનું ધ્યાન રાખવું જોઈએ.
0: શું?
1: વાતો એવી હોવી જોઈએ જે આનંદ વધારે, નેગેટિવિટી નહીં હો.
0: હા, અને બહેનો, એ તો આ વાત બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે. વાતો જે અફવાઓ ના ફેલાવે અને ખોટે ખોટી ચિંતા પણ ના ફેલાવે.
1: અને આ વાતોમાં ક્યાંય બીજાની નિંદા ના હોવી જોઈએ. અને વાતચીતની ભાષામાં કહીએ તો આપણે કોઈની ખોદણી ના કરીએ, બસ.
0: અને પોઝિટિવ, ઇન્સ્પિરેશનલ, અનુભવ અને હોપથી ભરેલી વાતો કરીએ.
1: આજના સમયમાં બધાના હાથમાં મોબાઈલ્સ છે,
0: પણ ઘણી વાર ઘરના લોકો સાથે વાત કરવાનો સમય નથી હોતો.
1: બોલો, એક જ ઘરમાં ચાર લોકો હોય
0: પણ ચારેની નજર માત્ર મોબાઈલમાં જ હોય,
1: તો આજે એક નાનકડું પ્રોમિસ કરીએ મિત્રો.
0: દરરોજ ઓછામાં ઓછી થોડી મિનિટ માટે પરિવાર સાથે દિલથી વાત કરીશું, મોબાઈલ સાઈડમાં મૂકીને.
1: શ્રોતા મિત્રો, હવે એ કહો કે તમને કોની સાથે વાત કરવી સૌથી વધુ ગમે છે?
0: મમ્મી સાથે,
1: બહેન સાથે,
0: ફ્રેન્ડ સાથે
1: કે પછી તમારા જીવન સાથી સાથે?
0: શ્રોતા મિત્રો, અમને જરૂરથી લખીને જણાવજો. અને બસ, હસતા રહો, વાતો કરતા રહો
1: અને મળતા રહો, ભળતા રહો.
0: અને દિલની વાત ની સંકોચ કરી શકાય ને તેવા સંબંધો જાળવી રાખો. ચાલો હવે આ સુંદર વિચાર સાથે સાંભળીએ દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતું.

0: તમારા જીવન સાથી સાથે.
1: શ્રોતા મિત્રો, અમને જરૂરથી લખીને જણાવજો અને બસ હસતા રહો, વાતો કરતા રહો
0: અને મળતા રહો, ભળતા રહો
1: અને દિલની વાત ની સંકોચ કરી શકાય ને તેવા સંબંધો જાળવી રાખો. ચાલો હવે આ સુંદર વિચાર સાથે સાંભળીએ દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજે સાંભળીશું વાર્તા 21મું ટિફિન.

મમ્મીના ઘાંટાએ છે ને મારી ચેટની મજા બગાડી નાખી. હું ડ્રોઈંગ રૂમમાંથી સીધી રસોડામાં ગઈ. મમ્મી પ્લીઝ ડોન્ટ કોલ મી નીતુ, યુ નો વોટ માય નેમ ઇઝ, નીતલ. તને ભૂલવાની આદત છે પણ એની સાબિતી છે ને તારે ઘડી ઘડી આપવાની કોઈ જરૂર નથી. લાસ્ટ ટાઈમ જયારે મારી કોલેજ ફ્રેન્ડ આવી હતી ત્યારે તારા નીતુ નીતુ ના બરાને લીધે આજે આખી કોલેજ મને આરકે ની મોમ કહીને બોલાવે છે. હું ગુસ્સાથી ભભૂકતી હતી પણ એ તો શાંતિથી જાણે કશું થયું જ નથી એમ બધા ટિફિન ફટાફટ ભરવા માંડી. આરકે કોણ છે? એણે રોટલી ગણતા ગણતા પૂછ્યું. ઓ ગોડ ડેમ ઇટ, આરકે મીન્સ રણબીર કપૂર. પ્લીઝ હવે એમને પૂછતી કે કોણ રણબીર, મારી કોલેજનો કોઈ છોકરો નથી એ. ભાઈ હવે હું તારી આગળ આ ભાગવત શું કામ માંડું છું? એન્ડ મોમ લિસન, આ તારા ઓર્થોડોક્સ થિંકિંગ તારા ટિફિન્સના વધેલા એઠવાડની જેમ ફેંકી દે ને મારા પર શંકા કરવાનું બંધ કરી દે. બોલ શું કામ હતું? કોરાવાડની લટોને મેં આટલું બોલતા બોલતા તો કેટલીય વાર ગૂંચવી નાખી. 11:30 થઈ ગયા છે, બપોરના ટિફિન રવાના કરવાનો સમય થઈ ગયો છે. તને ખબર તો છે કે મારાથી એકલા પંડે 20 ટિફિન સચવાતા નથી, મને તારી મદદની થોડી જરૂર તો પડે જ ને. એ એના કામમાં મુશ્કેલ હતી. મમ્મી આ તો છેલ્લા 10 દિવસથી મારે વેકેશન પડ્યું, બાકી તો તું જાતે ટિફિન ભરતી અને હવે તું અચાનક થાકી જવા માંડી, ને હું તો કહું છું કે આ બધા ધંધા બંધ કર ને પ્લીઝ એમ. એટલે 20-20 છોકરાઓને એક ઝાટકે કહી દઉં કે કાલથી ટિફિન બંધ. મારી સામે એણે વેધક નજર કરીને હું ફરી ગૂંચવાઈ ગઈ. તારા પપ્પાને આ ઘર ચલાવવા પૈસા આપવાની જરૂર નથી પડતી, આ ટિફિનના કારણે જ. એ શેર બજારમાં પોતાની કમાઈ ઘર ખર્ચની ચિંતા કર્યા વિના રોકી શકે છે, તું મોર્ડન કોલેજમાં ભણે છે એ આ ટિફિનના કારણે જ. પ્લીઝ સ્ટોપ ઇટ મોમ, તું એમ કહેવા માંગે છે કે પપ્પા એમની જવાબદારીથી દૂર ભાગે છે? એણે તારા પર ધ્યાન નથી આપ્યું? એ તને પ્રેમ તો કરે જ છે ને. આ ઘર આપ્યું, ખાવાનું આપી શકે છે, પહેરવા કપડાં આપી શકે છે, સાથે રહીને સેફટી પણ આપે જ છે ને. એ બધું તો જેલ પણ આપે છે. અને હું એને તાકી રહી. એની મોટી અણીઅણી આંખોમાં મેં પપ્પાની વ્યસ્તતા વિશેની ફરિયાદ ઝાંખવાના પ્રયત્ન કર્યા પણ મમ્મીની આંખમાં મને ક્યારેય કશું દેખાતું જ નથી. સાવ જ કોરી આંખો, એના સપાટ ચહેરાની રેખાઓમાં પણ ક્યારેય કોઈ ફેરફાર નહીં. મારી મમ્મી છે જ એવી, પહેલેથી જ સાવ અણઘડ, અવ્યવસ્થિત, વ્યસ્ત, છતાં એક ગુપ્ત કોયડા જેવી. પપ્પાને તો હું એટલા ઓળખું છું કે હવે પછી શું કહેવાના છે કે શું કરવાના છે એ હું અગાઉથી જ કહી દઉં. નાનપણથી જ ઘરમાં મેં એક રૂટીન જોયું છે. પપ્પા તો સતત વ્યસ્ત, ફોન, અડધી પીવાયેલી સિગરેટ, વ્હાઈટ ગંજી અને બ્લ્યુ લુંગી, ટીવી પરના માર્કેટનો હિસાબ, દુકાન, જમતા જમતા એ વ્યસ્ત રહેતી દલાલી, રાત્રે મોડેથી પાછા ફરતા થાકેલા શેર્સ. ને મારી મમ્મી સવાર સાંજ 2 ટાઈમ 20 ટિફિન તૈયાર કરતું કુકર જાણે. દિવસનો 3જો ભાગ રસોડામાં શરૂ થાય ને રસોડામાં પૂરો. ઘણીવાર મને એવું પણ લાગે કે મમ્મીએ જ પોતાની જાતને આમાં કેદ કરી લીધી છે. અણઘડ, ફિક્કી સાડી, કસકસાવીને બાંધેલો અંબોળો, ચહેરા પર ઉડતી સફેદ લટો, પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંધાતું વ્યક્તિત્વ. મને યાદ છે પહેલા તો મમ્મી 5 ટિફિન જ બનાવતી, પછી 10 અને હવે 20. મેં ટેબ્લેટ એક બાજુ મૂક્યું ને ટિફિનને કાપડની બેગમાં પેક કરવા લાગી. 20-20 ટિફિન તૈયાર થઈ ગયા અને હું ડ્રોઈંગ રૂમમાં જઈ ચેટ કરવા બેસી ગઈ. મમ્મી થોડી વારે ત્યાં આવી.

એને ટીવી ઓન કર્યું અને ચેનલ ફેરવવા લાગી. મમ્મી, તને નથી લાગતું કે તારે તારી સફેદ લટોને રંગવાની જરૂર છે? મેં ચેટ કરતા કરતા પૂછ્યું. જેવું છે મારે મન સોનાનું છે બધું. એ ચેનલ ફેરવતી હતી કે વચ્ચે રણબીરનું રોમેન્ટિક સોંગ આવ્યું. વાવ મમ્મી, રેવા દે પ્લીઝ, ફેરવતી નહીં. એ ચેનલ ફેરવ્યા વિના ધીમેથી ઊભી થઈ અને ટિફિન સપ્લાયર સર્વિસ કરતા ભાનુદાદાની રાહ જોતી દરવાજે ઊભી રહી. નીતુ, હવે થાકી જવાય છે, હવે વધારે ટિફિન નથી કરવા, છે એટલા પૂરતા છે, એ સફેદ લટોને કાન પાછળ ગોઠવતા બોલી. મેં એના તરફ અછળતી નજર નાખી અને પાછું સોંગમાં મન પરોવ્યું. થોડી વાર સુધી ડ્રોઈંગ રૂમમાં ચૂપકીદીનું એક વજન તોળાતું રહ્યું. મને લાગ્યું કે એ મને કશું કહેવા માંગે છે, પણ અનુસંધાન સાધવા મથે છે. નીતુ પ્લીઝ, બારી ખોલને, ઘરમાં બહુ અંધારું લાગે છે. મેં બારીની સ્ટોપર ખોલી, બારીને ધક્કો માર્યો અને હળવા ધક્કા સાથે અજવાળું રૂમમાં પ્રવેશ્યું. એ સાથે જ ગેટ ખોલવાનો અવાજ આવ્યો. મેં તસ્દી ન લીધી, કદાચ ભાનુદાદા જ હશે, ટિફિન લેવા આવ્યા હશે, પણ એ તો સાયકલની ઘંટડી વગાડે તો પછી કોણ. નમસ્તે, મે આઈ કમ ઇન મેમ? વાવ, વોટ અ વોઇસ, બિલકુલ રણબીર જેવો. મેં ટેબ્લેટ એક બાજુ મૂકીને બારીમાંથી જોયો. અંદાજે 25 વર્ષનો છોકરો ઘરમાં પ્રવેશ્યો. મમ્મીએ મારી સામે જોઈને ધીમેથી કહ્યું, નીતો અંદર જા. હું હજી કંઈ વિચારું કે બોલું એ પહેલાં તો એ છોકરો ઘરમાં પ્રવેશી ગયો, સોફા પર બેઠો. હું એને તાકતી રહી. ફોર્મલ બોડી ટાઈટ પર્પલ પાર્ટીવેર શર્ટ અને બ્લેક પેન્ટ, વ્યવસ્થિત ઓળેલા વાળ, હાથમાં બાંધેલ ફોર્મલ ઘડિયાળ, માંજરી આંખ, મોટું કપાળ, માપસર નાક,

કરીએ છીએ તો ગમે ત્યારે ગમે એટલા છોકરાઓ હિસાબ લેવા દેવા આવ્યા કરે, ને તારા આ કોલેજના વેકેશન પછી તો બધાના આટા ફેરા વધી ગયા છે. હોલ્ડ મમ્મી, પ્લીઝ જસ્ટ હોલ્ડ, તું કામ પતાવીને વળાવી દે ને જા. મારા ચહેરા પર કડવાશ ફરી વળી. મમ્મી છે જ એવી, આખા દિવસમાં 440 વાર ઘાંટા ન પાડે તો એને ચેન જ ન પડે ને. રસોઈ બનાવતી વખતે વાસણો જોર જોરથી ખખડે કે કપ રકાબી તૂટે એટલે મારે સમજી જવાનું કે એ મને રસોડામાં બોલાવે છે. અને એનું આ રસોડું પણ કેવું, યુદ્ધ ખેલાઈ ગયેલી રણભૂમિ જેવું, ક્યારે કોઈ વસ્તુના ઠેકાણા જ નહીં. હું રસોડાની બારીમાંથી પેલાને જોતી હતી. મારી મમ્મી શાદી .com વેબસાઇટની વોલ પર મૂર્તિને જોતી હોય એમ પેલાની તરફ જોઈ રહી હતી. મને તો અકળામણ થતી હતી કે હજી મારી ઉંમર જ ક્યાં છે ને મારી મમ્મી તો ગમે ત્યાં. બાય ધ વે મેમ, મારો રૂમમેટ તમારું ટિફિન જમે છે. હું તો કાલે રાત્રે જ આવ્યો, એ બહાર ગયો તો એટલે એનું ટિફિન હું જમ્યો. પણ ઠેલ્યું મેમ, ખરેખર બહુ જ મજા આવી ગઈ. તમારી રસોઈનો સ્વાદ બહુ જ સારો આવે છે, એમાં પણ બટાકા તો મારા ફેવરિટ છે. અને તુવેરદાળ જે બની હતી ને એ તો એટલી ફાઇન બની હતી, તમારી કઢીનો વઘાર પણ લાજવાબ હતો. યુ નો હું તો બહુ જ ખુશ થયો છું આવી રસોઈ જમીને. મારા ભાભી આવી રસોઈ બનાવતા હતા, રિયલી વન્ડરફુલ ટેસ્ટ. મેં મમ્મી તરફ જોયું તો એના ચહેરા પર સ્મિત હતું. મારા આશ્ચર્યની વચ્ચે મારી મમ્મીના સપાટ ચહેરાના ગાલ ગુલાબી બની ગયા હતા, એના કાનની બૂટ લાલ હતી. ને આ મને ભણકારા સંભળાયા કે શું, કે મારી મમ્મી હસતા હસતા બોલી થેન્ક યુ. મને તો બહુ જ નવાઈ લાગી, મારી મમ્મીના આ લુકે તો મને ચક્કર જ આણી દીધા. જોકે આ છોકરો ખોટા મસ્કા તો નથી જ મારતો, નહીતર ભાનુદાદા જ 5 માંથી 20 ટિફિન કેમ કરી નાખે. આ ક્ષણે તરત પપ્પા યાદ આવ્યા, મમ્મી તો ટિફિનની રસોઈથી પણ અલગ કંઈક નવું ફ્રેશ બનાવતી હોય છે. મેં યાદ કરવાનો કેટલોય પ્રયત્ન કર્યો કે હું કે પપ્પા છેલ્લે એવું ક્યારે બોલેલા કે વાહ શું રસોઈ કરી છે તે. છેલ્લે મમ્મી ક્યારે હસેલી કે શરમાયેલી. હું વિચારતી જ હતી ત્યાં તો પેલાનો પાછો અવાજ સંભળાયો. મેમ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે મારું ટિફિન રેગ્યુલર બનાવશો? ફક્ત 6 મહિના માટે, પછી તો જરૂર નથી. મને તમારા હાથની રસોઈ બહુ જ પસંદ પડી છે એટલે. ઓહ, ક્રિસમસ ટિફિન! મને રસોઈ બનાવતી વખતે મમ્મીના સંભળાતા ઘાંટા, 20 ટિફિનનું ગોઠવાવું, ભટકાવું, કાચના કપ રકાબીનું તૂટવું, પરસેવે રેબ જેબ મમ્મીનું સોફા પર હાંફવું, બધું એક સાથે યાદ આવી ગયું. ને કાનમાં મમ્મીએ કહેલું પેલું વાક્ય, નીતુ હવે થાકી જવાય છે, હવે વધારે ટિફિન નથી કરવા, છે એટલા પૂરતા છે. હું બહાર ના પાડવા માટે ધસી આવી કે તરત મારી પહેલા મમ્મી સ્મિત સાથે બોલ્યા, કંઈ વાંધો નહીં હો ભાઈ, 20 ટિફિન તો બનાવું જ છું, એક વધારે. ભાનુદાદાને આજે રાતથી જ તમારું ટિફિન આપતી રહીશ. મારા ભવા સંકોચાયા. પેલા છોકરાએ મહિનાના પૈસા આપ્યા ને જતો રહ્યો. મમ્મી પણ પૈસા ગણ્યા વિના કબાટમાં મૂકવા જતી રહી, વચ્ચે હું ઊભી રહી ગઈ, આખા વર્તુળની બહારનું કેન્દ્ર જાણે. મમ્મી તને શું થઈ ગયું છે, વોટ ઇઝ ધીસ? હું ધીંધવાઈ ઉઠી, એ ડ્રોઈંગ રૂમ ઝાપટવા માંડી. શું ફેર પડે છે બેટા, એક વધારાના ટિફિનમાં કોઈ મરી તો નથી જવાની. ઓ હેલો, હવે છે ને રસોડામાં મારા પર રાડો ન પાડતી, કાચના વાસણ ન તોડતી, તું જ તારો ભાર વધારી દે છે અને મને તો કહેતી જ નહીં કે નીતુ હવે થાકી જવાય છે. જોકે મને પણ લાગ્યું કે હું ક્યાંક ઓવર રિએક્ટ કરું છું. મેં સ્કૂટીની ચાવી લીધી અને ચપ્પલ પહેરી ઘરની બહાર નીકળી ગઈ. મેં પાછું વળીને જોયું તો મમ્મી મારી સામે સ્મિત કરીને જોઈ રહી હતી. મને કશું ખૂંચ્યું, કદાચ આ સ્મિત જ, કેમ કે આટલા વર્ષોથી અમને આની આદત જ નહોતી ને. બસ આ દિવસ પછી મમ્મીમાં ઝીણા ઝીણા ફેરફારો શરૂ થઈ ગયા. પપ્પાને તો ફુરસદ નહોતી આ બધું જોવાની, પણ મારા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નહીં. હવે મમ્મીના ઘાંટા સદંતર બંધ થઈ ગયા હતા. કકળાટ કરતી મમ્મી હવે કશુંક ધીમું તાલબદ્ધ ગણગણ્યા કરે છે. દરેક ટંકે એનામાં ટિફિન કરવાનો એક અલગ ઉત્સાહ મને જોવા મળતો. હું ટિફિન ગોઠવતી અને ભરતી, પણ જેવું 21મું ટિફિન ભરાઈ જાય કે મમ્મી તરત બોલે, એક મિનિટ નીતલ, એ ટિફિન બંધ ન કરતી. અને હું બસ જોઈ રહેતી. મમ્મી ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ઘસડતી લાવે અને એના ઉપર ચડે, અભેરાય ઉપરથી અથાણાની બરણી ઉતારે અને પછી 21માં ટિફિનના બોક્સમાં ગોળ કેરીના અથાણાની 2-4 ચીર મૂકે અને પછી સંતોષથી ટિફિનને તાકી રહે. હવે તો બટેટાનું શાક પણ ટિફિનમાં અવારનવાર બનવા માંડ્યું
અને એ દિવસે 21 માં ટિફિનના બોક્સમાં રોજ

કરતા વધુ શાક ભરાતો. એ ટિફિનની રોટલી પર પણ મમ્મી વધારે ઘી લગાડતી. જોકે મને આ બધું બહુ જ બાલિશ લાગતું અને સ્ટુપિડની જેમ હું બધું જોયા કરતી. મહિનો પૂરો થાય કે છેલ્લા રવિવારે પેલું 21મું ટિફિન ઘેર પૈસા આપવા માટે આવતું. હું હવે એને અજાણતા જ નિકલેક્ટ કરવા માંડી હતી. એ આવે ત્યારે મમ્મી સ્પેશિયલ આદુ નાખીને ચા બનાવે, સાથે કંઈક નાસ્તો તો હોય જ. લગભગ એક કલાક બેસતો હું એ બંનેને હસતા વાતો કરતા જોયા કરતી, અંદર અંદર ગૂંચવાયા કરતી. અને આજકાલ તો એ નવું ગતકડું લઈને આવ્યો છે. મમ્મીને કીધા કરે છે, મેમ આટલી સુપર રસોઈ બનાવો છો તો ઘરનું નાનું રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરો ને, આઈ એમ શ્યોર કે બહુ જ ચાલશે. એ ચાનો કપ હોઠે અડાડતો, પણ 6 મહિના માટે મને રેસ્ટોરન્ટ ખોલવું નહીં પોસાય. મમ્મી કોમેન્ટ પાસ કરતી અને ફરી ખડખડાટ હાસ્ય. મારા માટે આ એક શોક જ હતો કે મારી મમ્મી કોમેન્ટ પાસ કરતી થઈ ગઈ. મને મારા પર ને પપ્પા પર દિવસે દિવસે ગુસ્સો ચડતો જાય છે. એક બહારની વ્યક્તિ આવીને મમ્મીને જડમૂળથી બદલાવી શકે છે, હસાવી શકે છે, અને વર્ષોથી અમે સાથે રહેતા હોવા છતાં કશું જ નહોતા કરી શક્યા. મને યાદ છે મમ્મી પપ્પાના કંકાસથી કંટાળીને એક દિવસ મેં મમ્મીને કહેલું, મમ્મી તને શું થઈ ગયું છે, જ્યારે જુઓ ત્યારે પપ્પા સાથે ઝઘડતી જ હોય છે. હું જ ઝઘડા કરું છું નીતુ? એ વખતે પણ એ જ સપાટ ચહેરો ને ભાવ વિનાની કોરી આંખો. વાત તો એક જ છે મમ્મી, તું થોડું ઢીલું મૂકતા શીખી જાને, બાકી પપ્પા તો પરફેક્ટ છે બસ. એ વખતે મારા માથા પર હાથ મૂકીને એની કોરી આંખો બોલેલી, બેટા તારા માટે પપ્પા છે એટલે પરફેક્ટ છે, પણ મારા માટે એક પતિ છે. પપ્પાને ક્યારેય પતિના પોઈન્ટ ઓફ વ્યૂથી ન મૂલવી શકાય. મને એ સમયનો ફિક્કો ચહેરો યાદ છે. અને આજે ફિક્કો જ ક્યાં છે? ક્યારેક હું સૂતી સૂતી મમ્મી અને ધ્રુવ વિશે વિચાર્યા જ કરું અને મારા બધા જ વિચારો સીલિંગ ફેનના પાંખડે કપાઈને આખા બેડરૂમમાં વિખેરાઈ જાય. હું કશું જ નક્કી નહોતી કરી શકતી. સૌથી મોટો આંચકો તો મને ત્યારે લાગેલો જ્યારે મમ્મી વાળ રંગવા બેઠી હતી. સફેદ લટોને સિફતથી એણે કાળી બનાવી, પછી અરીસામાં પોતાને જોતા બોલી, નીતુ કેવી લાગું છું? જે વસ્તુ મારા આટલા પ્રેશરથી શક્ય નહોતી બની એ પહેલાના 3 મહિનાના આવન જાવનમાં શક્ય બની ગઈ. આમ તો બધા જ છોકરાઓ પેમેન્ટ કરવા આવતા, પણ ધ્રુવ જેટલું કોઈ રોકાતા નહીં. મમ્મી પણ બીજા બધા છોકરાઓ સાથે ભાગ્યે જ લાંબી વાતચીત કરતી, બટ ધ્રુવ ઇઝ રિયલી સ્પેશિયલ કેસ. હવે મમ્મી ઢળતો અંબોળો રાખતી, રોજ પહેરાતી સાડીની એક એક ગઢ ચીવટથી વાળીને ટાઈટ પિન ખોસીને સાડી પહેરતી. ગમે એટલું કામ હોય પણ કપાળ પર નાની મેચિંગ બિંદી લગાડવાનું ભૂલતી નહીં. રસોઈ કરતા કરતા પણ વાસણોમાં પોતાનો ચહેરો જોઈ લે અને ધીમું મલકાઈ લે. રસોઈ બનાવતી વખતે ધીમું તાલબદ્ધ કશું ગણગણ્યા જ કરતી હોય. હું ઘણી વખત બરાડી ઉઠતી, મમ્મી તારું ધ્યાન ક્યાં છે, રોટલી બળે છે? નીતલ ઘાટા શું કામ પાડે છે, મારું ધ્યાન છે જ ક્યાં? હું એના તરફ અર્થસભર પ્રશ્ન કરતી અને ત્યાં સુધીમાં તો એ પાછી પોતાનામાં ખોવાઈ જતી. ટિફિન ભરાઈ જાય એટલે ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ખસેડી લાવે અને અથાણાની બરણી ઉતારી ગોળ કેરીની 2-4 ચીર ટિફિન બોક્સમાં મૂકે. આ દિવસોમાં મેં એક વાત નોંધી કે મહિનાના છેલ્લા રવિવારે, ઇટ મીન્સ કે ધ્રુવ ડેના દિવસે, મમ્મી નાહવામાં રોજ કરતાં વધુ સમય લગાડે. તૈયાર થઈ જાય તો પણ ક્યાંય સુધી અરીસામાં પોતાને તાક્યા કરે. એ સોફા પર બેઠા બેઠા ચેનલો ફેરવતી, પણ એના કાન તો દરવાજે ડોરબેલ પર જ લાગેલા હોય. જેવી ડોરબેલ વાગે કે દોડી જતી. મારાથી ખરેખર આ બધું અસહ્ય થઈ પડ્યું હતું. આ અજવાળા હવે મને દઝાડતા હતા અને પહેલાના ગતકડા પણ કેવા નવા નવા. મેમ માસ્ટર શેફમાં પાર્ટિસિપેટ કેમ નથી કરતા? ઇન્ટરનેશનલ લેવલે તમારી ડિશીઝ મુકાવી જોઈએ. મેમ વિદેશી રેસીપી પણ તમારે શીખવી જોઈએ, યુ નો પ્રોગ્રેસ ઇન કુકિંગ. મેમ તમે તરલા દલાલને વાંચો છો? હવે હું ઘાટા પાડતી થઈ ગઈ હતી, ટિફિન ભટકાડતી, કપરકાબી તોડતી ને વાત વાતમાં ગુસ્સે ભરાઈ જતી. પણ મમ્મીને તો જાણે આખી વાતની કોઈ પરવા જ નહોતી. એક દિવસ પેલો ધ્રુવ ધ્રુવ ડે પર નહીં પણ વચ્ચેના દિવસે આવ્યો. એના હાથમાં ગિફ્ટ હતી. મમ્મી સાથે બેઠો, ખાસ્સી વાતો થઈ, ચા પીવાય, નાસ્તો થયો. મેમ મારી ટ્રેનિંગ આજે પૂરી થઈ ગઈ છે. 6 મહિના તમારી રસોઈમાં ક્યાં પૂરા થઈ ગયા એ તો ખબર જ ન પડી.
આ મારા તરફથી તમને

કોમ્પ્લિમેન્ટ ગિફ્ટ. મારી છાતીમાં કશુંક જોર જોરથી ધબકવા લાગ્યું. એટલે કે હવે આ ધ્રુવ અહીં નહીં જોવા મળે. કશુંક અંદરથી ચૂભવા લાગ્યું. હું એને એકી ટશે જોઈ રહી. મમ્મીએ ગિફ્ટ પરનું રેપર ખોલીને જોયું તો વિદેશી રેસીપીની બુક હતી. મમ્મીએ એનો આભાર માન્યો. પછી બંને ગુમસુમ ઘડીક બેઠા. પેલાએ પાણી પીધું અને જવા માટે ઊભો થયો. મને થયું કે હું એને મૂકવા ગેટ સુધી તો જાઉં જ, પણ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મને ખુદને તો ગમતું નહોતું કે અહીં આવે, તો પછી આમ કેમ થાય છે. જતા જતા એણે પાછું વળીને મારી સામે જોયું અને સ્મિત કર્યું અને ગેટ બંધ થઈ ગયો. મારી અંદર કંઈ કેટલાય કપરકાવી તૂટી ગયા. મને મમ્મીની ચિંતા થવા માંડી. કેટલી વાર સુધી એ ડ્રોઈંગ રૂમમાં એમ ને એમ ઊભી રહી. એક હળવો સન્નાટો વાતાવરણમાં હું અનુભવી શકતી હતી. સાંજ ઢળી ચૂકી હતી અને હવે અંધારા ઉતરી ગયા હતા. રાત્રે રસોડામાં મમ્મી ટિફિન ભરતી હતી અને હું મારી રૂમમાં કપડાં સંકેલતી હતી. નીતુ ક્યાં મરી ગઈ? મમ્મીનો ઘાટો સંભળાયો. હું કપડાં મૂકીને દોડીને રસોડામાં ગઈ. મમ્મીના હાથમાંથી એઠી રકાબી ગેંડીમાં મૂકવા જતા તૂટી ગઈ. મેં જોયું કે મમ્મીએ અંબોળો કસકસાવીને બાંધ્યો છે. આખા ઢીલે પરસેવો બાજેલો છે અને ગેસ પાસે ઊભી ઊભી હાંફે છે. ચહેરા પર કોરી લટ સખત રીતે પરસેવાથી ચોંટી ગઈ હતી. હું ફટાફટ ટિફિનના બોક્સમાં શાક અને દાળ ભરવા માંડી. મમ્મી બધા બોક્સમાં રોટલીઓ ગણી ગણીને મૂકતી હતી. બધા ટિફિન ભરાઈ ગયા કે મમ્મી ઉતાવળે ડ્રોઈંગ રૂમમાં ગઈ અને ટેબલ ખસેડી લાવીને ટેબલ પર ચડી. મારી નજર નીચે ખોડાયેલી હતી, પણ આ બધું જોઈ શકતી હતી. મમ્મીએ અભેરાઈ પરથી ગોળ કરીને અથડાની બરણી નીચે ઉતારી અને મેં હોઠ બીડીને ચહેરો નીચે રાખીને કહી દીધું કે મમ્મી તું આ એ તો. ને મમ્મી મારી સામે જોઈ રહી. ક્ષણ પૂરતી અમારી મા દીકરીની આંખો એક થઈ. હું એ આંખો જીરવી ન શકી. બારી બહાર જોવા લાગી. મમ્મી પણ તરત જ પડખું ફેરવી ગઈ, પણ મારી આંખોએ નોંધી મમ્મીના સપાટ ચહેરા પરના કપાળની ત્રણ કરચલી અને આંખોમાં કોરી આંખોમાં છલકાયેલી કશીક ધૂંધળાશ. અંધારાના ઓળા હવે અમારી મા દીકરી વચ્ચે ઉતરી આવી.

મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરનો એક થવા આવ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: રાષ્ટ્રપતિનો તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત ગામદારોના મુદ્દે તામિલનાડુ સરકારને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના દહેગામમાં નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. પશ્ચિમ બંગાળમાં પસાર કરાયેલા ગુના વિરોધી નવા બે કાયદા આજથી અમલમાં આવ્યા. જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની ઇરાને જવાબદારી સ્વીકારી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ સુધારો અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલાઓ ઇતિહાસ રચવાની નજીક. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત ઝારખંડના કામદારોના મુદ્દાની નોંધ લીધી છે. રાષ્ટ્રપતિ સચિવાલયે રોજગાર અને શ્રમ સચિવોને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા અને લેવામાં આવેલા પગલાં અંગે અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં નાણાકીય સહાય, વળતર અને પુનર્વસન સાથે અસરગ્રસ્ત કામદારોને ઝારખંડ સુરક્ષિત પરત મોકલવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડના રામગઢ જિલ્લાના સરકારી વકીલ સંજીવકુમાર અંબસ્થ દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ આ પગલું લેવાયું હતું. આજે ગુજરાતના ગાંધીનગરમાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસીના અમૃત મહોત્સવ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. તેઓ એપીએમસીના અમૃત મહોત્સવ નિમિત્તે તૈયાર કરાયેલ એક સ્મારક પ્રકાશનનું વિમોચન કરશે અને દહેગામ એપીએમસી બોર્ડના સભ્યો સાથે પણ વાતચીત કરશે. દરમિયાન આજે ગાંધીનગર ખાતેની નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં યોજાયેલી 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગનો ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય શોકના કારણે મોકૂફ રખાયો હતો, જેનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ગુના વિરોધી નવા બે કાયદા આજથી અમલમાં આવ્યા છે. રાજ્યપાલે અસામાજિક પ્રવૃત્તિઓના નિયંત્રણ સંબંધિત બિલને મંજૂરી આપી છે. ગત જૂન મહિનામાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુના વિરોધી બિલ, પશ્ચિમ બંગાળ જાહેર સલામતી અને અસામાજિક પ્રવૃત્તિઓ નિયંત્રણ બિલ 2026 અને પશ્ચિમ બંગાળ જાહેર વ્યવસ્થા જાળવણી સુધારો બિલ 2026 પસાર કરાયા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: પશ્ચિમ બંગાળ જન સુરક્ષા ઓર અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ વિધેયક 2026 રાજ્ય વિધાનસભાને 29 જૂન કો પારિત કિયા થા. રાજ્યપાલ આર એન રવિ કી સ્વીકૃતિ કે બાદ યહ વિધેયક અબ કાનૂન બન ગયા હૈ. ઇસ અધિનિયમ કે અંતર્ગત અસામાજિક ગતિવિધિઓ મેં શામિલ વ્યક્તિ યા ભવિષ્ય મેં એસી ગતિવિધિઓ મેં શામિલ હોને કી સંભાવના વાલે વ્યક્તિ કો અધિકતમ 1 વર્ષ કી અવધિ કે લિયે હિરાસત મેં રખા જા સકતા હૈ. નિવારક હિરાસત કે આદેશ રાજ્ય સરકાર, પોલીસ આયુક્ત, જિલ્લા મજિસ્ટ્રેટ યા સરકાર દ્વારા અધિકૃત DIG રેન્ક કે પોલીસ અધિકારી દ્વારા જારી કિયે જા સકતે હૈ. નયા કાનૂન અસામાજિક ગતિવિધિઓ, દંગો, પોલીસકર્મીઓ પર હમલો ઓર સંગઠિત અપરાધ કે ખિલાફ ત્વરિત ઓર સખ્ત કાર્યવાહી કો સક્ષમ બનાયેગા. સંદીપન દાસ ગુપ્તા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે દેશને પાણી વ્યવસ્થાપનમાં આત્મનિર્ભર બનાવવા માટે સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓ નવી દિલ્હીમાં ગ્રામ પંચાયતો દ્વારા પાણી બજેટિંગ અને પાણી સુરક્ષા આયોજન પર માસ્ટર ટ્રેનર્સ કાર્યક્રમના રાષ્ટ્રીય સ્તરના તાલીમ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા. આ પહેલને એક મહત્વપૂર્ણ પગલું ગણાવતા તેમણે કહ્યું કે મંત્રાલય લગભગ 1.5 વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. તેમણે સહભાગીઓને તાલીમ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાવા અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં પાણી સંબંધિત પહેલ હાથ ધરીને શીખેલા શિક્ષણને લાગુ કરવા અપીલ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિના ડ્રાફ્ટ પર સૂચન આમંત્રિત કર્યા છે, જેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાવાળા નૈતિક અને નવીન સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. સંશોધન નીતિના ડ્રાફ્ટમાં આરોગ્ય સંશોધન માટે દેશના કેન્દ્રીય માળખા તરીકે રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન એજન્ડા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે ડ્રાફ્ટ નીતિ વિવિધ હિસ્સેદારો પાસેથી વ્યાપક ચર્ચા અને ઇનપુટ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં તેમના સૂચનો અને ભલામણોનો સમાવેશ થાય છે. 27 જુલાઈ સુધીમાં ટિપ્પણી અને સૂચનો મોકલી શકાશે. ભારતીય નૌકાદળમાં 1 મહિનામાં નવી પેઢીના 4 સ્વદેશી જહાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે આજે માહિતી આપતા જણાવ્યું કે દેશના દરિયાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે 11મી જુલાઈએ INS મહેન્દ્રગીરીનો સમાવેશ કરાયો છે, જે 6ઠી સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ નીલગીરી ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ છે. ગયા મહિનાની 21મીએ ભારતીય નૌકાદળે 3 સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રેનો સમાવેશ કર્યો હતો. આ ફ્રિગેટ્સ પ્રોજેક્ટ 17A હેઠળ

0: એન્ટી એર, એન્ટી સરફેસ અને એન્ટી સબમરીન યુદ્ધ સહિત બહુમિશન ભૂમિકાઓ માટે બનાવવામાં આવ્યા છે. ઉચ્ચ સ્વદેશી સામગ્રી સાથે બનેલ આ જહાજ આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે અને દેશના સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક બોટ પલટી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીય પ્રવાસીઓના પાર્થિવ દેહને આજે પરત લવાશે. વિયેતનામમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ફ્લાઇટ હો ચી મિન્હ સિટીથી સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગે ઉપડશે અને ભારતીય સમય અનુસાર રાત્રે 9:35 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચશે. દૂતાવાસે જણાવ્યું કે સંબંધિત રાજ્ય સરકારોને મૃતદેહને તેમના અંતિમ સ્થળો સુધી પહોંચાડવા માટે પીડિત પરિવારો સાથે સંકલન કરવા જણાવાયું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ઉઝબેકિસ્તાનના કેરળમમાં 21 વર્ષીય મેડિકલ વિદ્યાર્થીની પર ગુજારાયેલા ત્રાસ અને હત્યાના અહેવાલ અંગે સ્વતઃ નોંધ લીધી છે. પંચે તેના મૃત્યુ પહેલા શારીરિક હુમલો, ઉત્પીડન અને બળજબરીથી ધર્મ પરિવર્તનના પ્રયાસના આરોપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પંચે કેરળમના પોલીસ મહાનિદેશકને પત્ર લખીને ઝડપી તપાસ, વિદેશ મંત્રાલય અને તાશ્કંદમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન અને પુરાવા જાળવવા અને શોકગ્રસ્ત પરિવાર માટે વ્યાપક સમર્થનની માંગ કરી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે તેના I4NI ઓપરેશનના ભાગરૂપે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. આ હુમલાઓને ઈરાની લશ્કરી સ્થળો પર તાજેતરના અમેરિકાના હુમલાઓના બદલામાં વર્ણવવામાં આવ્યા હતા. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં જોર્ડનમાં પ્રિન્સ હસન એરબેઝ, બહેરીનમાં શેખ ઈસા એરબેઝ અને કુવૈતમાં અલી અલ સાલેમ અને અહેમદ અલ જાબેર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગીઓમાંના એક લિન્ડસે ગ્રેહામનું નિધન થયું છે. આરોગ્ય વિષયક સમસ્યાના કારણે તેમનું 71 વર્ષની વયે અવસાન થયું છે. ગ્રેહામે આક્રમક અમેરિકન વિદેશી નીતિની હિમાયત કરવા માટે વિશ્વભરનો પ્રયાસ કર્યો હતો. તેઓ દક્ષિણ કેરેલીના રિપબ્લિકન અને ભૂતપૂર્વ વાયુસેનાના વકીલ હતા, જેમણે 3 દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસમાં સેવા આપી હતી. આગામી શનિવાર સાંજ સુધી અમેરિકામાં ધ્વજ અડધી કાઠીએ લહેરાવાશે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ બાદ વૈશ્વિક શેરબજાર પર તેની નકારાત્મક અસર પડી હતી. જો કે બપોરના સેશન બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. નવેસરથી હુમલાઓ બાદ ભારતીય શેરબજારમાં સવારથી જ 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જો કે બીજા સેશન્સમાં સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે સુધારો જોવા મળ્યો હતો. મેટલ, રિયલ્ટી અને FMCG શેરોમાં વેચવાલી, જ્યારે IT અને મીડિયા ક્ષેત્રોના શેરોમાં લેવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સમાં 61 પોઈન્ટ અને નિફટીમાં 5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતના બોલરોએ ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમત 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ થતાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો. આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિનો તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત કામદારોના મુદ્દે તામિલનાડુ સરકારને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના દહેગામમાં નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. પશ્ચિમ બંગાળમાં પસાર કરાયેલા ગુના વિરોધી નવા 2 કાયદા આજથી અમલમાં આવ્યા. જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની ઈરાને જવાબદારી સ્વીકારી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ સુધારો. અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલાઓ ઇતિહાસ રચવાની નજીક. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હૈ આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ.

0: ગાડી અને 31,000થી વધુ જવાનોએ રથયાત્રાના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું. આવતીકાલે પોલીસ સુરક્ષા વ્યવસ્થાનો અંતિમ પૂર્વાભ્યાસ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ કરશે. આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વધુ માહિતી આપી હતી.
1: આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે તો રથ પરત નહીં આવે. તરત અલગ અલગ વિસ્તારોમાં જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ અમે જોયા છે, કેટલા વગર રથ પહોંચે, કેટલા વગર ટ્રકો પહોંચે, અખાડા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું શું અમે કરવા જોઈએ, જગ્યા જગ્યા ઉપર બધા બ્રીફિંગ થવાની છે. આજે સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ SRP, પેરામિલિટરી ફોર્સેસ, હોમગાર્ડ મળીને છે.
0: આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે 16મી તારીખે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનના રથને ખેંચીને પરંપરાગત પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવશે. આ વખતે રથયાત્રામાં 18 શણગારાયેલા ગજરાજ અગ્રભાગે રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે જામનગર જિલ્લાના લતીપર ગામની પ્રાથમિક શાળામાં યોગાભ્યાસ કર્યો. યોગ સત્ર દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે સમજ આપી. તેમણે જણાવ્યું કે યોગથી શરીરની લચકતા વધે છે અને શરીરમાં લોહીનો સંચાર પણ વધે છે. ભાવનગરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે 4 શખ્સ ઝડપાયા છે. મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે બુધેલ ગામમાં દરોડો પાડી એમ્બરગ્રીસનું વેચાણ કરવાની પેરવી કરી રહેલા 4 આરોપીને 4 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે રંગે હાથ ઝડપ્યા હતા. ગામમાંથી અગાઉ 4 કરોડની કિંમતની એમ્બરગ્રીસ સાથે 4 શખ્સ પકડાયા હતા. સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 9 કરોડ 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું મોત થતાં જિલ્લામાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના મણીપુર ગામના 1 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો, પરંતુ રસ્તામાં જ તેનું અવસાન થયું હતું. દરમિયાન આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, ફોગિંગ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી તેજ કરી છે. આ સાથે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત થયું હોવાના અહેવાલ છે. અરવલ્લીના બાયડથી આ બાળકીને હિંમતનગર સિવિલમાં લવાઈ હતી. જામનગરમાં ઉંદરોને પકડવા માટેમાં ઉપયોગમાં લેવા ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ ગ્લુબોર્ડ કે સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખાતી ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરીની યાદીમાં જણાવાયું છે. સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગે વાયરલ થયેલી પોસ્ટ ખોટી હોવાની સરકારે સ્પષ્ટતા કરી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગેની પોસ્ટ ભ્રામક અને અસત્ય છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં આ નામની કોઈ યોજના અમલમાં નથી. લોકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં હમણાં વરસાદે વિરામ લેતા અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24.64% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સરેરાશ 34% વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે, જ્યારે કચ્છમાં વરસાદની સૌથી વધુ ઘટ જોવા મળી છે. રાજ્યના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો 9 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 6 એલર્ટ પર અને 10 ડેમને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 65% જેટલો ભરાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો. લેખિકા મુનિરા શેખ. સહયાદ્રીની ગિરિકંદરાઓથી ઘેરાયેલા અતિ સુંદર ડાંગ જિલ્લાનું સૌંદર્ય

સૌંદર્ય આ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સમગ્ર પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ઠેર ઠેર નદી નાળાઓ અને ઝરણાઓમાં તાજું પાણી વહેતું થયું છે, ત્યારે જિલ્લાની આ લીલીછમ પ્રકૃતિને માણવા અને જાણવા ગુજરાત રાજ્યભર સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડ્યા છે. જિલ્લાના અટપટા સર્પાકાર માર્ગો પર પ્રવાસીઓના વાહનો દોડતા નજરે પડે છે. અહીંના 50થી વધુ નાના મોટા ઝરણા અને જળધોધ હાલ સક્રિય બન્યા છે. ચોમાસામાં જિલ્લાના અત્યંત ખુશનુમા વાતાવરણ હોવાના કારણે સહેલાણીઓનું ઘોડાપૂર પણ ઉમટ્યું છે. જિલ્લામાં થોડા દિવસોમાં થયેલા અવિરત વરસાદને કારણે ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે. હાલ ખેડૂતો ડાંગરની રોપણી કરતા જોવા મળે છે. જિલ્લામાં હાલે ડુંગરની ભાજીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. ડુંગરની ભાજી કે જેને કવડી અને કુમડીની ભાજી પણ કહેવાય છે, ચોમાસાની ઋતુમાં ઉગતી આ એક પૌષ્ટિક વનસ્પતિ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે. સામાન્ય રીતે લોકો તેના સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગી અને શાક બનાવવાનું ખાવાનું પસંદ કરે છે. ડાંગ

0: ભાજીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. ડુંગરની ભાજી કે જેને કવળી અને કુમળીની ભાજી પણ કહેવાય છે, ચોમાસાની ઋતુમાં ઉગતી આ એક પૌષ્ટિક વનસ્પતિ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે. સામાન્ય રીતે લોકો તેના સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગી અને શાક બનાવવાની ખાવાનું પસંદ કરે છે. ડાંગના જંગલોમાં ચોમાસા દરમિયાન અતિ ગુણકારી અને શક્તિવર્ધક કવળીની ભાજી સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર મળી રહી છે. વઘઈથી આહવા તેમજ સાપુતારાના માર્ગો પર ઠેર ઠેર ખેડૂતો તેમજ તેના પરિવારો કવળીની ભાજી વેચવા બેઠા દેખાય છે. હાલ ડાંગના જંગલમાં ઉગતી અને ખૂબ જ ગુણકારી વનસ્પતિ ઔષધિ તરીકે ઓળખાતી કવળીની ભાજી કે જે સફેદ મૂસળી તરીકે પણ ઓળખાય છે, આ આખો છોડ વનસ્પતિ ઔષધિના ગુણધર્મ ધરાવે છે. પાંદડા જેટલા પોષક તત્વોથી ભરપૂર છે તેટલા જ તેના મૂળ પણ ઔષધિમાં ઉપયોગમાં લેવાય છે. જિલ્લાના ભવાડી ગામમાં એવા અનેક ખેડૂતો છે જે આ ડુંગરની ભાજી પોતાના ખેતરમાં ઉગાડી સારી આવક મેળવે છે. જિલ્લાના વઘઈના ગીરાધોધ ખાતે 32 જેટલી દુકાનોના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે અને અહીં આવતા હજારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે તથા ડાંગની અતિથિ દેવો ભવની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તેવા અભિગમ સાથે દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળ આંબાપાડા દુકાનોનું જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પીપીપી ધોરણે સંચાલન સોંપીને 32 પરિવારોને સીધી રોજગારી અપાઈ છે. હાલે આ સ્થળે મોટી સંખ્યામાં ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારીઓ વાંસની બનાવટનું વેચાણ કરતા કારીગરો નાહરી કેન્દ્ર પરિવારો પર્યટકો સાથે એકરૂપતા કેળવી તેમના વેપાર ધંધાના વિકાસ અને જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચતમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે. જિલ્લાના મુખ્ય મથક આહવાની જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સામૂહિક સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે કરાયું. એક સપ્તાહના આ કાર્યક્રમમાં સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર માટે 2 દ્વિચક્રીય મોબાઈલ આરોગ્ય એકમ અને 1 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાયું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનરલ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન યોજાઈ ગયું. તેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિત, વઘઈ તાલુકા પ્રમુખ અને સુબીર તાલુકા પ્રમુખ સહિત જિલ્લા કલેક્ટર એનડી પરમાર સહિત હોસ્પિટલના કર્મચારીઓ જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માકી નામ અભિયાનના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ વડા મથક ખાતે પ્રશંસનીય પર્યાવરણીય પહેલ કરવામાં આવી. અહીં પોલીસ કર્મચારીઓ દ્વારા જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 700થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને વનના જતન અને સંવર્ધનનો સરાહનીય સંદેશ અપાયો. હમણાં જ આપ ડાંગ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખિકા હતા મુનિરા શેખ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ તરાને નયે પુરાને. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સાંજના 6 વાગ્યા છે. રજૂ કરીએ છીએ ભજનો. કલાકાર છે નરેન્દ્ર તિલાવત, રચના છે દાસ સવોની.

આપ સાંભળી રહ્યા હતા ભજનો. કલાકાર હતા નરેન્દ્ર તિલાવત, રચના હતી દાસ સવોની. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

મીડિયમ વેવ 370.3 મીટર છે, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આવો આપને જણાવી દઈએ અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ આજના હવે પછીના કાર્યક્રમો જોઈએ તો થોડી વાર બાદ 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, તેમજ 7:22 ગ્રામજનોનો કાર્યક્રમ ગામનો ચોરો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 સ્પોટલાઇટ દિલ્હીથી રિલે થશે. રાત્રે 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 છાયા ગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની માહિતી. સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 શ્રીરામચરિત માનસ ગાન વિવિધ ભારતી કાર્યક્રમ, 6:45 કૃષિ માહિતીમાં ફળ ઉતારવામાં કાળજી એ વિશેની માહિતી આપશે કાનન છાયા, 7:45 ફિલ્મી ભક્તિ સંગીત સાંભળ

ઓશો 7:30 હવેલી સંગીત, કલાકાર ચિરાગ મહેતા. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય છે પવન, પ્રસ્તુતિ આનલ મંકોડી. આવતીકાલે સવારે 8:30 ભક્તિ સરવાણીનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં, કલાકાર હેમંત ચૌહાણ. સવારે 8:50 ગુજરાતી વાર્તાલાપ પ્રેમાનંદ ભાગ બીજો સાંભળશો, રજૂઆત શ્રી લાભશંકર પુરોહિત. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 વડીલ મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ વય વંદના, જેમાં જીવન પર્યંત સેવા એ વિશે જ્યોત્સનાબેન નકુમ સાથે મુલાકાત સાંભળશો, નિર્માણ સહાય દીપ્તિ વંકાણી. સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરાથી સહપ્રસારિત કરીશું, જેમાં 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, 12:30 વાગ્યે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર ભુજ કેન્દ્રનું પ્રદાન, 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી અને 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભામાં સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, ત્યારબાદ 6 વાગ્યે સુગમ સંગીત સાંભળશો કલાકાર હરીશચંદ્ર જોશી, 6:30 યુવાણી તેમજ 7:22 ગામનજોરો. આ બંને કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરાથી રિલે કરીશું. રાત્રે 8 વાગ્યે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 સમાચાર દર્પણ અમદાવાદ વડોદરાથી રિલે થશે. આવતીકાલે 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગ્યે છાયાગીત અને 10:30 વાગ્યે કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: હવે સાંભળશો હવામાન સમાચાર. તારીખ 19 સુધીની હવામાન ખાતાની યાદી અનુસાર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓ તેમજ દીવમાં અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. તેમજ અન્ય સ્થળોએ હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના ઉત્તર કાંઠાના માછીમાર ભાઈઓને ચેતવણી આપવામાં આવે છે કે કલાકના પવનની ગતિ કલાકના 45-55 લઈને 65 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે, તો માછીમાર ભાઈઓને આવતા 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવે છે. દક્ષિણ કાંઠાના માછીમાર ભાઈઓને કોઈ જ ચેતવણી આપવામાં આવેલ નથી. આ હતા હવામાન સમાચાર. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6:20 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થશે.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તાઃ. સર્વોચ્ચ ન્યાયાલયેન ઉક્તમ યત નાગરિકતા નિર્ણયઃ ઉતવા વિદેશીત્વ ઘોષણા નિષ્પક્ષયા વિધિસંમતયા યુક્તિયુતયા ચ પ્રક્રિયયા એવ ભવેત. સમમેવ ન્યાયાલયેન 27 યાચિકાકર્તૃણામ વિદેશીત્વમ સમર્થનયુતઃ ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયસ્ય નિર્ણયઃ અપિ નિરસ્તઃ. સર્વોચ્ચ ન્યાયાલયેન અયોધ્યાયાઃ રામજન્મભૂમિમંદિરસ્ય દાનવિષયે આરોપિત દુરુપયોગસ્ય અન્વેષણરતાય વિશેષાન્વેષણદલાય અન્વેષણવિષયે પ્રતિવેદનમ ઉપસ્થાપયિતુમ નિર્દેશઃ પ્રદત્તઃ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુઃ તમિલનાડુ રાજ્યે અમોનિયા ગેસ સ્રાવેન પ્રભાવિતાનામ ઝારખંડ રાજ્યસ્ય શ્રમિકાણામ પ્રકરણસ્ય સંજ્ઞાનમ ગૃહીતવતી તથા ચ શીઘ્ર કાર્ય સંપાદનાય નિર્દેશાન પ્રદત્તવતી. ભારત જાપાન દેશયોઃ મધ્યે અદ્ય પ્રચલિતે પ્રાદેશિક વૈશ્વિક સુરક્ષા પરિદૃશ્યે વ્યાપક વિમર્શઃ અભવત. અભી ચ ટેનિસ ક્રીડાયામ ઇટલી દેશસ્ય યેનિક સિનર ઇત્યેષઃ જર્મની દેશસ્ય એલેક્ઝેન્ડર જવેરેવ ઇત્યમું પરાજિત્ય સ્વસ્ય વિમ્બલ્ડન પુરુષ એકલ ઉપાધિમ યથાવદેવ ધારયતિ. અથ વાર્તાઃ વિસ્તરેણ. સર્વોચ્ચ ન્યાયાલયેન અદ્ય નિર્ણીતમ યત્

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી.
1: નમસ્કાર યુવા શક્તિ, નમસ્કાર યંગ ઇન્ડિયા. હું છું આપની દોસ્ત, આપની હોસ્ટ વૃષ્ટિ મહેતા, અને તમે સાંભળી રહ્યા છો તમારા સપનાઓને વાચા આપતું, તમારા વિચારોને મંચ આપતું અને તમને કાયમ કનેક્ટેડ રાખતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. તો તૈયાર થઈ જાઓ, કારણ કે સમય થઈ ગયો છે આપના સૌથી મનપસંદ કાર્યક્રમ યુવવાણીનો. મિત્રો, આ એવો મંચ છે જ્યાં માત્ર વાતો નહીં પરંતુ નવા વિચારોનું સર્જન થાય છે, જ્યાં માત્ર સવાલો નહીં પરંતુ સફળતાની ચાવીઓ મળે છે. તો તમારા કાન તૈયાર રાખો, તમારી નોટબુક તૈયાર રાખો અને આજની સફર માટે થઈ જાઓ તૈયાર, કારણ કે આગામી અડધા કલાકમાં આપણે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનની ધમાકેદાર સફર કરવા જઈ રહ્યા છીએ. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે ઇન્સ્પાયર્ડ, સ્ટે કનેક્ટેડ. ચાલો શરૂ કરીએ યુવવાણી. મિત્રો, આજના દિવસમાં આપણે બે વિષય પર વાત કરવાના છીએ, જેમાંનો સૌથી પ્રથમ વિષય છે રીલ સે રિયલ તક અને બીજો વિષય છે સોશિયલ મીડિયાની ઉપયોગ.

તો મિત્રો, આજનો આપણો પ્રથમ ટોપિક છે રીલ વર્સિસ રિયલ, જીવનની ફિલ્ટર વગરની સફર. તો મિત્રો, આજે મારે વાત કરવી છે એવી દુનિયાની જ્યાં દરેક ચહેરો ચમકતો છે, દરેક થાળી સજાવેલી છે અને દરેક માણસ જિંદગીમાં હંમેશા હેપી છે. જી હા, હું વાત કરું છું સોશિયલ મીડિયાની આ માયાવી દુનિયા વિશે. મિત્રો, પહેલાના જમાનામાં લોકો ફોટો પડાવવા માટે ખાસ પ્રસંગની રાહ જોતા. ક્યારેક દિવાળી આવે, ક્યારેક લગ્નનો પ્રસંગ હોય, ત્યારે જ કેમેરો નીકળે. પણ આજે તો કીડી મરે ને તો એનો ફોટો પાડી RIP લખીને સ્ટોરીમાં મૂકવો પડે છે. મિત્રો, ગઈકાલે હું મારા એક મિત્રને મળી. એ ખૂબ જ દુઃખી હતો, કારણ કે એણે એક સરસ મજાની રીલ બનાવી હતી, પણ એક કલાકમાં માત્ર 50 જ લાઇક્સ આવી હતી. મેં પૂછ્યું, ભાઈ શું થયું? એ કહે, યાર આ દુનિયાને મારા ટેલેન્ટની કદર જ નથી. આટલું મસ્ત ફિલ્ટર વાપર્યું હતું, છતાં કોઈએ લાઇક જ ન કરી. તો મેં એને હસીને કહ્યું, ભાઈ રીલના વ્યૂઝ વધારવા પાછળ એટલી મહેનત કરી કે સામે બેઠેલી તારી પત્નીએ તને 2 વાર બોલાવ્યો અને તે જવાબ પણ ના આપ્યો, તો એ લાઇક્સનું શું? મિત્રો, સત્ય એ છે કે આપણે રીલની આ દુનિયામાં એવા ખોવાઈ ગયા છીએ કે આપણી રિયલ લાઈફ હવે ગૌણ થઈ ગઈ છે. રીલ જોતી વખતે આપણને લાગે છે કે પડોશીની લાઈફ કેટલી મસ્ત છે, એ તો મનાલીમાં ફરે છે, એ તો 5-સ્ટાર હોટેલમાં જમે છે, અરે એ તો નવા નવા કપડાં પણ પહેરે છે. પણ યાદ રાખજો, જે વિડીયોમાં સૂર્યાસ્ત દેખાય છે એની પાછળ કદાચ ટ્રાફિક જામમાં ઉભેલો એ ભાઈનો ગુસ્સો છુપાયેલો હોય છે. તો બસ, આગળની વાતો સાંભળતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

एक वार एक भाईए लग्न मां गया पछी पत्नी ने कह्यू, जल्दी जमवानू पीरसो, मारे फोटो पाड़ी ने स्टोरी मां मुको छे के बेस्ट डिनर विथ बेस्ट वाइफ। पत्नीए कह्यू, पहला जमी लो ने पछी फोटो पाड़जो। पति बोल्यो, अरे यार, जो अत्यारे जमी लीधु तो प्लेट मां कशु वधशे ज नहीं, अने फोटो मां शू देखाड़शु के आपणे शू खाधु। मित्रो, आ हसवा जेवू लागे छे पण आज आपणी वास्तविकता छे। कोई पण जग्याए जमवा माटे जईए त्यारे पेलू स्नेपचेट ओपन करीने के इंस्टाग्राम नी स्टोरी मूकीने आखा ગામને જણાવવાનું કે મેં આજે આ જમ્યું છે, પણ એવું નહીં કે જે જમવાનું થાળીમાં ગરમા ગરમ પીરસાયું છે એને શાંતિથી ખાઈને એનો આનંદ માણીએ। આનો મતલબ એમ નથી કે સોશિયલ મીડિયા ખરાબ છે, પણ એનો ડોઝ ખરાબ છે। જ્યારે આપણે બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરીએ છીએ ત્યારે આપણે આપણી ખુશીને ગુમાવીએ છીએ। તો બસ, આજે સોશિયલ મીડિયાની

0: આ જમ્યું છે, પણ એવું નહીં કે જે જમવાનું થાળીમાં ગરમા ગરમ પીરસાયું છે એને શાંતિથી ખાઈને એનો આનંદ માણીએ. આનો મતલબ એમ નથી કે સોશિયલ મીડિયા ખરાબ છે, પણ એનો ડોઝ ખરાબ છે. જ્યારે આપણે બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરીએ છીએ ત્યારે આપણે આપણી ખુશીને ગુમાવીએ છીએ. તો બસ, આજે સોશિયલ મીડિયાની ઉપયોગિતા સમજાવવા માટે આપણી સમક્ષ હાજર છે રૂહી વોરા. તો ચાલો સાંભળીએ રૂહી વોરાની વાતોને.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, મારું નામ છે રૂહી વોરા. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. વિષય છે સોશિયલ મીડિયાની ઉપયોગિતા. મિત્રો, આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. મોબાઈલ ફોન અને ઇન્ટરનેટના કારણે દુનિયા ખૂબ નાની બની ગઈ છે. ઉદાહરણ માટે, આજે આપણે ઘરે બેઠા જ દેશ વિદેશના લોકો સાથે વાત કરી શકીએ છીએ, નવી માહિતી મેળવી શકીએ છીએ, પોતાના વિચારો દુનિયા સુધી પહોંચાડી શકીએ છીએ. ફોટા, વિડીયો અને સંદેશો દ્વારા આપણે પોતાના જીવનની ખુશીઓ એકબીજા સાથે વહેંચી શકીએ છીએ. આ બધું જ સોશિયલ મીડિયાના કારણે શક્ય બન્યું છે. સોશિયલ મીડિયાનો સૌથી મોટો લાભ એ છે કે માહિતી ખૂબ ઝડપથી મળે છે. દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની ખબર આપણને માત્ર અમુક સેકન્ડોમાં મળી જાય છે. સમાચાર, સરકારી યોજનાઓ, આરોગ્ય સંબંધિત માહિતી અને સમાજમાં બનતી મહત્વની ઘટનાઓ વિશે જાણવું હવે ખૂબ સરળ બની ગયું છે. શિક્ષણ ક્ષેત્રે સોશિયલ મીડિયાનો ઘણો સારો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ, શૈક્ષણિક વિડીયો, નોટ્સ અને માર્ગદર્શન સરળતાથી મેળવી શકે છે. કોઈ વિષય સમજવામાં મુશ્કેલી હોય તો યુટ્યુબ અથવા અન્ય શૈક્ષણિક પ્લેટફોર્મ દ્વારા તે સરળ રીતે શીખી શકાય છે. વેપાર અને રોજગાર માટે પણ સોશિયલ મીડિયા ખૂબ ઉપયોગી બન્યું છે. નાના વેપારીઓ પોતાના ઉત્પાદનોની જાહેરાત કરીને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. ઘણા યુવાનો સોશિયલ મીડિયાની મદદથી પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને ઘરે બેઠા કમાણી પણ કરે છે.
0: વાતોનો સિલસિલો તો ચાલુ જ રહેશે. રૂહી વોરાની આગળની વાતો સાંભળતા પહેલા ચાલો સાંભળીએ એક ગીત.

0: આપત્તિના સમયે સોશિયલ મીડિયા ખૂબ મદદરૂપ બને છે. પૂર, ભૂકંપ, આગ અથવા અન્ય કુદરતી આફતો વખતે જરૂરી માહિતી ઝડપથી લોકો સુધી પહોંચાડી શકાય છે. રક્તદાન, દવાઓની જરૂરિયાત અથવા મદદ માટેની અપીલ પણ સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી ફેલાવી શકાય છે. મનોરંજન માટે પણ સોશિયલ મીડિયા એક સારું સાધન છે. ગીતો, ફિલ્મો, હાસ્ય કાર્યક્રમો, રસોઈ, યોગ, કસરત અને અન્ય રસપ્રદ માહિતી સરળતાથી મળી રહે છે. પરંતુ મિત્રો, સોશિયલ મીડિયાના કેટલાક ગેરફાયદા પણ છે. ઘણી વખત ખોટા સમાચાર અને અફવાઓ ઝડપથી ફેલાય છે, તેથી કોઈ પણ માહિતી તપાસ્યા વગર આગળ મોકલાવી જોઈએ નહીં. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ સમયનો બગાડ કરે છે. લાંબા સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી અભ્યાસ, કામ અને પરિવાર માટેનો સમય ઓછો થઈ જાય છે. આંખો પર અસર, ઊંઘમાં તકલીફ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત પોતાની વ્યક્તિગત માહિતી, ફોટા અથવા બેંક સંબંધિત વિગતો સોશિયલ મીડિયા પર બેદરકારીથી શેર ન કરવી જોઈએ. સાયબર છેતરપિંડીથી બચવા માટે હંમેશા સાવચેત રહેવું જરૂરી છે. અંતમાં એટલું જ કહીશ કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે. તેનો યોગ્ય ઉપયોગ આપણને જ્ઞાન, નવી તકો અને લોકો સાથે જોડાવાની તક આપે છે. પરંતુ તેનો ઉપયોગ સમજદારી, જવાબદારી અને મર્યાદામાં કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
1: તો મિત્રો, તમે સાંભળી રહ્યા હતા રૂહી વોરાની વાતોને.

બસ આવી જ સોશિયલ મીડિયા માટે મારી પાસે તમારી માટે ત્રણ સલાહ છે. એક કે ડિજિટલ ડિટોક્સ કરો. દર અઠવાડિયે એક દિવસ એવો રાખો કે તમારે હાથમાં ફોન નહીં લેવાનો. જોજો, એ દિવસ તમને દુનિયાનો સૌથી સુંદર દિવસ લાગશે. બીજો છે કે ક્ષણને માણો, પોસ્ટ ના કરો. કોઈ સરસ જગ્યાએ તમે જાઓ છો તો ફોટોઝ પાડો, પણ સોશિયલ મીડિયા પર મૂકવા માટે નહીં, પોતાની યાદો માટે. અને ત્રીજી સલાહ છે, તમારી જાત સાથે રહો. રીલ્સમાં જે લોકો ડાન્સ કરે છે એ તો સ્ક્રિપ્ટેડ છે. તમે જે કામ કરો છો, જે મહેનત કરો છો, એ જ તમારી રિયલ સફળતા છે. એમાં કોઈ ફિલ્ટરની જરૂરત જ નથી. તો એક નાનકડી કવિતા કહીશ કે રીલ્સની આ દુનિયામાં બધું જ લાગે છે સજાવટ જેવું, પણ મનને શાંતિ મળે એવું કંઈક તો કરી જવું છે. સ્ક્રીનથી બહાર આવીને એકવાર તો હસી જોવું, માણસની વચ્ચે રહીને માણસાઈને પૂછી જોવું. મિત્રો, મોબાઈલની સ્ક્રીન તો કાચની છે, એમાં પ્રતિબિંબ દેખાશે પણ જીવંતતા નહીં. તમારા ઘરના વડીલો સાથે બેસો, એમની જૂની વાતો સાંભળો. એ વાતોમાં જે અનુભવ છે ને, એ કોઈ પણ ઇન્ફ્લુએન્સરની રીલ્સમાં નહીં મળે. તો ફરી પાછા મળીએ છીએ એક નાનકડા બ્રેક પછી.

0: આજે અહીંથી છૂટા પડતી વખતે મારી એક જ વિનંતી છે કે આજની રાત રીલ સ્ક્રોલ કરવાને બદલે પરિવાર સાથે બેસીને એક કપ ચા પીજો, અને જો તમારી પાસે પણ આવા કોઈ રીલ ટુ રીયલ કિસ્સા હોય તો મને જરૂરથી લખજો, આપણે ફરી ચર્ચા કરીશું. તો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું આપની દોસ્ત વૃષ્ટિ મહેતા હવે વિદાય લઉં છું. પણ હા, તમે રેડિયો સાંભળતા રહો, હસતા રહો અને સૌથી વધુ રિયલ લાઈફ જીવતા રહો. આવજો.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों
1: मोबाइल चार्ज करवो हतो
2: दिमाग चार्ज कर
1: आवा पब्लिक पोर्ट थी फोन चार्ज करियो तो पर्सनल डेटा थशे पब्लिक
2: जोयो
3: पप्पा हूँ पे करू छू नो सिग्नल
1: हवे शू करीश फ्री वाईफाई छे ने
2: बुद्धू सुधी जा
1: पेमेंट्स माटे नो ओपन वाईफाई मतलब फ्रॉड ने करो बाय बाय आरबीआई कहे छे
2: करो योग्य शुरुआत बनो फाइनेंशियली स्मार्ट
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા તંત્રને આરોગ્યમંત્રીની તાકીદ. જૂનાગઢના ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે. વન અને પર્યાવરણ મંત્રીની બેઠકમાં નિર્ણય. વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ. આવતીકાલે નેત્રોત્સવ વિધિ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં રાજ્યના ખેલાડી વૈભવી ત્રિવેદીએ 3 ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે કુલ 27 શંકાસ્પદ કેસના નમૂનામાંથી 7 નમૂના પોઝિટિવ અને 12 જેટલા નેગેટિવ આવ્યા છે. વાયરસના નિયંત્રણ માટે આરોગ્ય તંત્રને દવાઓ, તેના છંટકાવ અને દેખરેખની કામગીરી સઘન બનાવવા આદેશ અપાયા હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું.
5: અત્યારે જે પેશન્ટ છે એની સારવાર ચાલી રહી છે, તો આની કોઈ સ્પેશિયલ દવા તો છે જ નહીં, પણ સિમ્પટમ્સના આધારે અમે બાળકોની સારવાર કરી રહ્યા છીએ. માટે આ કોઈ ગભરાવાની જરૂર નથી. ચાવચેતીના ભાગરૂપે આપણે તુરંત જ દવાખાને દવા લઈએ અને એમના એ માખી કરડવાથી જ ચાંદીપુરા વાયરસ થતો હોય છે, તો આ સાવચેતીથી આપણે ચાલીશું તો ચોક્કસ પ્રકારે એક પણ બાળકને કે આ ચેપ લાગ્યો હોય તો એમને કોઈ પણ પ્રકારની નુકસાન નહીં થાય.
4: જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા સંવેદનશીલ દાતાર વિસ્તારમાં કાયમી ચેકપોસ્ટ બનાવાશે. ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન

0: મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ અંગે શ્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે દાતારના સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેકર રાખવા, યાત્રાળુઓની સંખ્યા અંગે SOP તૈયાર કરવા સહિતના નિર્ણય આ બેઠકમાં લેવાયા છે. તેમણે સિંહોની પજવણીના બનાવ ન બને તે માટે પગલાં લેવાશે તેમ પણ જણાવ્યું.
1: આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત જે વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે અને યાત્રાળુઓને પણ જાગૃત રહેવા માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. વન્ય જીવોની પજવણી કરવાનો કોઈ પણ ઘટના આવશે તો એમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવું અમે અગાઉની ઘટનાઓના આધારે પણ નક્કી કર્યું.
0: સોશિયલ મીડિયા સંદેશમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગે વાયરલ થયેલી પોસ્ટ ખોટી હોવાનું સરકારે સ્પષ્ટતા કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે જણાવ્યું, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટ ભ્રામક છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં આ નામની કોઈ યોજના અમલમાં નથી. લોકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે છેલ્લા દિવસ સુધી ચૂંટણી અધિકારીને 15 ઉમેદવારી પત્ર મળ્યા. હવે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી અને 16 તારીખ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ બેઠક પર ભાજપ તરફથી સત્યેન્દ્ર પટેલ, પરેશ બ્રહ્મભટ્ટ અને રત્નસાગર રાજરાજેશ્વર ધુડાભાઈ, કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી અને ધર્મેશ પટેલ તથા રાઇટ ટુ રિકોલ પાર્ટી તરફથી દિનેશ વ્યાસ અને પરેશ રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા તેની પેટાચૂંટણી માટે આગામી 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ બનાસકાંઠાના પાલનપુરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન તેમણે JEE, નીટ, ગુજકેટ જેવી પરીક્ષા લક્ષી તાલીમ સહાય, કુંવરબાઈનું મામેરો યોજના સહિત બાળકોને અપાતી શિષ્યવૃત્તિ અંગે માહિતી મેળવી. આ પ્રસંગે તેમણે સામાજિક નાગરિક સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા પર ભાર આપ્યો હતો. મોરબીમાં ખાદ્ય વિભાગ દ્વારા 40 સ્થળ પર તપાસ કરી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો તેમજ બેદરકારી દાખવનારા વેપારીઓને નોટિસ અપાઈ છે. મહાનગરપાલિકાની ખાદ્ય શાખા દ્વારા નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં નાસ્તા અને ફસરાણની દુકાન પર તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી. બનાસકાંઠામાં આગામી 15 દિવસ અરવલ્લીની ગિરિમાળાઓમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અંબાજી નજીક રબારીવાસ પાંછા ખાતેથી બનાસ ડેરીના સીડબોલ ફોર ગ્રીન બોલ સિઝન 6 અભિયાનનો આજથી પ્રારંભ કરાવ્યો. મહિલા પશુપાલકો દ્વારા ગોબર અને માટીમાંથી તૈયાર કરાયેલા સીડબોલમાં 22થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિના બીજનો ઉપયોગ કરાયો હોવાનું શ્રી ચૌધરીએ જણાવ્યું.
2: કામ એક નાગરિક તરીકેનું કામ છે. હું પણ આ કામ કરી રહ્યો છું તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે, એ કરું છું. અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે. આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે. પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ અંગે જમાલપુર જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું હતું કે આગામી 16 તારીખે ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભવ્ય રીતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રામાં આ વખતે અગ્રભાગે 18 શણગારાયેલા ગજરાજ હશે.
3: અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી દેશભરમાંથી લગભગ આશરે 2-2.5 હજાર

0: हरिद्वार अयोध्या नासिक उज्जैन जगन्नाथपुरी अपने सौराष्ट्रवासी एरिया प्रधान से
1: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આવતીકાલે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
2: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આવતીકાલે સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરાશે. ત્યારબાદ સવારે નેત્રોત્સવ, પૂજન વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી થશે. સવારે 11 વાગે સાધુ સંતો માટેનો ભંડારો અને વસ્ત્રદાન સમારંભ યોજાશે, જ્યારે 15 તારીખે સવારે ભગવાન શ્રીનો સોનાવેશમાં શણગાર અને ગજરાજોની પૂજા વિધિ કરાશે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા થશે. બપોરે રથ પૂજન અને આરતી તેમજ સાંજે 8 વાગે વિશિષ્ટ પૂજા સંધ્યા આરતી કરાશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: રાજ્યમાં મેઘરાજાના વિરામ વચ્ચે આગામી 20 તારીખ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ આજથી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું. રાજ્યના ટેનિસ ખેલાડી વૈભવી ત્રિવેદીએ મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ મહામંડળ આઈટીએફની વર્લ્ડ ટેનિસ માસ્ટર્સ ટૂર MT 400 ટેનિસ સ્પર્ધામાં 3 ખિતાબ જીત્યા છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં સોલાપુર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં મહિલાઓની 30 વર્ષથી વધુ વયની સિંગલ્સ ફાઇનલમાં તેમણે નેહા ભંડારી સામે 6-0 અને 6-1થી વિજય મેળવ્યો, જ્યારે સેમીફાઇનલમાં તેમણે ભૂતપૂર્વ પ્રો પ્લેયર આશા કાર્તિકેયનને 6-2, 7-6થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત મહિલા ડબલ્સમાં સંધ્યા રાની સાથે ભાગીદારી કરીને વૈભવી ત્રિવેદીની જોડીએ ફાઇનલમાં નેહા ભંડારી અને શૈલજાને 6-2, 6-0થી હરાવી ખિતાબ જીતી લીધો. પાટણની સુપ્રસિદ્ધ રાણી કી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ શોને WOW એવોર્ડ્સ એશિયા 2026માં સુવર્ણચંદ્રક મળ્યો છે. યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરના ઇમર્સિવ ઓડિયો વિઝ્યુઅલ શોની અત્યાર સુધીમાં 44,000થી વધુ મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને WOW એવોર્ડ્સ એશિયા 2026માં નોમિનેશન માટે મોકલ્યા બાદ આ એવોર્ડ એનાયત કરાયો હતો. કોલંબિયામાં યોજાયેલી 56મી આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં ભારતીય ખેલાડીઓ સુવર્ણચંદ્રક જીત્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં આ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા તંત્રને આરોગ્યમંત્રીની તાકીદ. જૂનાગઢમાં ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે, વન અને પર્યાવરણ મંત્રીની બેઠકમાં નિર્ણય. વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ. આવતીકાલે નેત્રોત્સવ વિધિ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં રાજ્યના ખેલાડી વૈભવી ત્રિવેદીએ 3 ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: બેન, જો
4: રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે. આઈ નો ના, RBI કહે છે
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: ખેડૂત મિત્રો રામ રામ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો નવા યુગમાં નવા અભિગમ સાથે
1: રામ રામ
0: ખેડૂત મિત્રો
1: ખૂબ જરૂર
0: રામ રામ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો નવા યુગમાં નવા અભિગમ સાથે ખેતી કરવી હવે ખૂબ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં આજે જૂનાનું સ્થાન નવું લઈ રહ્યું છે. જૂની પદ્ધતિ પરંપરાગત પદ્ધતિ બદલી નવા વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવી

એ જ આજના સમયની માંગ છે. જરૂર છે માત્ર થોડી મહેનતની અને સ્માર્ટ વર્કની. તો ચાલો ખેડૂત મિત્રો, સ્માર્ટફોન, સ્માર્ટ કોમ્પ્યુટર, સ્માર્ટ સિટીના યુગમાં આપણે સ્માર્ટ ખેડૂત બનીએ અને આજે બિયારણને લગતા એક નવા વૈજ્ઞાનિક અભિગમની વાત કરીએ. ખેડૂત મિત્રો, કૃષિ ઉત્પાદનમાં બિયારણ, ખાતર, પાક સંરક્ષણ, એની માટેની દવાઓ, પિયત વગેરે પાછળ ખર્ચ કરવામાં આવતો હોય છે. હવે આ બધી બાબતોમાં બિયારણ છે એ ખૂબ જ અગત્યની બાબત છે અને પાક ઉત્પાદનનો મુખ્ય આધાર પણ તેની ઉપર જ રહેલો છે. સામાન્ય રીતે સરકારી અને સહકારી સંસ્થાઓ દ્વારા સરકાર દ્વારા નોટિફાઈડ થયેલ જુદી જુદી જાતોના બિયારણો ઉત્પાદિત કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ જાતોને રાજ્યમાં રજીસ્ટર કરીને તેના બિયારણોનું પણ વેચાણ કરવામાં આવતું હોય છે. આ આપણે સૌ જાણીએ છીએ. હવે ખેડૂત મિત્રો, બિયારણ બાબતે જોઈએ તો એક તો સ્વપરાગિત પાકો અને પરપરાગિત પાકો માટે સુધારેલી જાતો અને સંકર જાતોના બિયારણો આપણે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. હવે સંકર જાતોના બિયારણો સામાન્ય રીતે માતૃ અને પિતૃ લાઈનો વચ્ચે સંકરણ કરીને ત્યારબાદ પ્રથમ પેઢીનું બીજ ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવતું હોય છે, જેથી આવા બિયારણો બીજા વર્ષે વાવેતર માટે ઉપયોગમાં લઈ શકાતા હોતા નથી અને દર વર્ષે નવા બિયારણો ખરીદવામાં આવતા હોય છે. જ્યારે સુધારેલી જાતોના બિયારણો નવી જાત તૈયાર કર્યા બાદ બિયારણના સ્ટેજ જેવા કે બ્રીડર, ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ તૈયાર કરવામાં આવતા હોય છે. બ્રીડર કક્ષાના બિયારણો યુનિવર્સિટીના જે તે પાકના સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા યુનિવર્સિટીના ફાર્મ ખાતે તૈયાર કરવામાં આવતા હોય છે, જ્યારે ફાઉન્ડેશન કક્ષાના બીજ રાજ્યની સરકારી, સહકારી તેમજ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે. આ બિયારણો પણ સામાન્ય રીતે સીધા વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવતા હોતા નથી, પરંતુ ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી સર્ટિફાઈડ કક્ષાનું બીજ વિવિધ સંસ્થાઓ દ્વારા ઉત્પાદન કરીને ખેડૂતોને વાવેતર માટે વેચાણ કરવામાં આવતું હોય છે. ખેડૂત મિત્રો, સર્ટિફાઈડ બીજનું ઉત્પાદન મોટા પાયા પર ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હોય છે. રાજ્યની જે ચાર કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પણ આ ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ બિયારણો ઉત્પાદન કરવામાં આવતા હોય છે. ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ કક્ષાના બિયારણોનું ઉત્પાદન ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા ભારત સરકારના સીડ સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્રમાણિત કરવામાં આવતું હોય છે. આવા સર્ટિફાઈડ બિયારણોનું વેચાણ ગુજરાત સરકાર દ્વારા અધિકૃત લાયસન્સ ધરાવતી સંસ્થાઓ અને દુકાનદારો દ્વારા કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત ઘણી વખત નોટિફાઈડ થયેલી વિવિધ જાતોના બીજનું વેચાણ ટ્રુથફુલ લેબલ્ડ બિયારણ તરીકે પણ કરવામાં આવતું હોય છે. ખેડૂત મિત્રો, ખાનગી કંપનીઓ દ્વારા રજીસ્ટર્ડ થયેલ જાતોના બિયારણો ટ્રુથફુલ લેબલ્ડ બીજ તરીકે બીજ વિક્રેતાઓ દ્વારા પણ વેચાણ કરવામાં આવતું હોય છે. તો ખેડૂત મિત્રો, સુધારેલી જાતોના બિયારણો ખાસ કરીને સ્વપરાગિત પાકો જેવા કે ઘઉં, ડાંગર, મગફળી, તુવેર સિવાયના કઠોળ વર્ગના પાકો જેવા કે મગ, અડદ, ચણા, ચોળી તેમજ શાકભાજીના પાકો જેવા કે મરચી, રીંગણ, ટામેટા વગેરેના બિયારણો સુધારેલી જાતો તરીકે વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો આ પાકો વિશે આપણે હવે વાત કરવાની છે. આ પાકોની નવી જાતો બહાર પડે તેના સર્ટિફાઈડ બિયારણો ખેડૂતો પ્રથમ વખત ખરીદતા હોય છે, મતલબ આપણે ખરીદીએ છીએ, ત્યારબાદ આપણી એવી માન્યતા હોય છે કે દર વર્ષે આવી જાતોના સર્ટિફાઈડ બિયારણો વાવેતર માટે ખરીદવા જોઈએ, જેથી ઉત્પાદનમાં વધારો થાય અને ઉત્પાદિત પેદાશની ગુણવત્તા પણ જળવાઈ રહે. આપણામાંથી ઘણાની એવી માન્યતા હોય છે કે આવા ઉત્પાદિત થયેલ પેદાશમાંથી તેનો બીજા વર્ષે વાવેતર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનું ઉત્પાદન ઘટતું હોય છે, પરંતુ ખેડૂત મિત્રો, આ માન્યતા ભૂલ ભરેલી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આવા સ્વપરાગિત પાકોમાં જો તેની જનીનિક શુદ્ધતા અને ભૌતિક શુદ્ધતા જાળવવામાં આવે તો તેનો ઉપયોગ 4-5 વર્ષ સુધી સહેલાઈથી કરી શકાતો હોય છે. જનીનિક શુદ્ધતા એટલે આવા બીજમાં જે તે જાતનું વાવેતર કરવામાં આવેલ હોય તેમાં બીજી કોઈપણ જાતના બીજ ભળવા જોઈએ નહીં. જ્યારે ભૌતિક શુદ્ધતા એટલે કે બીજનો પૂરતો ઉગાવો થાય અને તેના નિંદણના બીજ કે અન્ય જાતની અશુદ્ધતા ન હોવી જોઈએ, જેથી જ્યારે પોતાના ઉત્પાદિત થયેલ ખેત પેદાશમાંથી જો કાળજીપૂર્વક બીજનો જથ્થો ઉત્પાદિત કરીને તેને બીજા વર્ષે વાવેતર કરવામાં આવે તો કોઈપણ બીજ જાતના વિજાતીય છોડ જોવા મળશે નહીં અને ખેતરમાં જ્યારે પાક ઊભો હોય ત્યારે એક સરખો જ લાગશે. તેમાંથી થયેલ ખેત પેદાશની ગુણવત્તા પણ એક સરખી જોવા મળશે. તેથી

આપણે જ્યારે આ બધા સ્વપરાગિત પાકોનું વાવેતર કરતા હોય, આપણે જે આગળ વાત કરીએ ઘઉં, ડાંગર, મગફળી, ચણા, ચોળી, મરચી, રીંગણ, ટામેટા, ત્યારે પસંદગી કરેલ જાતનું સર્ટિફાઈડ બીજ ખરીદીને ત્યારબાદ બીજા વર્ષ માટે પોતાનું બીજ કેવી રીતે તૈયાર કરવું તેની વિગતવાર માહિતી વિશે આજે આપણે જોવાના છે. ખેડૂત મિત્રો, આ બિયારણ તૈયાર કરવા માટે જે પાકનું વાવેતર કરવામાં આવેલ છે તે પાકની બીજી જાતનું પણ વાવેતર જો કરવાનું હોય તો બંને વચ્ચે યોગ્ય સુનિશ્ચિત એકલન અંતર જાળવવું જરૂરી છે. આ ખાસ નોંધવું. હવે ખેડૂત મિત્રો, પહેલા તો ઘઉં અને ડાંગર વિશે વાત કરી લઈએ. તો ગુજરાતમાં ઘઉંનું વાવેતર 12 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. તેના માટે હેક્ટરે 100 થી 120 કિલોગ્રામ બીજની જરૂરિયાત પડતી હોય છે. આવી જ રીતે ડાંગરનું વાવેતર પણ 9 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. તેના માટે હેક્ટરે 25 કિલોગ્રામ બીજની જરૂરિયાત પડતી હોય છે. હવે ખેડૂત મિત્રો, આ બંને પ્રકારના પાકો સ્વપરાગિત હોવાથી તેમાં પરાગનયનની ક્રિયા નહિવત થતી હોય છે. આ બંને પાકોમાં જ્યારે સર્ટિફાઈડ બિયારણો વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવેલ હોય ત્યારે તેવા ખેતરોમાં ખેડૂતો પોતાનું બીજ જાતે તૈયાર કરી શકે છે. આ બિયારણો તૈયાર કરવા માટે ખેતરમાં પાકનું વાવેતર કર્યા બાદ ખેતરના અંદરના ભાગથી થોડા વિસ્તારને બિયારણની જરૂરિયાત મુજબ નક્કી કરવાનો થતો હોય છે. આ માટે અમુક ક્યારાઓ સુનિશ્ચિત કરીને તેમાં કોઈ વિજાતીય છોડ જણાય તો તેને દૂર કરવાની કામગીરી કરવાની હોય છે. નક્કી કર્યા મુજબના વિસ્તારમાં પાકની શરૂઆતની અવસ્થાથી લઈને પાક તૈયાર થઈ જાય ત્યાં સુધીના સમય દરમિયાન પાકની જુદી જુદી અવસ્થાએ રોગિંગની કામગીરી, એટલે કે જે જાતનું વાવેતર કરેલ હોય તેના કરતાં કોઈ પણ જાતના બીજા ગુણધર્મો ધરાવતા છોડને ઓળખીને તેને ઉપાડીને દૂર કરવાના થતા હોય છે. આવા વિજાતીય છોડ પાકમાં ડૂંટીઓ, કંટીઓ આવવાની શરૂઆત થાય ત્યારે તેમાં વહેલા કે મોડા સમયે ડૂંડીઓ, કંટીઓ આવતા તેવા છોડને વિજાતીય છોડ ગણીને તેને પિયત આપ્યા બાદ બીજા કે ત્રીજા દિવસે આંટો મારીને તેની ફૂટ સાથે પૂરેપૂરા છોડને ઉપાડીને દૂર કરવા જોઈએ. ત્યારબાદ 15 દિવસે 1 રાઉન્ડ મારીને મૂળ જાત કરતા ઊંચાઈમાં જુદા પડતા, પાનના ગુણધર્મો કરતા જુદા પડતા, તેમજ બીજા કોઈપણ વાનસ્પતિ ગુણોમાં જુદા પડતા હોય તેવા છોડને દૂર કરવા જોઈએ. પાક જ્યારે પરિપક્વ અવસ્થાએ આવે ત્યારે તેમાં પણ મૂળ જાત કરતા કોઈપણ ગુણધર્મો માટે જુદા પડતા છોડને દૂર કરીને આ વિસ્તારને બીજા વર્ષના બિયારણ માટે આપણે તૈયાર કરી શકાય. હવે આ જે વિસ્તાર આપણે જે નક્કી કરેલો છે તેમાં પાકની કાપણી કર્યા બાદ તેને જુદી કરવી જોઈએ. પાકની કાપણી કર્યા બાદ ઘઉંના પાકમાં થ્રેસર દ્વારા દાણા કાઢવાના હોય છે. થ્રેસરના ચારણા વગેરેને બરાબર સાફ કરવા જોઈએ. ત્યારબાદ આ બિયારણ માટેના ઘઉંના છોડમાંથી દાણા જુદા પાડવા જોઈએ. ડાંગર જેવા પાકમાં પણ દાણા પોડાઓમાંથી હાથેથી ખંખેરીને અથવા થ્રેસરમાં કાઢીને તેનો જથ્થો બીજા પાક કરતાં જુદો રાખવો જોઈએ. આ બિયારણને સાફ સફાઈ કરીને સૂર્યમાં તાપીને નાના દાણા યોગ્ય કક્ષાના ચારણાથી ચાળીને અને શક્ય હોય તો ગ્રેડિંગ કરીને જુદા જુદા કોથળાઓમાં ભરવું. ત્યારબાદ કોથળાઓનો સંગ્રહ પણ વ્યવસ્થિત રીતે ગોડાઉનમાં, ઘરમાં જ્યાં ભેજ ન લાગે એ રીતે જમીન ઉપર કે તાળપત્રી પર કે લાકડાના પાટિયા પર ગોઠવીને કરવો. સંગ્રહ દરમિયાન બીજના જથ્થાને સમયાંતરે આપણે જોતા રહેવું. કોઈપણ જાતની જીવાત જણાય નિયંત્રણ માટે ફ્યુમિગેશન અથવા ભલામણ કરેલ દવાઓ પદ્ધતિનો ઉપયોગ કરવો. દવાઓ પદ્ધતિની વાત કરીએ, બિયારણ ભરવાના જે કોથળાઓ છે તેને ડેલ્ટા મેથ્રિન 2.8 EC 8 મિલીલીટર અથવા મેલાથિયોન 50 EC 20 મિલીલીટર 1 લિટર પાણીમાં ભેળવીને કોથળાને છાંયડામાં બરાબર સૂકવીને ઉપયોગમાં લેવા, જેથી તેમાં કોઈ પણ જીવાત હોય તે શરૂઆતથી નાશ પામે. આ જે તે ગોડાઉન અથવા તો ખાલી મકાનમાં બીજના કોથળાઓ મૂકવાના હોય તે જગ્યાએ પણ આ બધી દવાઓનો છંટકાવ કરવો. ધારો કે જો જીવાતની શરૂઆત થાય તો તેને એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ટીકડીઓ અથવા પાવડર આવે છે તેના દ્વારા ફ્યુમિગેશન કરવું. ફ્યુમિગેશન કર્યા બાદ તેની ઉપર પ્લાસ્ટિક ઢાંકીને હવા ચુસ્ત કરવું. આવી રીતે જરૂરિયાત મુજબ ફ્યુમિગેશન કરવાથી ઘઉંનું બિયારણ આખું વર્ષ સારી પરિસ્થિતિમાં રહી શકશે. જો બીજનો જથ્થો ઓછા પ્રમાણમાં હોય તો એલ્યુમિનિયમ પીપમાં પણ સંગ્રહ કરીને તેમાં હવા ચુસ્ત કરીને ફ્યુમિગેશન સારી રીતે કરી શકાય. તો ખેડૂત મિત્રો, આવા થતી આ પદ્ધતિ અપનાવીને આપણે સારામાં સારું બિયારણ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, હવે આગળની વાત કરતા પહેલા શરૂઆતમાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ અને ગીત સાંભળ્યા બાદ ફરીથી આપણે આગળ વાત ચલાવીએ.

ખેડૂત મિત્રો, હવે આગળ કઠોળ વર્ગના પાકની જો વાત કરીએ એની અંદર મગ, અડદ, ચણા, ચોળીની વાત કરીએ તો તુવેર સિવાયના આ પાકો પણ સ્વપરાગિત હોવાથી તેમજ તેમાં કોઈ પણ સંકર જાતો વિકસાવેલ ન હોવાથી સુધારેલી જાતો જ ઉપલબ્ધ છે. આ પાકોની જે જાતોની વાવેતર કરવાની હોય તેનું સર્ટિફાઈડ બિયારણ મેળવીને તેનું વાવેતર કરવું. વાવેતર કરેલ પાકોમાં પણ જે રીતે ઘઉં અને ડાંગરના પાકમાં બિયારણ માટેનો વિસ્તાર નક્કી કરેલ હતો તે રીતે ખેતરના મધ્યભાગની પસંદગી કરવી. આ પાકોમાં પણ જે જાતો વાવેતર કરેલ હોય તે જાતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને વિજાતીય છોડ ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાક પરિપક્વ થાય તે દરમિયાન 15 દિવસના અંતરે રોગિંગની કામગીરી કરવી જેથી વિજાતીય છોડ દૂર કરવાથી તેની જનીનિક શુદ્ધતા પણ જળવાઈ રહેશે. ફૂલ આવવાના સમયે વહેલા અથવા મોડા ફૂલ આવતા હોય તેવા છોડ તેમજ ત્યારબાદ પાકની અવસ્થા પ્રમાણે છોડની વૃદ્ધિમાં પાનના પ્રકાર, રંગ વગેરેને ધ્યાનમાં રાખીને વિજાતીય છોડ દૂર કરવાની કામગીરી કરવી. ચણાના પાકની જો વાત કરીએ તો ચણાના પાકમાં ફૂલના રંગ, છોડની વૃદ્ધિ, પોપટાની બેઠક તેમજ તેની સાઇઝ વગેરેને ધ્યાનમાં રાખીને એકલ દોકલ કે વિજાતીય છોડ હોય તેને દૂર કરવા, આખરે છોડ પરિપક્વ થવા આવે ત્યારે વહેલા કે મોડા પાકતા છોડને પણ દૂર કરવા, આ બિયારણ માટેના પ્લોટની કાપણી પણ જુદી કરવી, આ પાકમાંથી દાણા શક્ય હોય તો હાથેથી ધોકાવીને કે થ્રેસર દ્વારા જુદા પાડવા, થ્રેસરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેના ચારણા તેમજ અન્ય ભાગોની બરાબર સફાઈ કરીને તેને થ્રેસરમાં કે પંખા વડે ગ્રેડિંગ કરીને તેનો સંગ્રહ કરવો. સંગ્રહ કરતા પહેલા સૂર્યના તાપમાં બરાબર સૂકવવું, ભેજનું પ્રમાણ ન રહે તે જોવું. આવા બિયારણને બજારમાં વેચવાના પાકથી જુદા

કોથળામાં ભરીને સંગ્રહ કરવો. કોઈપણ જાતની જીવાત ન આવે તેનું ધ્યાન રાખવું. હવે કઠોળવર્ગના પાકોના બિયારણ કાઢ્યા બાદ બરાબર સાફ સફાઈ કરીને તેમજ ઝીણા દાણા કે સડેલા દાણા હોય તેને દૂર કરીને સૂર્યતાપમાં સૂકવ્યા બાદ સંગ્રહ માટે તૈયાર કરવા. આવા બિયારણનો સંગ્રહ હવાચુસ્ત નાના ડબ્બા, પીપ અથવા કોઠારમાં કરવામાં આવે છે. સંગ્રહ કરતા પહેલા આવા સાધનને 50% મેલાથિયોનના 1% દ્રાવણ બનાવીને જીવાત રહિત કરવા અને ત્યારબાદ તેને સૂકવીને ઉપયોગમાં લેવો. આ ઉપરાંત રેતી, રાખ, લીમડાના પાન, તમાકુનો ભૂક્કો વગેરે યોગ્ય પ્રમાણમાં ભેળવીને આપણે બિયારણનો સંગ્રહ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી કઠોળ વર્ગના પાકની. હવે આગળ શાકભાજીની જો વાત કરીએ તો શાકભાજી પાકોમાંથી પણ આપણે સારામાં સારું બિયારણ મેળવી શકીએ. તો એમાં સૌથી પહેલાં ભીંડાની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ભીંડાના પાકમાં પણ સંકર અને સુધારેલી એમ બંને જાતોનું વાવેતર કરવામાં આવે છે. સુધારેલી જાતોનું સર્ટિફાઈડ બિયારણ વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવેલ હોય ત્યારે આજુબાજુના ખેતરો કે તે જ ખેતરમાં બીજી જાતનું વાવેતર કરવામાં આવેલ ન હોય તેવા સંજોગોમાં ખેતરના વચ્ચેના ભાગમાં ઊભા પાકમાંથી પીળીનસના રોગ સામે પ્રતિકાર શક્તિ ધરાવતા છોડની પસંદગી કરવી. આવા છોડ મૂળ જાતના ગુણધર્મો ધરાવતા હોવા જોઈએ, તેમજ તેની શીંગો પણ તેના જેવી જ એક સરખી હોવી જોઈએ. આવા 200-300 છોડને આપણે લાલ કપડાના ચિથરા બનાવીને તેને બાંધવા જોઈએ. આ એક પદ્ધતિ છે, તેની વાત કરવાની છે આપણે. આવા છોડમાંથી શીંગો શાકભાજી માટે ઉતારવી નહીં અને પાકવા માટે રાખવી. સમયાંતરે પસંદ કરેલા છોડમાં જો પીળીનસનો રોગ આવી જાય અથવા શીંગોમાં કે અન્ય રીતે જુદા પડે તો તેવા છોડમાંથી ચિથરા છોડી નાખવા, જે આપણે લાલ ચિથરા બાંધેલા છે એ. આવી રીતે છેલ્લે સુધી જે છોડની શીંગો એક સરખી હોય તેમજ છોડના અન્ય ગુણધર્મો પણ એક સરખા હોય તેવા 150-200 છોડ રાખવા. આવા છોડ પરિપક્વ થાય એટલે તેમાંથી પાકી શીંગો ઉતારીને તેનું બિયારણ કાઢવું. બિયારણ કાઢ્યા બાદ બરાબર સાફ સફાઈ કરીને તેમજ ઝીણા દાણા કે સડેલા દાણા હોય તેને દૂર કરીને સૂર્યતાપમાં બરાબર સૂકવ્યા બાદ સંગ્રહ માટે તૈયાર કરવું. આવું બીજ સામાન્ય રીતે ખાદીના કપડાની થેલીઓને પણ સૂર્યતાપમાં બરાબર સૂકવીને તેમાં સંગ્રહ માટે રાખવું. જો બિયારણની વધારે જરૂરિયાત હોય તો 500-1000 છોડની પસંદગી કરવી, જેથી પૂરતું બીજ બીજા વર્ષ માટે વાવેતર માટે આપણે ઉપલબ્ધ કરાવી શકીએ. ખેડૂત મિત્રો, આ રીતે જ રીંગણની વાત કરીએ તો રીંગણમાં પણ સંકર તેમાં સુધારેલ જાતો વાવેતર હેઠળ છે, જેથી સુધારેલ જાતોનું બીજ તૈયાર કરવા માટે ભીંડાના પાકમાં જે રીતે છોડની મધ્યભાગમાંથી પસંદગી કરી હતી તે રીતે રીંગણના પાકમાં પણ ફળ બેસવાનું ચાલુ થાય તે સમયે ફળના આકાર, રંગ અને ફળ બેસવાની સંખ્યા, રોગ અને જીવાત સામેની પ્રતિકારક શક્તિ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને છોડની પસંદગી કરવી. અને આવા છોડ આગળ વાંસ કે લાકડાનો ઊભો દંડો ખોડી દેવો, જેથી આવા છોડ રીંગણ ઉતારતી વખતે દૂરથી જોઈ શકાય. અને આવા છોડમાંથી 2-3 વીણી કર્યા બાદ રીંગણને પરિપક્વ થવા માટે રાખવા. હવે બીજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને છોડની સંખ્યાની પસંદગી કરવી અને રીંગણ પરિપક્વ થાય ત્યારે આવા પસંદ કરેલા છોડમાંથી પાકા રીંગણ ઉતારવા. પાકા રીંગણ ઉતારતી વખતે પસંદ કરેલ છોડમાં એક જ સરખા રીંગણ હોવા જોઈએ. આવા પરિપક્વ થયેલ રીંગણની 2-3 વીણી કરીને તેમાંથી હાથ વડે બીજ કાઢવા. બીજ કાઢ્યા બાદ તેને સૂર્યતાપમાં સૂકવવા અને 2-3 વીણી દરમિયાન તૈયાર થયેલ બીજના જથ્થાને સાફ કરીને તેમજ ફરીથી સૂર્યતાપમાં બરાબર સૂકવ્યા બાદ તેનો સંગ્રહ કરવો. બીજનો સંગ્રહ કાપડની કોથળીમાં અથવા પોલિથીન બેગમાં પણ કરી શકાય. ખેડૂત મિત્રો, હવે રીંગણ અને ભીંડાની વાત કરી અંતમાં મરચાંમાં પણ આપણે જોઈ લઈએ તો મરચાંનો પાક પણ સ્વપરાગીત છે. સુધારેલી જાતોનું સર્ટિફાઈડ બીજ વાવેતર માટે ખરીદેલ હોય ત્યારે તેવા પાકમાંથી પણ પોતાને જરૂરિયાત મુજબ બીજ બીજા વર્ષ માટે તૈયાર કરી શકાય. મરચીનો પાક જે ખેતરમાં વાવેતર કરેલ હોય તેની આજુબાજુ બીજી જાતનું વાવેતર કરેલ ન હોય ત્યારે આવા ખેતરના મધ્યભાગમાંથી આગળ જણાવેલ ભીંડા અને રીંગણના પાકમાં જે રીતે છોડની પસંદગી કરી તે રીતે કરવી. છોડની પસંદગી શરૂઆતના લીલા મરચાં માટે 3-4 વીણી થઈ ગયા બાદ જે છોડ તંદુરસ્ત અને ગુણધર્મો એક સરખા હોય તેમાં આવેલ મરચાં પણ મૂળ જાત જેવા ગુણધર્મો ધરાવતા હોય તેવા છોડની જ પસંદગી કરવી. ખાસ કરીને આવા છોડમાં કોકડવા તેમજ રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું હોય તેવી પસંદગી કરીને લાલ કપડાના ચિથરા બાંધવા. આવા છોડમાંથી લીલા મરચાં ઉતારવા નહીં અને થોડા થોડા દિવસના અંતરે પસંદગી કરેલા

છોડની ચકાસણી કરતા રહેવું. જો કોઈ પણ છોડમાં મરચામાં વિવિધતા જણાય અથવા રોગ અને જીવાતનું પ્રમાણ જણાય તો એવા છોડના ચીથરા છોડી નાખવા. આવી રીતે 200-300 છોડની પસંદગી કરવી અને તેમાંથી સારા પ્રમાણમાં બીજનો જથ્થો મળી રહેતો હોય છે. મરચા પરિપક્વ થાય તે સમયે બધા છોડની ફરીથી બરાબર ચકાસણી કરી લેવી અને નબળા લાગતા છોડ પરથી ચીથરા છોડી નાખવા, તેના બીજનો ઉપયોગ કરવો નહીં. પછી અંતે એની સૂર્યતાપમાં સુકવણી કરીને બીજને બરાબર સાફ સફાઈ કરીને ઝીણા અને ચીમળાઈ ગયેલા બીજને દૂર કરીને ભેજનું ધ્યાન

નાખવા, તેના બીજનો ઉપયોગ કરવો નહીં. પછી અંતે એની સૂર્યતાપમાં સુકવણી કરીને બીજને બરાબર સાફ સફાઈ કરીને ઝીણા અને ચીમળાઈ ગયેલા બીજને દૂર કરીને ભેજનું ધ્યાન રાખીને સંગ્રહ કરવો. તો ખેડૂત મિત્રો, આ રીતે આપણે વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતે આપણે બિયારણનું ઉત્પાદન કરી શકીએ એના વિશે જોયું. આનો સૌથી પહેલો ફાયદો કે જે તે જાતનું બીજ તૈયાર કરવામાં આવે તો તે જનૈનિક રીતે અને ભૌતિક રીતે શુદ્ધ હોવાથી દર વર્ષે નવા બીજ ખરીદવા પાછળનો આપણો જે ખર્ચ છે તે ઘટાડી શકાય. એટલું જ નહીં, પરંતુ ઘણી વખત બજારમાંથી ગમે ત્યાંથી ગમે તેવું બીજ ખરીદવાથી તેની ગુણવત્તા બરાબર ન હોવાને લીધે ખેડૂતોને નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. તેથી આવી રીતે તૈયાર કરવામાં આવેલ બીજ વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલ હોવાથી તે સર્ટિફાઈડ બીજ જેટલું જ સારી ગુણવત્તા ધરાવતું હોય છે. આવા બીજનો ઉપયોગ કરવાથી ઉત્પાદન પણ સર્ટિફાઈડ બીજ જેટલું સારું મળતું હોય છે અને તેની ગુણવત્તા પણ સારામાં સારી જળવાઈ રહેતી હોય છે અને બજાર ભાવ પણ આપણને મળી રહે છે. તો ખેડૂત મિત્રો, સ્માર્ટ યુગમાં આપણે પણ હવે આવી રીતે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને સ્માર્ટ બનીએ અને આવી જ અવનવી વાતો સાથે આપણે દર અઠવાડિયે મળતા હોઈએ છીએ. તો આપણે સાથે જોડાયેલા રહીએ અને હવે અંતમાં સાંભળીશું એક સરસ મજાનું ગુજરાતી ગીત.

જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, તેમજ કેટલાક વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાત ઉત્તર ગુજરાતના દરિયા કિનારે પવનની ગતિ 45-55 છે, જે વધીને 65-70 કિલોમીટર થવાની સંભાવના છે. તેથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે એસઆઈટીને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. ભારત અને જાપાને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઇરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો. અને લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે ઉત્તરપ્રદેશ સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે અદાલતે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર સરકાર, ઉત્તરપ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પણ પાઠવી છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજીઓની સુનાવણી કરી. અગાઉ 13 જૂને ઉત્તરપ્રદેશ સરકારે મંદિરના દાનમાં ગેરરીતિના આરોપો બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર 3 સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. આસામમાં વિદેશી ન્યાયપંચ દ્વારા વિદેશી જાહેર કરાયેલા 27 લોકોએ દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આજે ચુકાદો આપ્યો કે નાગરિકતા નક્કી કરવાની અથવા વ્યક્તિને વિદેશી જાહેર કરવાની પ્રક્રિયા ન્યાયી હોવી જોઈએ. ન્યાયિક સિદ્ધાંતો સાથે સમાધાન કરી શકાતું નથી. તેણે સ્વીકાર્યું કે રાજ્યનું કાયદેસર અને અનિવાર્ય હિત છે કે જે લોકો ભારતીય નાગરિકત્વ માટે કાયદેસર રીતે હકદાર નથી તેઓ ખોટા દાવાઓ, કાનૂની પ્રક્રિયાના દુરૂપયોગ અથવા વિલંબ દ્વારા તે પ્રાપ્ત ન કરે, પરંતુ ભાર મૂક્યો કે યોગ્ય પ્રક્રિયા પ્રબળ હોવી જોઈએ. ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે 27 કેસોમાં ગુવાહાટી વડી અદાલત અને વિદેશી ન્યાયપંચના આદેશોને રદ કર્યા. સરકારે આજે ભાર મૂક્યો છે કે નાણાકીય સેવાઓમાં સાયબર સુરક્ષા જોખમો હવે ડેટા ચોરી અથવા અલગ અલગ ઉલ્લંઘન સુધી સીમિત નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે તેના ડિજિટલ થ્રેટ રિપોર્ટ 2025-26માં જણાવ્યું હતું કે સાયબર સુરક્ષા જોખમો હવે વ્યવહાર અખંડિતતા, ગ્રાહક વિશ્વાસ, તૃતીય પક્ષ નિર્ભરતા, નિર્ણય લેવાની પ્રણાલી, ઓપરેશનલ સાતત્ય અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપતા ડિજિટલ માળખામાં વિશ્વાસ સુધી વિસ્તરે છે. આ અહેવાલ આજે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણન અને ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના ડિરેક્ટર જનરલ ડોક્ટર સંજય બહેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો. ભારત અને જાપાને આજે મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. જાપાનના ટોક્યોમાં યોજાયેલા 8મા સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન બંને દેશોએ પ્રવર્તમાન

0: વર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા વાતાવરણ પર વ્યાપક ચર્ચા કરી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે અને જાપાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય બાબતોના ઉપસંરક્ષણ મંત્રી કાનો કોજીએ કર્યું હતું. સંવાદ દરમિયાન બંને પક્ષોએ અગાઉના સંરક્ષણ નીતિ સંવાદ પછી દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ $32 વધુ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.37% સકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનમાં કુલ નિકાસ $73.45 અબજ $45 હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન આ જ મહિનાની તુલનામાં 9.48% સકારાત્મક વધારો દર્શાવે છે. જૂનમાં વેપારી નિકાસ વૃદ્ધિના મુખ્ય પ્રેરકોમાં રત્નો અને જવેરાત, એન્જિનિયરિંગ વસ્તુઓ, ઓર્ગેનિક અને અકાર્બનિક રસાયણો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ચોખાનો સમાવેશ થાય છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન પહેલા આ બધા નેતાઓએ લખનૌમાં સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યાં આજે 4,850 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી ગડકરીએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશને તેમના મંત્રાલય દ્વારા આગામી 2 વર્ષમાં લગભગ 5,00,000 કરોડ રૂપિયાના માળખાગત વિકાસ કાર્ય મળશે.
1: લખનૌ મેં બના હુઆ યે એલિવેટેડ 3-લેયર ફ્લાયઓવર યે વિશ્વ કે આકર્ષણ કા કેન્દ્ર બનેગા, યે વિશ્વાસ મેં આપકો દેના ચાહતા હું. ઇસ રોડ મેં જો સર્વિસ રોડ હૈ વો ભી હમ બના રહે હૈ, તો ઇસકે ઉપર મેં માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓન ઇલેક્ટ્રિસિટી યે તૈયાર કરકે દુંગા, જિસસે એક કોને સે દૂસરે કોને કબ પહોંચે પતા નહીં ચલેગા, યે ભી શરૂઆત ઇસમેં કરને કી કોશિશ કરૂંગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ફોલો કરશો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેન્કોને NRI સમુદાય સુધી પહોંચ વધુ તીવ્ર બનાવવા અને નવીન થાપણ ઉત્પાદનો રજૂ કરવા હાકલ કરી છે. શ્રીમતી સીતારમણે આજે નવી દિલ્હીમાં વિદેશી ચલણ બિનનિવાસી બેંક થાપણો અને વિદેશી ચલણ ઉધાર સ્વેપ પહેલ પર બેન્કો, જાહેર નાણાકીય સંસ્થાઓના મેનેજિંગ ડિરેક્ટરો એટલે કે MD અને મુખ્ય કારોબારી અધિકારીઓ એટલે કે CEO સાથે સંવાદ કરતી વખતે આ વાત જણાવી. વાતચીત દરમિયાન બેન્કો અને જાહેર નાણાકીય સંસ્થાઓના MD અને CEOએ મંત્રીને RBIની સ્વેપ સુવિધા યોજનાઓ હેઠળની પ્રગતિથી વાકેફ કર્યા. ઝારખંડના રાંચી જિલ્લાના ખલારીમાં કરકટ્ટા જંગલમાં ગેરકાયદેસર કોલસા ખાણકામ સામે CISF અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં લગભગ 200 ટન ગેરકાયદેસર ખનન કરાતો કોલસો જપ્ત કરાયો છે. કમાન્ડન્ટ અમિત કુમારના નેતૃત્વમાં CISF, CCL મેનેજમેન્ટ અને મેકલુસ્કીગંજ પોલીસની સંયુક્ત ટીમે લગભગ 70 કર્મચારીઓ સાથે એક વ્યાપક શોધ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં જંગલની અંદર કાર્યરત એક સુવ્યવસ્થિત ગેરકાયદેસર ખાણકામ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ભારત અમેરિકા વેપાર વાટાઘાટોમાં ગતિરોધના મીડિયા અહેવાલોને ફગાવી તેમને સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે ભારત અને અમેરિકા એક એવા વેપાર કરાર માટે સંપૂર્ણપણે જોડાયેલા છે, જે સંતુલિત વ્યાપારી રીતે અર્થપૂર્ણ હોય અને વ્યવસાયો, ખેડૂતો, કામદારો અને ગ્રાહકો માટે લાભો પહોંચાડે. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. તમિલનાડુમાં આજે મદુરાઈ નજીક મેલુરમાં એક બસ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. આ ઘટના કોટામ્બતી રોડ પર બની હતી, જ્યાં 2 બસો સામસામે અથડાઈ હતી. ગંભીર ઇજાઓ પામેલા 7 મુસાફરો અને સામાન્ય ઇજાઓ પામેલા 15 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક દુઃખદ ઘટનામાં આજે સવારે સાસવડ જેજુરી રોડ પર પદયાત્રીઓને એક ટ્રક ચાલકે અડફેટે લેતા 3 મહિલા યાત્રાળુઓના મોત થયા અને અન્ય 7 ઘાયલ થયા હતા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઇરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો છે, જેનાથી પ્રાદેશિક સુરક્ષા અને રાજદારી પુનઃજીવિત કરવાના પ્રયાસો અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે. અમેરિકાએ કહ્યું કે તેણે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, દરિયાકાંઠાના રડાર સ્થળો, મિસાઇલ અને ડ્રોન સુવિધાઓ અને નાના દૌકાદળના જહાજો સહિત અનેક ઇરાની લશ્કરી લક્ષ્યો પર રાતોરાત હુમલા કર્યા. डिजिटल

0: તરફ ઇરાને કહ્યું કે તેણે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં યુએસ લશ્કરી થાણાઓ તેમજ ઓમાનમાં રડાર સ્થાપનોને નિશાન બનાવ્યા. કારોબારી સપ્તાહના અંતે આજે ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ 47 પોઈન્ટ વધીને 77,616 પર, જ્યારે નિફ્ટી 4 પોઈન્ટ વધીને 24,211 પર બંધ થયો. મહિલા ક્રિકેટમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે આજે લોર્ડ્સમાં યજમાન ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં ઐતિહાસિક જીત નોંધાવી. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 270 રનથી આરામથી હરાવ્યું. 457 રનના લક્ષ્યનો પીછો કરતા યજમાન ટીમ ચોથા દિવસે લંચ પહેલા બીજા દાવમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સ્નેહ રાણાએ 4 વિકેટ લીધી, જ્યારે સયાલી, ક્રાંતિ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટો ઝડપી. ભારતે ગઈકાલે ટી બ્રેક સુધીમાં 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો અને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે એસઆઈટીને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. ભારત અને જાપાને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ US ડોલરથી વધુ હોવાનો અંદાજ. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઇરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો. અને લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના બરાબર 8 વાગ્યા છે. રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ ગીતોનો કાર્યક્રમ સારેગામાં.

સરેગામા કાર્યક્રમમાં આજે સાંભળીએ ફિલ્મી ભક્તિ ગીતો. પ્રથમ સાંભળીએ મિસ મેરી ફિલ્મનું આ ગીત, મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો સ્વર, રાજેન્દ્ર કૃષ્ણના બોલ, સંગીત હેમંત કુમારનું.

મોહમ્મદ રફી અને સાથીદારોને સાંભળીએ ફિલ્મ ખાનદાનમાં રાજેન્દ્ર કૃષ્ણના શબ્દો, રવિનું સંગીત.

હવે સાંભળીએ નાસ્તિક ફિલ્મની આ ભક્તિ રચના. પ્રદીપનો સ્વર, બોલ પણ પ્રદીપના, સંગીત આપ્યું છે શ્રી રામચંદ્રએ.

હવે સાંભળીએ મોહમ્મદ રફી અને સાથીદારોને ફિલ્મ અમર. ગીતના શબ્દો શકીલ બદાયુનીના, સંગીત આપ્યું છે નૌશાદે.

આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં હવે સાંભળીએ દેવદાસ ફિલ્મનું ગીત, ગીતા દત્ત અને મન્ના ડેનો સ્વર. ગીતના શબ્દો સાહિર લુથિયાનવીના, સંગીત એસ ડી બર્મનનું.

અનમોલ ઘડી આ ફિલ્મનું ગીત નૂરજહાંનો સ્વર, તનવીર નકવીના શબ્દો, નૌશાદનું સંગીત. ભગવાન ક્યાં મિલ

કાર્યક્રમના અંતે સાંભળીએ લતા મંગેશકરનો સ્વર ફિલ્મ જનક જનક પાયલ બાજે. ગીતના શબ્દો સંગીત વસંત દેસાઈનું, આ છે મીરાબાઈની રચના.

લતા મંગેશકરે ગાયેલ જનક જનક પાયલ બાજે ફિલ્મના આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં અહીં સમાપ્ત થયો.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગ્યે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.